નમસ્કાર. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે ગુરુવાર અષાઢ દિનાંક 15 શક સંવત 1948 એટલે કે 6 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58:26 થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ શરણાઈના મંગળ સ્વર સાથે.

0: થોડી જ ક્ષણોમાં હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં નવીન સક્સેના. સંસદ ને સર્વોચ્ચ ન્યાયાલય ન્યાયાધીશો કી સંખ્યા સંશોધન વિધેયક 2026 પારિત કર દિયા હૈ. રાજ્યસભા ને ઇસે કલ ઓર લોકસભા ને ઇસે સોમવાર કો પારિત કિયા થા. વિધેયક મે સંશોધન કે અંતર્ગત સર્વોચ્ચ ન્યાયાલય મે ન્યાયાધીશો કી વર્તમાન સંખ્યા 33 સે બડાકર 37 કી જાયેગી. રાજ્યસભા મે વિધિ ઓર ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ ને કહા કે નરેન્દ્ર મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ કે આદર્શ વાક્ય પર કામ કર રહી હૈ. ઉન્હોને કહા કે દેશ કે લોગ હર ક્ષેત્ર મે સુધાર દેખ રહે હૈ ઓર યે વિધેયક ન્યાયિક સુધારો કા હી એક હિસ્સા હૈ.
2: न्यायपालिका के बढ़ते कार्यभार, न्यायिक विषयों के बदलते प्रकृति व उभरते कॉन्स्टिट्यूशनल लीगल इंटरप्रिटेशन के नए सवालों को ध्यान में रखकर माननीय सुप्रीम कोर्ट में न्यायाधीशों की संख्या बढ़ाना एक समय की मांग और समयानुकूल सुधार भी है, जिसमें संवैधानिक पीठों के अधिक गठन की आवश्यकता भी एक प्रमुख पहलू है.
1: लोकसभा में बैंकरों के बही खातों का साक्ष्य विधेयक 2026 पारित हो गया है. વિધેયક કા ઉદ્દેશ્ય બેંકરો કે બહી ખાતો સે સંબંધિત સાક્ષ્યો કે લિયે કાનૂન બનાના ઓર ઇસે સમકાલીન ડિજિટલ બેંકિંગ કાર્યપ્રણાલી કે અનુરૂપ બનાના હૈ. ઇસકા લક્ષ્ય વર્તમાન

0: એ બધું દહીં જ થશે, દૂધ દૂધ નહીં રહે.
1: વિચાર બિંદુ.
2: આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, હિતનું રક્ષણ. પઠન કર્યું ચૈતાલી જોશીએ. હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમની શરૂઆત કરીએ દમયંતી બરડાઈના સ્વરમાં ગવાયેલ આ ભજનથી. શબ્દરચના જેઠીરામ.

થી જવતી ઠંડી હોય કે ઝેરી જીવજંતુઓનો ડર ધરતી પુત્રોને રાત્રિના અંધકારમાંથી મુક્તિ આપી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કિસાન સૂર્યોદય યોજના થકી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં આ યોજના હવે ગામે ગામ પહોંચી છે. હવે ખેડૂતોને મળે છે

0: સવારે 5 થી રાત્રે 9 સુધી અવિરત વીજળી. આજે ગુજરાતના 17,000 થી વધુ ગામડાઓ કિસાન સૂર્યોદય યોજનાથી ઉર્જાવાન બન્યા છે. 20 લાખ થી વધુ ખેડૂતો હવે રાતના ઉજાગરા વિના ખેતી કરી સમૃદ્ધિ મેળવી રહ્યા છે. ખેત ઉત્પાદન વધ્યું, આર્થિક સદ્ધરતા વધી અને જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો. આવો ખેડૂતોના પુરુષાર્થ અને સરકારના પ્રયાસોને બિરદાવીએ. અટલ નેતૃત્વ અવિરત વિકાસના મંત્ર સાથે ઉજવીએ સુશાસન દિવસ.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હવે સાંભળીએ રવિ સાહેબનું આ ભજન માધવગીરી ગોસ્વામીના કંઠે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી, ચોમાસું શાકભાજીમાં સાર સંભાળ. કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમશ્યાણી.
1: ખેડૂત મિત્રો, આજની ખેતી પહેલાની ખેતી જેવી ખેતી રહી નથી. આવા સમયે સુધારેલ અથવા હાઇબ્રિડ બિયારણ અને સુધારેલી ખેતી પદ્ધતિના ઉપયોગથી મહત્તમ ઉત્પાદન લઈ શકાય છે. બીજા પાકોની સરખામણીએ શાકભાજીની ખેતી વિશિષ્ટ પ્રકારની કાળજી અને માવજત માંગી લે છે. કારણ કે શાકભાજીના પાકમાં ધરુ ઉછેરથી કરીને પાક સંરક્ષણ, વેચાણ વગેરે બાબતમાં નિયમિતતા અને ચોકસાઈ જરૂરી છે. શાકભાજીના પાકમાં ખેડૂત ભાઈઓ સમજદારીપૂર્વકની કાળજી રાખે તો નિયમિત રોકડ આવક મળી રહે છે. મિત્રો, શાકભાજીના પાકમાં ઓછા ઉત્પાદનના વિવિધ કારણો છે, જેમાં મુખ્યત્વે ચીલાચાલુ દેશી જાતોનું વાવેતર, પ્રતિકૂળ હવામાન, જમીનની અપૂરતી માવજત, રાસાયણિક ખાતરોનો ઓછો વપરાશ, ચીલાચાલુ અને દેશી પદ્ધતિ, વેચાણ વ્યવસ્થાનો અભાવ જેવા કારણો જવાબદાર છે. હવે શાકભાજીની ખેતી કરવા વધારે ખેડૂતો પ્રેરાય અને વધુમાં વધુ ઉત્પાદન મેળવે તે માટે શાકભાજીના પાકમાં અમુક ખાસ કાળજી લેવી જરૂરી છે, જે અંગે વિગતવાર વાત કરીએ તો મિત્રો, શાકભાજીના ઉત્પાદનમાં બિયારણ ખૂબ જ અગત્યનું પરિબળ છે. ટામેટામાં વૈશાલી, નવીન, રશ્મિ, રૂપાલી વગેરે જાતોએ ઘણી મોટી ક્રાંતિ સર્જી છે. ટામેટામાં સ્થાનિક જાત હેક્ટરે 10 ટન, સુધારેલી જાત 35 ટન અને હાઇબ્રિડ જાત 78 ટન જેટલું ઉત્પાદન આપે છે. એટલે હાઇબ્રિડ અને સુધારેલી જાતોનું વાવેતર કરવું ફાયદાકારક છે. સામાન્ય રીતે રીંગણી, ટામેટા, મરચા જેવા નાના બીજવાળા શાકભાજીના વાવેતર માટે સારી સુધારેલી જાતનું અથવા હાઇબ્રિડ બિયારણ મેળવી ગાદી ક્યારા બનાવી તેનું ધરુવાળિયું બનાવવું જોઈએ. ધરુવાળિયામાં ધરુ ઉછેરવા માટે પૂરતી કાળજી રાખવી જરૂરી છે. ધરુવાળિયામાં રોગ જીવાત જણાય તો તુરત જ તેના નિયંત્રણ માટેના યોગ્ય પગલાં લેવા જોઈએ. 3-4 અઠવાડિયામાં ધરુ રોપવા લાયક થઈ જાય છે. હવે મિત્રો, ફેર રોપણી માટે તંદુરસ્ત રોપ છોડ રોપવા જોઈએ. જેમ બને તેમ એક જ સરખી ઊંચાઈના અને તંદુરસ્ત રોપ રોપવા જોઈએ. રોપ રોપ્યા બાદ રોપ ફરતે હાથથી પાટી દબાવી તુરત જ ક્યારા બનાવીને પાણી આપવું જોઈએ. છોડની વૃદ્ધિ દરમિયાન ગોળ તેમજ નિંદામણ અને આંતરખેડ નિયમિત કરતા રહેવું જોઈએ. જરૂરિયાત મુજબ 2-3 હપ્તામાં રાસાયણિક ખાતર જેવા કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, પૂરતી ખાતર વગેરે આપવું જોઈએ. ખાતર છોડની ફરતે થડથી થોડું દૂર 7.5 સેન્ટીમીટર ઊંડાઈએ જમીનમાં આપવું જોઈએ. ખાતર પાંદડા પર ન પડે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. વેલાવાળા શાકભાજીના વેલા વાડ અથવા તાર બાંધી ઉપર ચડાવવા જોઈએ, તેમજ ટેક આપવા જોઈએ. હવે મિત્રો, શાકભાજીના પાકમાં ઘણીવાર ફૂલ આવ્યા બાદ ફૂલો ખરી જાય છે, જેના લીધે ઉત્પાદન ઘટે છે. જો વૃદ્ધિ નિયંત્રકોનો જરૂરિયાત મુજબ સમજીને ઉપયોગ કરવામાં આવે તો ફૂલો ખરતા અટકાવી શકાય છે, જેના ઉપયોગથી વધારે ઉત્પાદન મળે છે. શાકભાજીના બીજને વાવતા પહેલા 12 કલાક સુધી વૃદ્ધિ નિયંત્રકના દ્રાવણમાં ડુબાડીને વાવેતર કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક છે. રોગ જીવાતનો ઉપદ્રવ જણાય તો સમયસર ભલામણ મુજબ પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ. બજારમાં વેચાણ માટેના શાકભાજી તાજા, તંદુરસ્ત તથા કોઈપણ પ્રકારના ઘસરકા કે ડાઘ વગરના હોવા જોઈએ. શાકભાજીનું ગ્રેડિંગ કરીને વેચાણ કરવાથી વધુ બજાર ભાવ પ્રાપ્ત થઈ શકે અને વધારે નફો મેળવી શકાય છે.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી, ચોમાસું શાકભાજીમાં સાર સંભાળ. પ્રસ્તુતિ સીડી કરમશ્યાણી. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના કલાકાર એ હરિહરન.
2: એપિસોડ 379.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે બજારમાં વેચાતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો. છતરાલજી એડીસીમાંથી પોલીસે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને 1,67,00,000 મુદ્દામાલ જપ્ત કર્યો. ડીઆરઆઈ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી. સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત દેશભરમાંથી સુરતમાં તૈયાર થયેલી તિરંગાની માંગ. અમદાવાદમાં 13મીથી બાસ્કેટબોલનો ફીબા અંડર 18 એશિયા કપ યોજાશે. 23મીએ ફાઇનલ રમાશે. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બજારમાં વેચાતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણ દરમિયાન આવા બિન અધિકૃત ઉત્પાદનોના કિસ્સાઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. જે કોઈપણ વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર આ પ્રતિબંધનો ભંગ કરશે તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 મુજબ કાર્યવાહી કરવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું.
1: એનાલોગ પનીર ખાને કે લાયક હી નહીં હૈ, ઉસકા પૌષ્ટિક આહાર નહીં હૈ, તો હમ ગુજરાત મેં આજ છે સેલિંગ, પ્રોડક્શન ઓર પરિવહન સભી પર પ્રતિબંધ લગાતે હૈ. એનાલોગ પનીર બેચેગા તો એક્શન લિયા જાયેગા.
0: ભારત સરકાર દ્વારા રાષ્ટ્રગાન, જનગણમન અને રાષ્ટ્રગીત વંદે માતરમના ગાન અને વાદન અંગે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. તેમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને કયા પ્રસંગમાં ગાવા અથવા વગાડવા તે માટેના નિયમ, સમય અને યોગ્ય શબ્દોના ઉચ્ચારણના કડક પાલનની સૂચના અપાઈ છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: બંનેનું ગાનવાદન સાથે થતું હોય ત્યારે સૌપ્રથમ રાષ્ટ્રગીત અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવા અથવા વગાડવાની સૂચના અપાઈ છે. ઉપરાંત રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના અધિકૃત શબ્દો તથા યોગ્ય ઉચ્ચારણનું પાલન કરવા પર વિશેષ ભાર અપાયો છે, જેથી સમગ્ર દેશમાં તેનું ગૌરવ અને એકરૂપતા જળવાઈ રહે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનું સાચું લખાણ, પાઠ

0: અને સાચું ઉચ્ચારણ ગૃહ મંત્રાલયની વેબસાઇટ www.mha.gov.in પર ઉપલબ્ધ છે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: ગાંધીનગર રેન્જ પોલીસે છતરાલ જીઆઈડીસીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીને ઝડપી છે. મળેલી બાતમીના આધારે એક ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં દરોડા કરીને 1,67,00,000 શંકાસ્પદ ઘી, પામ ઓઇલ અને કેમિકલ ઝડપવામાં આવ્યું છે. 30,000 લીટર તૈયાર પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને પહોંચાડાતું હોવાનું આ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. કંપનીઓના નામે આ ભેળસેળયુક્ત ઘી મોકલવામાં આવતું હતું. એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂનાઓ લઈને તપાસ શરૂ કરી છે.
2: પોલીસને જાણકારી મળે કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે. અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ તો લગભગ 1,67,00,000 કબજે કરવામાં આવેલ છે.
1: ડીઆરઆઈએ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી છે. જપ્ત કરાયેલા ખજૂરની કિંમત 3 કરોડ રૂપિયા જેટલી છે. કંડલા બંદર પર સૂકી ખજૂરના જપ્ત કરાયેલા 13 કન્ટેનર યુએઈથી આયાત કરાયેલા હોવાનો ખોટો અહેવાલ આપવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં તે પાકિસ્તાનથી આવ્યા હતા. ભારતે પાકિસ્તાનથી આવતા માલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે ખજૂર પ્રથમ પાકિસ્તાનથી દુબઈ લાવવામાં આવ્યો અને ત્યારબાદ ભારત નિકાસ કરતા પહેલા કન્ટેનરના અન્ય સેટમાં શિફ્ટ કરવામાં આવ્યો. અમદાવાદ શહેરમાં પાલતુ પ્રાણી રાખતા લોકોએ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓએ ઝડપથી નોંધણી કરાવવી પડશે. પાલતુ પ્રાણીનું રજીસ્ટ્રેશન એ જાહેર આરોગ્ય અને નાગરિકોની સુરક્ષા માટે અત્યંત મહત્વનું હોવાનું અને તમામ પેટ પેરેન્ટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીટી વિભાગે અપીલ કરી છે.
3: ઓગસ્ટ 2026ના રોજ ઇન્ટરનેશનલ કેટ ડેની ઉજવણી થનાર છે અને આ દિવસે પેટ પેરેન્ટ્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી અને આ દિવસની મોટા પાયા પર ઉજવણી થાય તે માટે પેટ પેરેન્ટ્સને અપીલ કરવામાં આવે છે. અને જેમાં 149 જેટલા પેટ પેરેન્ટ્સ દ્વારા 189 જેટલી કેટ્સનું રજીસ્ટ્રેશન કરાવેલ છે.
1: રાજકોટ કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 42 જેટલા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો. અનધિકૃત કોમર્શિયલ બાંધકામ, લેન્ડ ગ્રેબિંગ, વરસાદી પાણીથી ખેતરમાં ધોવાણ, રહેણાંક વિસ્તારમાં સ્કૂલ બિલ્ડિંગ, સરકારી જમીનમાં દબાણ સહિતના પ્રશ્નોની રજૂઆતનું હકારાત્મક નિરાકરણ લવામાં આવ્યું. કલેક્ટરે વાદી તેમજ પ્રતિવાદી પક્ષકારોની રજૂઆતો બાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપીને તેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abd ને ફોલો કરશો. 15 ઓગસ્ટ નજીક આવતા સુરતમાં બનેલા તિરંગાની માંગ વધી છે. બીજા રાજ્યો કરતાં સુરતના કપડાની ગુણવત્તા વધુ સારી હોવાથી માંગ વધતા મહિલાઓને પણ રોજગારી મળી રહી છે. આ વર્ષે પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ તિરંગાની માંગ આવી છે. તિરંગા બનાવવાનું કામ આર્થિક ઉપાર્જનનું માધ્યમ બની રહ્યું છે તેમ મહિલાઓએ જણાવ્યું હતું.
4: લાખો ફ્લેગ બને છે 15 ઓગસ્ટ ના લીધે. ત્યાંથી અમારું જે આ વરસાદમાં અત્યારે ઘણું બધું બધાને નુકસાન થયું, કામ કરીને અમારું નુકસાન થોડું ઓછું કરીએ છીએ. મારા જેવી ઘણી મહિલાઓ અહીંયા કામ કરી રહી છે જેને અહીંયા આવીને મદદ મળી રહી છે.
1: રાજ્યમાં પહેલીવાર કચ્છમાં મૂક સંકલન યોજવાની નવતર પહેલ હાથ ધરાય. શક્તિ લીડરશીપ હેઠળ દીકરીઓમાં નેતૃત્વના ગુણ વિકસાવવા અને વહીવટીતંત્રનો અનુભવ કરાવવા માટેની આ પહેલ હેઠળ 106 દીકરીઓએ એક દિવસ માટે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી બની વહીવટ ચલાવવાનો અનુભવ કર્યો. આ રીતે મહિલા નેતૃત્વ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. આ અંગે બાલિકા સરપંચ મુક્તા નાથબાવાએ પ્રતિક્રિયા આપી.
5: આવા જ કાર્યક્રમો સરકાર શ્રી તરફથી થતા રહે જેથી કરીને દીકરીઓને પ્રોત્સાહન મળતો રહે તે માટે હું આભારી છું. હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે તલાટી સ્ત્રીઓની અછત અંગેના કે ગામના અતિ પછાત વર્ગના લોકોને જે હાલાકી થઈ રહી છે, જેમ કે ઈકેવાયસી છે કે રાશન કાર્ડમાં નામ ઓટોમેટિક નીકળી જાય છે, તે બધા હેતુઓની ચર્ચાઓ થવાની છે.
1: પંચમહાલના હાલોલ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી. સ્વરોજગાર શિબિરમાં 250થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. વિવિધ ઔદ્યોગિક એકમોમાં 200થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં 118 મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. કાર્યક્રમમાં મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની રોજગારલક્ષી યોજનાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. અમદાવાદમાં 13-23 ઓગસ્ટ દરમિયાન ફીબા અંડર 18 એશિયા કપ યોજાશે. આ આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફીબા

0: એશિયા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. સ્પર્ધાનું ઉદઘાટન 12 ઓગસ્ટે વીર સાવરકર સ્ટેડિયમ ખાતે થશે. આ સ્પર્ધામાં એશિયા અને ઓશાનિયાની 16 અંડર 18 પુરૂષ ટીમો ભાગ લેશે. તમામ ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યું છે. ભારતને કોરિયા, જાપાન અને કઝાકિસ્તાન સાથે ટફ ગ્રુપ ડીમાં રાખવામાં આવ્યું છે. નોકઆઉટ રાઉન્ડ બાદ 23 ઓગસ્ટે ફાઇનલ મુકાબલો યોજાશે. સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ રિસેપ્શનમાં નર્મદા જિલ્લાના 2 પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રણ મળતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના 5 પીપરી ગામના પ્રકૃતિ પ્રેમી અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ઉષા વસાવા તેમજ રાજપીપળાના અને ખુટાઆંબા ગામે પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વિશાલ તડવીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં સિંહ દિવસ ઉજવણી સંદર્ભે આયોજન બેઠકમાં સહાયક વન સંરક્ષણ બિમલ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સિંહ અને માનવ સાથેની આકસ્મિક ઘટનાઓમાં સંવેદના સમજણ અનિવાર્ય છે. સિંહ દિવસ 10 ઓગસ્ટે ઉજવણી સંદર્ભે તૈયારીના ભાગરૂપે ભાવનગરમાં વન વિભાગ દ્વારા યોજાયેલ આયોજન બેઠકમાં સિંહ પ્રાણી અને માનવીય સંવેદના સંદર્ભે ચર્ચા પણ કરવામાં આવી. હવામાન વિભાગના અનુમાન મુજબ 8 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત રહી શકે છે. દક્ષિણ પશ્ચિમ દિશાના પવન 15-25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. હાલ રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ મજબૂત હવામાનની સિસ્ટમ સક્રિય નથી. જોકે સ્થાનિક પરિબળોના કારણે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જ્યારે આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 71 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 20 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. ઓપરેશનલ કારણોસર રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ઓખા વેરાવળ એક્સપ્રેસ જે આજે ઓખાથી ઉપડવાની છે તે સંપૂર્ણપણે રદ રહેશે. વેરાવળ ઓખા એક્સપ્રેસ જે આજે વેરાવળથી ઉપડવાની છે તે પણ સંપૂર્ણપણે રદ રાખવામાં આવશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે બજારમાં વેચાતા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો. છત્રાલ જીઆઈડીસીમાંથી પોલીસે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને 1,67,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો. ડીઆરઆઈએ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી. સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત દેશભરમાંથી સુરતમાં તૈયાર થયેલી તિરંગાની માંગ. અમદાવાદમાં 13મીથી બાસ્કેટબોલનો ફિબા અંડર 18 એશિયા કપ યોજાશે. 23મીએ ફાઇનલ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમની શરૂઆત કરીએ અનુરાધા પોંડવાલના સ્વરથી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે પ્રાસંગિક હિરોશિમા દિવસ. સંપાદન અને પઠન અશરફ નથવાણી.
1: ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પરમાણુ બોમ્બ ઝીંક્યો હતો, એટલે 6 ઓગસ્ટને હિરોશિમા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વનો પ્રથમ પરમાણુ હુમલો હતો. 1945માં બીજું વિશ્વયુદ્ધ ખતમ થતા થતા જાપાન અને અમેરિકાના સંબંધ બગડ્યા હતા. એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેન હતા. 26 જુલાઈ 1945ના રોજ ટ્રુમેન અને અન્ય સંગઠિત આગેવાનોએ જાપાન માટે શરણાગતિની શરતોની રૂપરેખા આપતું પોટ્સ ડેમ ઘોષણાપત્ર બહાર પાડ્યું. તેને આખરી ચેતવણી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તેના બે દિવસ બાદ 28 જુલાઈના રોજ જાપાની સમાચારપત્રોમાં જાપાન સરકારે આ ઘોષણાપત્ર નકારી દીધાના અહેવાલો છપાયા. જાપાનના 67 શહેરો પર સતત 6 મહિનાઓ સુધી સઘન વ્યૂહાત્મક અગનગોળાઓના વરસાદ બાદ પણ જાપાન સરકાર પોટ્સ ડેમ ઘોષણાપત્ર દ્વારા આપવામાં આવેલ આખરી ચેતવણીને અવગણી રહી હતી. 6 ઓગસ્ટ 1945ના એ દિવસની વાત કરીએ તો પરમાણુ હુમલાના 1 કલાક અગાઉ જાપાનના વહેલી ચેતવણી આપનારા રડારે દક્ષિણ હિસ્સા તરફ આગળ વધતા કેટલાક અમેરિકન એરક્રાફ્ટની સૂચના આપી. તરત સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી અને ઘણા શહેરોમાં, જેમાંનું એક હિરોશિમા હતું, રેડિયો પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું અને ભયસૂચક સાયરન વાગવા લાગ્યા. સવારે લગભગ 8 વાગે હિરોશિમાના રડાર સંચાલકે આવી રહેલા વિમાનોની સંખ્યા ખૂબ ઓછી હોવાની અને સંભવતઃ 3 થી વધુ નહીં હોવાનું જણાવ્યું. તેના પછી હવાઈ હુમલાની ચેતવણી ઉઠાવી લેવામાં આવી. બીજી તરફ સવારે 8:09 મિનિટે અમેરિકી એરફોર્સના કર્નલ પોલ ટિબેટ્સ

0: તેમના B-29 એરક્રાફ્ટ એનોલા ગે ના ઇન્ટરકોમ પર જાહેરાત કરી કે તમારા ગોગલ્સ લગાવી લો. આ વિમાનની અંદર વાદળી સફેદ રંગનો 3.5 મીટર લાંબો 4 ટન વજન ધરાવતો એટમ બોમ્બ લિટલ બોય હતો અને સવારે બરાબર 7:15 વાગે આ લિટલ બોય નામનો પરમાણુ બોમ્બ હિરોશિમા શહેર પર ફેંકવામાં આવ્યો. એકાએક થયેલા આ ભયાનક વિસ્ફોટને કારણે ત્યાંનું તાપમાન અચાનક 10 લાખ ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ ગરમ થઈ ગયું હતું. લિટલ બોય જ્યારે હિરોશિમા પર ફેંકવામાં આવ્યો ત્યારે તે 1,850 ફૂટની ઊંચાઈએ ફૂટ્યો હતો. યુએસ સ્ટ્રેટેજિક બોમ્બિંગ સર્વે ઓફ 1946 જણાવ્યું હતું કે બોમ્બ શહેરના મધ્યથી ઉત્તર પશ્ચિમમાં વિસ્ફોટ કરાયો હતો. એક જ ક્ષણમાં ત્યાંની પૃથ્વી પરની લગભગ દરેક વસ્તુ અદૃશ્ય થઈ ગઈ. વિસ્ફોટની અસર એટલી ગંભીર હતી કે ગ્રાઉન્ડ ઝીરોથી 15 કિલોમીટર સુધી દરેક બિલ્ડિંગની બારીઓ તૂટી ગઈ હતી. હિરોશિમા શહેરમાં લગભગ 2/3 ઇમારતો એક જ સેકન્ડમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ્ટ્રુમેને જાપાન પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાની રેડિયો પર જાહેરાત કરી. હિરોશિમાની વસ્તી એ વખતે લગભગ 3,50,000ની હતી, જેમાં 43,000 જાપાની સૈનિકો હતા. આ ઘટનામાં ગણતરીની સેકન્ડોમાં જ 22,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને બોમ્બ ફેંકાયાના પ્રથમ 2 થી 4 મહિનાઓ દરમિયાન તેની સીધી અસરથી હિરોશિમામાં અંદાજે 90,000 થી 1,66,000 લોકો મૃત્યુ પામ્યા. જે સ્થળ પર બોમ્બ પડ્યો હતો તેના 3 સ્ક્વેર માઇલના વિસ્તારનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો હતો. લગભગ 10 કિલોમીટર સુધી બધું જ બળીને ખાક થઈ ગયું હતું. વિસ્ફોટ અને ગરમીના કારણે લોકોના શરીર પર ચામડી પીગળી રહી હતી. હિરોશિમા આગમાં સળગી રહ્યું હતું. સાથે જ હુમલા પછી ઘણા લોકો રેડિયો એક્ટિવ રાખના વરસાદના સકંજામાં પણ આવી ગયા હતા. હિરોશિમા પરના હુમલાના ત્રીજા દિવસે જાપાનના નાગાસાકી પર બીજો અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ નાગાસાકી પર સવારે 11 વાગે બોમ્બ ફેંક્યો, જેમાં 60,000 થી 80,000 લોકોના મૃત્યુ થયા હતા. છેવટે જાપાને મહાવિનાશ જોઈને 15 ઓગસ્ટ 1945ના રોજ કોઈ પણ પ્રકારની શરત વગર અમેરિકા સામે શરણાગતિ સ્વીકારી અને બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક હિરોશિમા દિવસ. સંપાદન અને પઠન કર્યું અશરફ નથવાણીએ. આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 7 વર્ષ પહેલા અનુચ્છેદ 370 અને 35A રદ થયા પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભાર મૂક્યો કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માળખાગત સુવિધાઓ વિસ્તરી છે, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ઉદ્યોગ સાહસિકતા અને રમતગમત જેવા ક્ષેત્રોમાં તકો વધી છે. તેમણે કહ્યું કે મહિલાઓ હાંસિયામાં ધકાઈ લઈ ગયેલા સમુદાયો અથવા દાયકાઓથી મૂળભૂત બંધારણ અધિકારોથી વંચિત રહેલા લોકોને બંધારણના સંપૂર્ણ અમલીકરણથી સશક્ત બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને પહોંચી વળવા રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા કાર્યદળ તહેનાત કરાયું. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય વાયરસના પ્રસારને સમજવાનો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું, કાર્યદળમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ભારતીય તબીબી સંશોધન પરિષદ તથા પશુપાલન અને ડેરી વિભાગ સામેલ છે. આ દળ રોગચાળાની તપાસ, તેનું મૂલ્યાંકન, સારવારની પદ્ધતિ, પ્રયોગશાળા સંકલન, રોગચાળાની દેખરેખ અને જાહેર આરોગ્ય નિવારણની અમલવારીમાં રાજ્ય સરકારના પ્રયાસમાં સહકાર આપશે. રાજ્યમાં સબસિડીવાળા ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા અને ગેરરીતિ સામે કડક પગલાં લેવા તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓને વિશેષ નિમણૂક કરવામાં આવી છે. ખાતર વિતરણમાં પારદર્શકતા લાવવા સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સબસિડીવાળા ખાતરની કાળાબજારી, બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુનું ફરજિયાત ટેગિંગને રોકવા આ નિમણૂક કરવામાં આવી છે। શ્રી વાઘાણીએ કહ્યું, દરેક જિલ્લાના ટોચના યુરિયા વેચાણ કરતા વિતરકોની ચકાસણી કરાશે અને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે।

તેમજ નિયંત્રણ કક્ષ દ્વારા રોજબરોજની કામગીરીનું નિરીક્ષણ કરાશે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ યુજીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીને કેટેગરી બે ગ્રેડેડ ઓટોનોમીનો દરજ્જો અપાયો. આ માન્યતા મેળવનારી ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પહેલી અને એકમાત્ર રાજ્ય યુનિવર્સિટી બની છે. પોતાની સ્વાયત્તતા હેઠળ યુનિવર્સિટી યુજીસીની પૂર્વ મંજૂરી વગર જ વર્તમાન માળખામાં નવા અભ્યાસક્રમ, વિભાગ, સ્કૂલો અને વિશિષ્ટ કેન્દ્રો શરૂ કરી શકશે. આ અંગે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આનંદ વ્યક્ત કરતા આ ગૌરવને રાજ્યના ઉચ્ચ શિક્ષણના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય ગણાવ્યું. સાથે જ તેમણે આ સ્વાયત્તતાથી સંશોધન અને નવીનતાને નવો વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્ય સરકારે ભેળસેળિયા અને બિનધોરણસરના એનાલોગ પનીર તેમજ તેના જેવા ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષક બનવા ઈચ્છુક દિવ્યાંગ ઉમેદવારો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ માટેના નિયમોમાં સુધારો કરીને હવે 40%થી 100% સુધી બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પ્રવેશ માટે પાત્ર જાહેર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન હેઠળ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જિલ્લામાં આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તારીખ 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ 2026 દરમિયાન જિલ્લાના હર ઘર પ્રતિષ્ઠાન અને વ્યવસાયિક કેન્દ્રો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે જનજાગૃતિ લાવવી અને વધુમાં વધુ નાગરિકો તેમજ યુવાનો અને વિદ્યાર્થીઓની વિશેષ ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં હાલ કોઈ મજબૂત હવામાનની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 8 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે અને 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેટફ્લિક્સના સહ સીઈઓ સાથે ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રની સંભાવનાઓ પર ચર્ચા કરી. ભારતે શ્રીલંકાને લાંબા સમયથી પડતર ભારતીય માછીમારોને મુક્ત કરવા મુદ્દે માનવતાવાદી અભિગમ અપનાવવા જણાવ્યું. શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ ભારતના શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટેની મુખ્ય પહેલોની સમીક્ષા કરી. ઈરાને કહ્યું કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં અને જુનિયર મેન્સ નેશનલ હોકીની સેમિફાઇનલમાં ઓડિશા પંજાબ સામે, જ્યારે ઝારખંડ મધ્યપ્રદેશ સામે રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં વાર્તા કહેવાની સમૃદ્ધ પરંપરા છે અને સર્જનાત્મક પ્રતિભા માટે વિશાળ સંભાવના છે. ભારતને વૈશ્વિક સામગ્રી નિર્માણ કેન્દ્ર બનાવવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. પ્રધાનમંત્રીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેઓ ગઈકાલે નવી દિલ્હીમાં નેટફ્લિક્સના સહ સીઈઓ ટેડ સારાહોન્ટ સાથે મળ્યા હતા. બેઠકમાં ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નેટફ્લિક્સ ઇન્ડિયાએ જણાવ્યું કે બેઠક ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક મંચ પર લઈ જવાના સહિયારા દ્રષ્ટિકોણ પર કેન્દ્રિત હતી. કંપનીએ સર્જનાત્મક પ્રતિભા માટે તકો પૂરી પાડવા માટે એક નવી પહેલની પણ જાહેરાત કરી હતી. આ પહેલમાં કૌશલ્ય વિકાસ અને શિક્ષણ દ્વારા ભારતીય પ્રતિભાને આગળ વધારવા માટે ભારતીય સર્જનાત્મક ટેકનોલોજી સંસ્થા અને રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ સાથે કામ કરવાનો સમાવેશ થાય છે. ભારતે શ્રીલંકાને અટકાયતમાં રાખેલા ભારતીય માછીમારો અને તેમની બોટોને વહેલી તકે મુક્ત કરવા વિનંતી કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કોલંબોની તેમની મુલાકાત દરમિયાન શ્રીલંકાના ટોચના નેતૃત્વ સાથેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ લાંબા સમયથી ચાલતા મુદ્દાને માનવતાવાદી દ્રષ્ટિકોણથી ઉકેલવો જોઈએ. વિક્રમ મિશ્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે, પ્રધાનમંત્રી હરિણી અમરાસુરિયા, વિદેશમંત્રી વિજય

0: જાહેરાત અને વિદેશ સચિવ અરૂણી રારાજી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં બંને દેશો વચ્ચે માછીમારોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને અટકાયતમાં રખાયેલા માછીમારો અને બોટોને વહેલી તકે મુક્ત કરવા માટે શ્રીલંકાનો સહયોગ માંગવામાં આવ્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શ્રીલંકાની તેમની રાજ્ય મુલાકાત દરમિયાન ભારતની પડોશી પ્રથમ નીતિ હેઠળ શ્રીલંકા પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી હતી. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: विदेश मंत्रालय ने कहा है कि दोनों पक्षों ने भारत और श्रीलंका के बीच द्विपक्षीय मुद्दों और परियोजनाओं के संबंध में चल रहे सहयोग की व्यापक समीक्षा की. उन्होंने चक्रवात दितवाह के बाद घोषित 45 करोड़ डॉलर के पुनर्निर्माण पैकेज सहित विभिन्न परियोजनाओं के कार्यान्वयन में हुई प्रगति पर संतोष व्यक्त किया. साथ ही उन्होंने रेलवे परियोजनाओं के लिए 25 करोड़ डॉलर तथा पशुधन और अन्य प्राथमिकता वाली आवश्यकताओं के लिए 10 करोड़ डॉलर के भारतीय रुपए में दिए जाने वाले दो ऋणों के संबंध में हुए समझौते का स्वागत किया. समाचार कक्ष से आदित्य प्रताप से.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતના શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ચાલી રહેલ પહેલોની સમીક્ષા માટે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શ્રી જોશીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર જણાવ્યું કે બેઠક દરમિયાન તેઓએ મુખ્ય કાર્યક્રમોના અસરકારક અમલીકરણને ઝડપી બનાવવા તેમજ શિક્ષણની ગુણવત્તા અને સુલભતા વધારવાના પગલાં અંગે ચર્ચા કરી હતી. મંત્રીએ ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો, જે દરેક વિદ્યાર્થીને સશક્ત બનાવશે અને વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપશે. સરકારે માહિતી આપી છે કે વર્ષ 2024-25માં હાથથી સફાઈ કરનાર કામદારો પર પ્રતિબંધ અને પુનર્વસન અધિનિયમ 2013 હેઠળથી હાથથી સફાઈ કામદારોનો નવો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં દેશના કોઈપણ જિલ્લામાં કોઈ હાથથી સફાઈ કરનાર કર્મચારી મળ્યો નથી. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડોક્ટર વિરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે વર્ષ 2013 અને 2018માં હાથથી સફાઈ કામદારોના રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ દ્વારા 58,000થી વધુ હાથથી સફાઈ કામદારોની ઓળખ કરવામાં આવતી હતી. તેમણે કહ્યું કે સરકારના પુનર્વસન પ્રયાસોના ભાગરૂપે બધા ઓળખાયેલા હાથથી સફાઈ કર્મચારીઓને 40,000 રૂપિયાની એક વખતની રોકડ સહાય પૂરી પાડવામાં આવી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત આફ્રિકા સાથે સમાવિષ્ટ માંગ આધારિત વિકાસ સહયોગ માટે પ્રતિબદ્ધ છે. નવી દિલ્હીમાં આફ્રિકા દિવસ નિમિત્તે બોલતા શ્રી જયશંકરે જણાવ્યું કે ભારતને આફ્રિકાના સૌથી મોટા વેપાર અને રોકાણ ભાગીદારોમાં એક હોવાનો ગૌરવ છે.
2: ભારત આફ્રિકા કે સબસે બડે વ્યાપાર ઓર નિવેશ સાઝેદાર હોને પર ગર્વ મહેસૂસ કરતા હૈ. પિછલે સાલ હમારા દ્વિપક્ષીય વ્યાપાર 93 અરબ અમરીકી ડોલર રહા. ભારત 80 અરબ ડોલર સે અધિક કે નિવેશ કે સાથ અફ્રિકા કે સબસે બડે નિવેશકો મે સે એક હૈ. યે નિવેશ દૂર સંચાર, ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ, બુનિયાદી ઢાંચે, કૃષિ ઓર ડિજિટલ સેવાઓં જૈસે કઈ ક્ષેત્રો મે ફેલા હુઆ હૈ.
0: ભારતીય રેલવેએ મોડેલ કન્સેશન કરારમાં સુધારાને મંજૂરી આપી છે. આ અંતર્ગત કન્ટેનર ટ્રેન ઓપરેટરો અથવા સીટીઓ હવે ભારતીય રેલવે નેટવર્કના તમામ રૂટ પર એક જ ઓલ ઇન્ડિયા લાયસન્સ હેઠળ કન્ટેનર ટ્રેનો ચલાવવાની પરવાનગી આપશે, જેની નોંધણી ફી 25 કરોડ રૂપિયા હશે. સરકારે વિવિધ રૂટ શ્રેણીઓ માટે અલગ પરવાનગીઓ અને ફીની અગાઉની સિસ્ટમ પણ દૂર કરી છે. મંત્રાલયે વધુમાં માહિતી આપી હતી કે મંજૂર કરાયેલા સુધારાઓમાં એવી જોગવાઈ છે કે કન્ટેનર ટ્રેન ઓપરેટરને આપવામાં આવેલી પરવાનગી તેની સમાપ્તિ પછી 20 વર્ષ સુધી લંબાવી શકાય છે. નીતિ આયોગે વિકસિત ભારત 2047માં સંભાળ રાખનારાઓને સશક્તિકરણ કરવાની વ્યૂહરચનાઓના શીર્ષક સાથેનો એક અહેવાલ બહાર પાડ્યો છે. આ અહેવાલ મુજબ કુશળ સંભાળ વ્યવસાયિકો માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની સંભાવનાઓને મજબૂત બનાવે છે, સાથે સાથે સમાવેશી વિકાસ અને સામાજિક પ્રગતિને પણ ટેકો આપે છે. આ પ્રસંગે આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર અશોક કુમાર લાહરીએ જણાવ્યું હતું કે ધ્યાન તબીબી સારવાર પર નહીં પરંતુ સંભાળ પર છે અને તે સંભાળ સારવાર કરતાં ઘણી વ્યાપક છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સિલિચર ટનલ બચાવ કામગીરી દરમિયાન અસાધારણ હિંમત અને નિસ્વાર્થ સેવા બદલ 12 ખાણ કામદારોને સર્વોત્તમ જીવન રક્ષા પદક એનાયત કર્યો. નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઈરાને કહ્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ

0: તબક્કામાં છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તે આવતા અઠવાડિયે એક કરારની જાહેરાત કરી શકે છે. તે સંભવિત રીતે મહત્વપૂર્ણ જળમાર્ગને ફરીથી ખોલી શકે છે, વિશ્વ અર્થતંત્ર પર દબાણ ઓછું કરી શકે છે અને યુદ્ધનો અંત લાવવામાં મદદ કરી શકે છે. પરંતુ આ કરાર અમેરિકા દ્વારા ઈરાનના બંદરો પરનો નાકાબંધી હટાવવા પર નિર્ભર રહેવાની શક્યતા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉ કોઈપણ એવા કરારને નકારી કાઢ્યો છે જે ઈરાનની હોર્મુઝ પર પકડ મજબૂત કરશે, જે અમેરિકા માટે મોટું નુકસાન અને વૈશ્વિક ધોરણોના ભંગ સમાન હશે. ઈરાને હોર્મુઝ પર કેટલાક નિયંત્રણોનો આગ્રહ રાખ્યો છે અને કહ્યું છે કે તે યુદ્ધ પહેલાની જેમ ખુલ્લો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ બનશે નહીં. મેક્સિકોના સિનાલોમાં લાઇવ સ્ટ્રીમ દરમિયાન એક બંદૂકધારીએ સોશિયલ મીડિયા પ્રભાવકની હત્યા કરી. જાહેર હત્યાએ લેટિન અમેરિકન દેશમાં સોશિયલ મીડિયા વ્યક્તિઓને નિશાન બનાવીને ચાલી રહેલી હિંસાને પ્રકાશિત કરી છે. જુનિયર મેન્સ નેશનલ હોકીમાં ઓડિશા, પંજાબ, ઝારખંડ અને મધ્યપ્રદેશની ટીમોએ ગઈકાલે તમિલનાડુના કોઇન્તુરમાં રમાયેલી 16મી ભારતીય જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશીપ ડિવિઝન એના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. પંજાબે કર્ણાટકને 5-2 હરાવ્યું. ઓડિશાએ હરિયાણાને 5-1 હરાવ્યું. કોઇમ્બતુરમાં આજે રમાઈ રહેલી સેમિફાઇનલમાં ઓડિશાનો મુકાબલો પંજાબ સામે, જ્યારે ઝારખંડનો મુકાબલો મધ્યપ્રદેશ સામે થશે. આજે જાપાનના હિરોશિમા પર થયેલા પરમાણુ હુમલાની વર્ષી છે. વર્ષ 1945માં બનેલી આ ઘટનામાં 1,00,000થી વધુ લોકો માર્યા ગયા હતા. આજે સવારે આ સ્થળ પર પીસ મેમોરિયલ પાર્ક ખાતે મૌન પાળવામાં આવ્યું હતું. અને હવામાન વિભાગે આજે અને આવતીકાલે કેરળના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતિ ઉંધાળ.
1: આજના તમામ અખબારોમાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ડિલીટ મુદ્દે ઝુકરબર્ગે માફી માંગી, આ સમાચારોની હેડલાઇન છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, વડાપ્રધાન મોદીની પોસ્ટ હટાવવા બદલ મહેતાએ અંતે માફી માંગવી પડી. યુવાનોને સાંભળો, કેમ નારાજ છે એ પણ સમજો સુપ્રીમ કોર્ટ. દૂધની જગ્યાએ વેજીટેબલ ફેટમાંથી બનતા એનાલોગ પનીર, ચીઝ, બટર પર પ્રતિબંધ. સંદેશ લખે છે, પીએમ મોદીની પોસ્ટ, ડિલીટ મુદ્દે માર્ક ઝુકરબર્ગે માફી માંગી.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેટફ્લિક્સના સહસીઓ સાથે ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રની સંભાવનાઓ પર ચર્ચા કરી. ભારતે શ્રીલંકાને લાંબા સમયથી પડતર ભારતીય માછીમારોને મુક્ત કરવા મુદ્દે માનવતાવાદી અભિગમ અપનાવવા જણાવ્યું. શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતના શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેની મુખ્ય પહેલોની સમીક્ષા કરી. ઈરાને કહ્યું કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં. અને જુનિયર મેન્સ નેશનલ હોકીની સેમિફાઇનલમાં ઓડિશા પંજાબ સામે, જ્યારે ઝારખંડ મધ્યપ્રદેશ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા સ્થાનિક હવામાન. પ્રથમ જોઈએ કાર્યક્રમની રૂપરેખા. 8:32 કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલમાં રજૂ થશે બાયોફ્યુલ દિવસ જી ગાલ. કાર્યક્રમ પ્રસ્તુતિ જીગર જોબન પુત્રા. 8:45 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. બરાબર 9 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT. 9:32 કાર્યક્રમ સંતવાણીમાં સાંભળશો ભજન. બરાબર 10 હિન્દ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. 10:45 લોકસંગીત. બરાબર 11 આપનો માનીતો કાર્યક્રમ કચ્છી ફોન ઇન. કાર્યક્રમ પ્રસ્તુતિ સ્મિતા ગાંધી. શ્રોતા મિત્રો, બપોરના 12 થી તમામ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

જેમાંના કેટલાક મુખ્ય કાર્યક્રમોમાં બપોરે 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, સાંજે 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:20 પ્રાયોજિત કાર્યક્રમ કિશાનવાણી રજૂ થશે. રાત્રિના 8 સંસદ સમીક્ષા તથા રાત્રિના 10 સંસદમાં થયેલ પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે. તો આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમ.

હવે જોઈએ સ્થાનિક હવામાન. છેલ્લા 24 કલાક દરમિયાન ભુજનું મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ઉષ્ણતામાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

0: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે બજારમાં વેચાતા એનાલોગ પનીર ચીઝ અને બટરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો. ડીઆરઆઈએ પાકિસ્તાનથી આયાત કરાયેલી 364 મેટ્રિક ટન પ્રતિબંધિત સૂકી ખજૂર જપ્ત કરી. સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત દેશભરમાંથી સુરતમાં તૈયાર થયેલી તિરંગાની માંગ. અમદાવાદમાં 13મીથી બાસ્કેટબોલની ફીબા અંડર 18 એશિયા કપ યોજાશે. 23મીએ ફાઇનલ રમાશે. લોકસભામાં બેંકના ચોપડાના પુરાવા અંગેનું વિધેયક 2026 પસાર. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં રક્તપાત બંધ કરવા ભારતની પાકિસ્તાનને સલાહ. વાંધાજનક સામગ્રી અને પ્લેટફોર્મના સંચાલનમાં ભૂલો માટે મેટાએ ભારત સરકારની માફી માગી. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ યુજીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીને કેટેગરી 2 ગ્રેડેડ ઓટોનોમીનો દરજ્જો અપાયો. રાજ્યના શિક્ષકો બનવા ઇચ્છુક દિવ્યાંગ ઉમેદવારો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે બેઠક યોજાઈ. કંડલા બંદરે 3 કરોડની પાકિસ્તાની ખજૂરના 13 કન્ટેનર જપ્ત. ભારતીય વાયુદળ દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના બેન્ડના જવાનો દ્વારા ભારત દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આગામી રવિવારે સાંજે વિશેષ ઇન્ડિયન એરફોર્સ બેન્ડ પ્રદર્શનનું આયોજન. આજે કચ્છ મ્યુઝિયમ ખાતે અસાંજો યુથ કલેક્ટિવ દ્વારા સ્મોલ સિટી બિગ ડ્રીમ શીર્ષક હેઠળ પ્રદર્શનનું આયોજન. રાપર આઈટીઆઈમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ. કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની 7 મહિલા ખેલાડીઓ બીજા રાઉન્ડમાં આગળ વધી. હવે પછીના સમાચાર 9:30 અપાશે.
1: ભુજ કેન્દ્ર આય રજૂ કર્યું તા કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘાલ. કાર્યક્રમ સુણદલ મણી ભા બહેન રે કે જીગર જોબન પુત્રાજા રામ રામ રામ રામ.
2: ભગવાન પાકે બહુ સરસ સૃષ્ટિ જો સર્જન કરી ને ડને એ સૃષ્ટિજી અંદર પા મનુષ્ય પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ અને એની સાથે સાથે પ્રકૃતિ એટલે કે જેમ કે પાંચ ઝાડ પાન નદી નાળા તળાવ જઈ શકો એ મળે જ વસ્તુ જો એળો મિશ્રણ કરીને પાકે ડનેયાએ કે પાકે ઘણી વખત પાં વિચાર્યું ને તો પાકે ખ્યાલ છે કે જો એનેમાંથી એકડો પણ વસ્તુ

પાકના નવે, ઝાડ નવે, અથવા તો પાણી નવે, અથવા તો પાકના પ્રકૃતિ જા, ડુંગર, રણ, દરિયો, એ મળે વસ્તુ નવે, તો કેટલી મળે તકલીફ મનુષ્ય જીવન મેં થઈ વને. તો સૃષ્ટિ જો સર્જન કરીને પાકે પ્રકૃતિ પાકે ડનેતા હે, પણ તકલીફ એથી હતી કે જે સર્જન થયો હે, એ સર્જન જો કો પર્પસ હે, એ પા ભૂલી વનો તા. આજ જે વિષય આકાશવાણી ભુજ અને હલો કર્યો ઘાલ માધ્યમથી પા ચર્ચા કરેવા રહ્યું, એ વિષય એડો જાય. દર વરે 10 ઓગસ્ટ જો વિશ્વ બાયોફ્યુઅલ દિવસ તરીકે ઉજવે મેં છે, તો એનો ઉદ્દેશ્ય એ હે કે જેટલા પણ ઉર્જા જા સ્ત્રોત હૈ એનમેથી પા એડે સ્ત્રોત જો ઉપયોગ કર્યો કે જેનથી કરીને 11 દે સ્ત્રોતથી પાંજે પ્રકૃતિ કે કોઈ નુકસાન નથી, એ જે પણ વસ્તુ જો વપરાશ પા કર્યો હતા એ વપરાશ કરદે પણ એ વસ્તુ જો કદે અંત નથી, એટલે કે ખલાસ ન થઈ બને. હાણે પાકે બહુ નવાઈ લગતી વસ્તુ સુણીને કે આજ જે પાં ચર્ચા કરેવા રહ્યું એનમે પર્યાવરણથી કરીને પાંજે અર્થતંત્ર સુધી જ મળે જ ગાલ હચી વંદી. એ દિવસ એટલે લાય પણ ઉજવે મેં હચે તો કે જેટલા પણ માળું ફ્યુલ જો ઉપયોગ કરી હતા એની કે બાયોફ્યુલ વિશે જાગૃતિ છે. બાયોફ્યુલ એટલે એડો ઈંધણ કે જેનજી અંદર પ્રાકૃતિક અને પુનઃપ્રાપ્ય જૈવિક સ્ત્રોત એનમેથી પા કોઈ વસ્તુ તૈયાર કરી અને ફ્યુઅલ તરીકે પા એનો ઉપયોગ કર્યો. હણે એન કે પા સરળ ભાષામાં સમજો તો પાકે મણી કે ખબર આય કે પા ફ્યુઅલ તરીકે પેટ્રોલ કે ડીઝલ કે જે પણ વસ્તુ જો ઉપયોગ કર્યો હતા એ દરેક વસ્તુ જે હે એ કડેક ને કડેક ખલાસ થઈ વને વારી હે. બ્યો એ આય કે એ વસ્તુ જે ઉપયોગ જે સાથે સાથે પાંજે પ્રકૃતિ કે પણ થોડે ઘણે અંશે નુકસાન થયે, તો એટલે લાય કરીને જ બાયોફ્યુઅલ જે આય એન કે પર્યાવરણ મિત્ર મને મેં છે. તો ભારત સરકાર જો જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આય ઈ ખાસ ઈ દિવસની ઉજવણી કરી અને એડે ઈંધણ વિશે જાગૃતિ ફેલાયેલા માંગે તો કે જે ઈંધણ જે ઉપયોગથી પાંજે પ્રકૃતિ કે નુકસાન પણ નથી અને એ પુનઃપ્રાપ્ય હવે એટલે કે ફરીથી ફરીથી પાકે એ વસ્તુ જો ઉપયોગ કરેલા કરીને મળી શકે, એટલે કે ખલાસ એન જો જથ્થો ખલાસ કડે થઈએ ને અને પા એન જો ઉપયોગ કરી કરીને પા પાંજો જોકો પણ કમાય એ કરી શકો ફ્યુઅલ તરીકે પા એડી વસ્તુ જો ઉપયોગ કર્યો કે જે પાકે પ્રાકૃતિક રીતે જ મળેતી અને એન જે ઉપયોગથી કુદરત કે પણ નુકસાન નહોતો થઈએ અને એ પુનઃપ્રાપ્યાય જેટલો ખપે એટલો જથ્થો એન જો પાકે મળી બને. તો આજ સમગ્ર વિશ્વજી અંદર ઉર્જાજી માંગ વધતી વનેતી અને ઉર્જાજી માંગ જેટલી વધેતી એનજી સાથે સાથે પર્યાવરણ કે નુકસાન કરે જો પ્રદૂષણ કરે જો પણ એકડી ગંભીર સમસ્યા દર વખતે સામે હચેતી. પાજા વાહન વે, ઉદ્યોગો વે, વીજ ઉત્પાદન વે, ઈ મણીલાય કરીને વડે માત્રા મેં પેટ્રોલિયમ પદાર્થ જો ઉપયોગ થયે તો એનથી કરીને કરું થયે તો કે પાંજી કુદરત કે પ્રકૃતિ કે તો નુકસાન થયે તો પણ એ ઈંધણ જો કોવાય સે પણ સીમિત આય અને એન જે વધુ પડતે ઉપયોગથી ગ્રીન હાઉસ વાયુ જો ઉત્સર્જન થયે તો એડે સમય મેં બાયોફ્યુઅલ એ એક આશાસ્પદ વિકલ્પ આય. અને પાકે પ્રશ્ન એ થયે કે બાયોફ્યુઅલ કોરો હોય. સરળ ભાષામાં પા જો એમ કે સમજેજી કોશિશ કર્યો તો છોડ, કૃષિ અવશેષ, શેરડી, મકાઈ, વનસ્પતિ તેલ, વપરાયેલ રસોઈજો તેલ અથવા અન્ય જૈવિક પદાર્થમાંથી તૈયાર કરે મેં હચે જે ઈંધણ એમ કે બાયોફ્યુઅલ છે મેં હચે. તો બાયોફ્યુઅલ મુખ્ય 3 પ્રકાર જે અમે હતા, બાયોએથેનોલ, બાયોડીઝલ અને બાયોગેસ. બાયોએથેનોલ જો ઉપયોગ પેટ્રોલ મેં મિશ્રણ કરી અને બાયોએથેનોલ મિશ્રિત પેટ્રોલ પા બનાવી શકો હતા. બાયોડીઝલ ડીઝલ જે વિકલ્પ તરીકે પા ઉપયોગ કરી શકો હતા અને બાયોગેસ ઘરગથ્થુ અને કૃષિ ક્ષેત્રે પણ
પણ ઉર્જા જો મહત્વ જો સ્ત્રોત

બની શકે. તો આણે ઘણી વખત કરવાય કે બાયોફ્યુઅલ જે પણ ગાલ કર્યો ને, તો પાકીથી કે એ વસ્તુ પા પૈસેથી કે ગમે એ રીતે પા કરી ગંદરાશી. પણ પ્રશ્ન એડા પૈસે જો ના, પ્રશ્ન એડા વસ્તુ જો ના, પ્રશ્ન એ આય કે એનજે કારણે પાંજે કુદરત કે પણ નુકસાન થયે. તો પા શરૂઆત મેં નેરિયાસી કે પાકે જે સૃષ્ટિ ડને મેં આવી હે એન જો ઘણો મને ભાગ એડો હોય કે જેમ કે એ મને વસ્તુથી નુકસાન થયે તું, તો બાયોફ્યુઅલ જા જેટલા પણ ફાયદા હોય, સૌથી મહત્વ જો ફાયદો જો કો બાયોફ્યુઅલ જો આય સે એ આય કે બાયોફ્યુઅલ જે ઉપયોગથી પર્યાવરણ કે ઓછો નુકસાન થયે તું. બાયોફ્યુઅલ જે ઉપયોગથી કાર્બન જો કો ઉત્સર્જન થયે તો એ ઘટે તો, અને એન જે પરિણામ સ્વરૂપ પાકે હવામાન પરિવર્તન જો કો હેવર જો વચ્ચે તો કે ગમે તડે વરસાદ થયે ગરમી વધી વનેથી અને એ મળે વસ્તુ જો કો થયે હતી એન સામે પાકે થોડો રક્ષણ મળી શકે. અહીંયા બે મહત્વ જો ફાયદો એ આય કે પા પહેલે પણ ચ્યાવાસી કે અજો જો કો વિષય આય એ ખાલી એડો વિષય ના કે જન્મે પા ખાલી પ્રકૃતિ જી ગાલ કરતા સી, વિષય એડો હોય કે એનજી અંદર પા અર્થતંત્ર જી પણ ગાલ કરતા સી. બે મહત્વ જો ફાયદો એ આય કે દેશ જી જો કો આયા થાય એનજી નિર્ભરતા ઘટેતી. ભારત આય એ વિશ્વ જો એડો સૌથી વડો દેશ આય કે જેને ઉર્જા જો વપરાશ જો કો આય એ બહુ વડે પ્રમાણમાં થયે હતું. પાકે બહુ વડી માત્રામાં ક્રૂડ ઓઇલ જી જરૂર પેતી. પા મણી કે ખબર આય કે ક્રૂડ ઓઇલ પાંજે દેશમાં કડાથી અચે તો, અને એ ક્રૂડ ઓઇલ જા ભાવ કરો એન બાયોફ્યુઅલ જે ઉપયોગથી વિદેશી મુદ્રા જો કોઈ એનજી બચત થઈ શકે અહીંયા, અને દેશ વધુ આત્મનિર્ભર થઈ શકે એવી પરિસ્થિતિ આય. ત્રીજો મહત્વ જો ફાયદો એ આય કે શેરડી મકાઈ અને અન્ય જો કો પણ પાક એન જન્મેથી પા બાયોફ્યુઅલ બનાવી શકો એ મળે જ પાકથી ખેડૂતે કે લાભ થઈ શકે છે આય. એન જો કારણ એ આય કે કૃષિ અવશેષ અથવા તો જેમ કે પા પહેલે કચરો ચોંધાવાસી એ મળે વસ્તુ હાણે બની શકે કે ખેડૂત લાય કરીને આવક જો એકડો સાધન થઈ બને, અને એ આવક જે સાધનથી શક્ય આય કે ખેડૂત કે એ જો કો બી કૃષિ અવશેષ જેમ જો હેન્ટાણ સુધી કી જ ઉપયોગ ન હો એ મળે કૃષિ અવશેષ હાણે આવક મેં વધારો કરાય. મિત્રો દરેક વસ્તુ કે પા પાંજી બુદ્ધિ શક્તિથી વિચારેલા વનો તો પાકે ખબર પે કે ખરેખર પા દિવસ મેં ઉર્જા જા કેટલા સ્ત્રોત જો ઉપયોગ કર્યો હતા. સૌથી પહેલાં તો વીજળી, એને પૂઠિયા પેટ્રોલ, એને પૂઠિયા કદાચ ડીઝલ, એને પૂઠિયા કદાચ પા સજે ડી મેં જો કો બી વપરાશ કરતા હું એ કડાક ને કડાક ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી પેટ્રોલ એનથી જ હલે. તો પાકે વિચારે જ જરૂર આવે કે એ મળે વસ્તુ કડેક ને કડેક ખલાસ થે વાળી આય, એટલે કે એ જથ્થો એડો આય કે કડેક ને કડેક ખલાસ થઈ વંદુ, અને પાકે એન સામે કોઈક એડો વિકલ્પ ઊભો કરનો ખબદો કે જે વિકલ્પથી પા એ મળે જ વસ્તુ જો વપરાશ કરી શકું. ભારત સરકાર છેલ્લે ઘણે વર્ષોથી બાયોફ્યુઅલ ક્ષેત્ર મેં નોંધપાત્ર પ્રયાસ કર્યા. ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ પણ પાકે ખબર હે કે પેટ્રોલ મેં ઇથેનોલ જો પ્રમાણ વધારે જો પ્રયાસ કરે મેં અચી રહ્યો હે હેવર જો એ પગલેથી ખાલી પાંજે દેશજી અંદર આયાત કે જ ટાર્ગેટ કરીને એ પગલો નાય ગને મેં આવ્યો. એ પગલો એટલે પણ ગને મેં આવ્યો હોય કે એનથી પાંજે દેશજી અંદર કડાક ને કડાક પ્રદૂષણ મેં જો કોઈ વધારો હોય એ થોડોક ઘટતો અને ઉર્જા સુરક્ષા વધતી. વિશ્વ જે ઘણે દેશજી અંદર હરિત ઉર્જા તરફ જો કો ઝુકાવ આય એ વધી રહ્યો હોય, અને ટકાઉ વિકાસ લાય કરીને બાયોફ્યુઅલ જો વિકલ્પ ખૂબ જ મહત્વપૂર્ણ આય.
ગુજરાત જી

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. સમૂહ સ્વરમાં સાંભળીએ ડૉક્ટર વિનોદ દવેનું આ ગીત.

0: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ પૌરવી દેસાઈ અને સાથીઓના સ્વરમાં આ ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: જમતી ઠંડી હોય કે ઝેરી જીવજંતુઓનો ડર, ધરતી પુત્રોને રાત્રિના અંધકારમાંથી મુક્તિ આપી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કિસાન સૂર્યોદય યોજના થકી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં આ યોજના હવે ગામે ગામ પહોંચી છે. હવે ખેડૂતોને મળે છે સવારે 5 થી રાત્રે 9 સુધી અવિરત વીજળી. આજે ગુજરાતના 17,000 થી વધુ ગામડાઓ કિસાન સૂર્યોદય યોજનાથી ઉર્જાવાન બન્યા છે. 20 લાખથી વધુ ખેડૂતો હવે રાતના ઉજાગરા વિના ખેતી કરી સમૃદ્ધિ મેળવી રહ્યા છે. ખેત ઉત્પાદન વધ્યું, આર્થિક સદ્ધરતા વધી અને જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો. આવો ખેડૂતોના પુરુષાર્થ અને સરકારના પ્રયાસોને બિરદાવીએ. અટલ નેતૃત્વ અવિરત વિકાસના મંત્ર સાથે ઉજવીએ સુશાસન દિવસ.
1: સુનતે રહીએ આકાશવાણી ભુજ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આ કાર્યક્રમ સંતવાણી, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમની શરૂઆત કરીએ ઉદિત નારાયણ અને મહાલક્ષ્મી અય્યરના યુગલ સ્વરમાં ફિલ્મ તશન્ના આ ગીતથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીત, પ્રસ્તુત છે ધનભાઈ કારાના સ્વરમાં આ લોકગીત.

0: ઓપરેશન મેં વલીદ મિત્ર અહીં શાંતિભાઈ દરજી માધાપર થી
1: એ
0: પણ અહીં ભેગા એની મેળવી ફરમાઈશ છે
1: જરૂરથી આ જે પસંદગી જો ગીત સુણાઈ દીધાસી
0: ભલે ભલે ભેણ આભાર.

0: હેલો, આકાશવાણી ભુજ કચ્છી ફોન ઇન આજી પસંદ.
1: હા, હું રેહાના ચાકી બોલાતી ભુજ થી.
0: હા, બોલો બોલો રેહાના બેન.
1: હા, હું નડે છોકરા કે ટ્યુશન કરાઈ હતી.
0: હા હા,
1: ને મુકેશ આકાશવાણી કા કાર્યક્રમ સોના રોજ પસંદ આઈએ.
0: હા,
1: તો મુજી પસંદ જો ગીત જનો આ દિલ કી જરો કે મેં તુજકો બિઠા કર યાદો કો તેરી મેં દુલ્હન બનાકર મુજે ફેવરેટ ગીત હે.
0: ચોક્કસ સોનાઈ દિયો આજી પસંદગી આજ અસી જરૂર સુવરી કરી ગિંદાસી.
1: આભાર આજો, આભાર.

0: हेलो नमस्कार आकाशवाणी भूज कच्छी फोनी नांजी पसंद कार्यक्रम।
1: हेलो आकाशवाणी भूज।
0: हाँ
1: हाँ हूँ भरुड़िया गांव से विभा भाई रवारी गाल करे तो।
0: बोलो बोलो विभा भाई।
1: क्यों
0: एकदम मजा में।
1: हाँ स्मिता बेन बोलो था ना।
0: हाँ स्मिता बोला दी।
1: हाँ परिवार आज
0: बस मेरे बराबर ही
1: तो बस मी भी वरियो के नहीं भुज में।
0: हाँ मी आयो तो खरो।
1: हाँ ये तो आयो है बरम खासो है मतलब वावणी लायक ना माड़ू मतलब खुश थी है वागड़ जा जो जको वागड़ विस्तार में खासो है वरसाद पड़ी हो।
0: हाँ हाँ
1: અને વાવણી વાવણી જે બાકી હોય કરી ભાઈ જો વાવણી કે ફાયદો થઈ વે।
0: હા અને બસ આના બે રાઉન્ડ વળી પાછો અચીવે ને તમણી કે ખેતી મે
1: રાઉન્ડ કી જરૂર આય જો અચીવે ને તો ખાસો થઈ વે ને
0: ખાસો થઈ વે ને।
1: હા કોઈ વરસાદી ગીત સુણાઈ દેજા ઈ મોહરે જો હલાઈ દેજા।
0: ભલે ભલે જરૂર થી
1: ટીપ ટીપ વરસા પાણી
0: જરૂર થી સુણાઈ દે
1: તો જો આકાશવાણી શ્રોતા મિત્ર એનકા નામ ગણા તો ધીરજભાઈ રબારીયાઈ પોએ અબ્દુલભાઈ કિરીટભાઈ હિરેનભાઈ મનોજભાઈ ખોડુભા હિમડા અંશી સોણદા
0: જરૂર જરૂર થી આંચી મેણીજી પસંદગી પૂરી કરી છડી।
1: ભલે ભણ આજ્યા
0: આચી જા।

0: શ્રોતા મિત્રો, અમારા હવે પછીના તમામ કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ. ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય ઉમાશંકરસિંહના અવસાન પર સંરક્ષણ

રક્ષામંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ તેલંગણામાં ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અંગે

0: સૌથી વધુ વલસાડના ધરમપુરમાં વરસાદ વરસ્યો. અમરનાથ યાત્રા આજથી ફરી શરૂ થઈ. 1801 યાત્રાળુ જમ્મુથી બાલટાલ જવા રવાના થયા. સર્બિયામાં અનેક સ્થળોએ લાગેલી જંગલની આગને કાબૂમાં લેવા માટે તંત્ર દોડધામ કરી રહ્યું છે. રાજકોટ અને સુરતમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગના એનાલોગ બનાવતી ફેક્ટરી પર દરોડા. અમદાવાદમાં પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું. રાજકોટ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 42 જેટલા પ્રશ્નોનો નિકાલ. અમેરિકામાં ઉત્તર કેરોલિનાના કાસવેલ કાઉન્ટીમાં એક ઘરમાં થયેલ ગોળીબારમાં અનેક લોકોના મોત. અને જુનિયર મેન્સ નેશનલ હોકીની સેમીફાઇનલમાં ઓડિશા પંજાબ સામે, જ્યારે ઝારખંડ મધ્યપ્રદેશ સામે રમશે. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

ફાલ્ગુની શેઠને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ,
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: સહિયાર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનો

0: ને શ્રોતાઓને કૃપાજીવ રાજાની
1: અને અટલ શર્માના નમસ્કાર.
0: અટલબેન, ઈશ્વરનું સૌથી સુંદર સર્જન કોઈ હોય ને અને પ્રકૃતિની કોઈ અદ્ભુત દેન હોય ને તો તે છે માતૃત્વ. સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે તેના શરીર, મન અને જીવન બધું જ બદલાઈ જાય, અને આ ટ્રાન્સફોર્મેશન છે ને એ જીવન પર્યંત રહે છે. કારણ કે 9 મહિનાની સફર અને ત્યારબાદ જે પ્રસૂતિની વેદના છે, નવજાત શિશુનો ઉછેર છે, અને એ બધામાં જાણે કે માતા આમ દુનિયાથી અલિપ્ત થઈ જતી હોય, અને એટલે જ એ કેટલા બધા તબક્કામાંથી પસાર થાય. અને આ વાત આપણે કરીએ છીએ ને ત્યારે મને કવિ બોટાદકરની પંક્તિઓ યાદ આવે છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં મળે.
1: વાહ.
0: અને એ જ કાવ્યની આગળ પંક્તિઓ છે કે દેવોને દૂધ એના દોહેલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ.
1: વાહ, ખૂબ સાચી વાત છે. કૃપા માતા બન્યા પછીનો વિશિષ્ટ તબક્કો કે જે અત્યંત મહત્વનો છે તે છે સ્તનપાન. અને આ તબક્કો ખૂબ જ જોઈએ તો માતૃત્વનો શ્રેષ્ઠ તબક્કો પણ કહી શકાય. પણ આ જ તબક્કા વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ, માન્યતાઓ આપણા સમાજમાં પ્રવર્તે છે.
0: સાચી વાત છે.
1: અને આજે એવા જ કંઈક વિષય ઉપર આપણે વાત કરવા સૈયરમાં ભેગા થયા છીએ. આજનો આપણો વિષય છે ફક્ત અને ફક્ત સ્તનપાન, એક વૈજ્ઞાનિક અભિગમ.
0: જી.
1: અને આ વાત ઉપર આપણને વધારે માહિતી આપવા માટે આપણે આમંત્રણ આપ્યું છે ડૉક્ટર જ્યોતિ હાથીને.
0: જી.
1: ડૉક્ટર જ્યોતિ હાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તાલીમ કેન્દ્ર રાજકોટમાં મેડિકલ લેક્ચરર છે, ઘણા અનુભવી ડૉક્ટર છે. 6 જિલ્લા અને 2 કોર્પોરેશનની મેડિકલ ઓફિસર્સની તાલીમ સાથે સંકળાયેલા છે અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ માટે સ્ટેટ મેન્ટરની જવાબદારી પણ વહન કરી રહ્યા છે.
0: વાહ. તો જ્યોતિબેન, આપનો આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
0: તો આજે આપણે જે વિષયની વાત કરવાના છીએ જ્યોતિબેન, ફક્ત અને ફક્ત સ્તનપાન, એક વૈજ્ઞાનિક અભિગમ, તો એનો અર્થ શું એ પહેલા તો આપણે વિસ્તૃત રીતે જાણીએ.
2: બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કૃપાબેન તમે. ફક્ત અને ફક્ત સ્તનપાન માટે ભારત સરકાર કંઈક આવી વ્યાખ્યા આપે છે. આપણે જે બધા વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફ એ બધા જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન આપી છે એમાં માર્ગદર્શિકામાં વ્યાખ્યા કંઈક એવી છે કે ફક્ત અને ફક્ત સ્તનપાન એટલે બાળક જન્મે કે તરતથી શરૂ કરીને વધુમાં વધુ 1 કલાકની અંદર, ત્યારથી શરૂ કરીને બાળક 6 મહિના પૂર્ણ કરે ત્યાં સુધી ફક્ત સ્તનપાન આપવાનું છે. પાણી પણ નથી આપવાનું, ગળથુંથી પણ નથી આપવાની, અને દિવસે અને રાત્રે, રાત્રે જો સૂતું હોય બાળક તો જગાડીને પણ આપવાની વાત છે, અને દિવસમાં ઓછામાં ઓછી 24 કલાકની અંદર 10-12 વખત અથવા બાળક માંગે તેટલી વાર. આ રીતે આપણે જો માતા સ્તનપાન કરાવે, ધાત્રી માતા, તો એને ફક્ત સ્તનપાન કહીએ છીએ. અને આનું દરેક જે મુદ્દો છે દરેકનું કંઈક ને કંઈક મહત્વ છે. કારણ કે સૌથી વધુ જે નવજાત શિશુના મૃત્યુ થતા હોય અથવા ચેપ લાગતો હોય તો એનું કારણ ઘણી વખત જો દિવસે અને રાત્રે, તો રાત્રે જગાડીને ના કરાવેલું હોય એના લીધે પણ, અને બાળક ઠંડુ પડી જવાથી થતા હોય, તો બાળક ઠંડુ પડી જવા પાછળ પણ આ જ કારણ છે. એટલે માટે આ બધા જે 10-12 વખત ઓછામાં ઓછું માંગે તેટલી વાર, દિવસે અને રાત્રે, આ દરેક મુદ્દા જન્મીને તરત શરૂ કરાવવાની વાત છે, દરેકનું કંઈક ને કંઈક અમૂલ્ય મહત્વ છે.
0: બરાબર.
2: તો એટલા માટે કરીને આપણે એને ફક્ત સ્તનપાન કહીએ છીએ.
1: જ્યોતિબેન, આપે ખૂબ સરસ રીતે અમને બધું સમજાવ્યું, પણ હવે આ ફક્ત સ્તનપાન છે એ કરાવવાથી ફાયદા શું થાય?
2: ફાયદા બાળકને પણ થાય, માતાને પણ થાય અને સમાજને પણ થાય. તો બાળકને થતા ફાયદા જોઈએ તો સૌથી પહેલા તો બાળકનું વજન વધે, પહેલી દ્રષ્ટિએ જોઈએ તો એની જે વૃદ્ધિ થાય, શારીરિક વૃદ્ધિ, એની સાથે સાથે એનો માનસિક વિકાસ, એનું આઈક્યુ લેવલ એટલું બધું ઊંચું થાય. હવે કોઈ માતાને નહીં ગમે કે એનું બાળક પહેલો નંબર આવે, બધાને એવું જ જોઈએ કે બુદ્ધિમત્તા આંક ઊંચો હોય, તો એનાથી બુદ્ધિમત્તા આંક પણ ઊંચો થાય. મા બાળક બંને સાથે રહે એટલે બંને વચ્ચે એક પ્રેમનો સેતુ બંધાય,
1: આત્મીયતા,
2: યસ, આત્મીયતા કેળવાય, અને આવા બાળકને ચેપ પણ ઓછો લાગે. એનું જે શરૂઆતનું ધાવણ છે એ માતાનું લીધું હોય અને 6 મહિના સુધી ફક્ત ધાવણ લે, તો એમાંથી જે પ્રતિદ્રવ્યો મળે, એન્ટીબોડીઝ માના દૂધમાંથી, એના લીધે બાળકને ભવિષ્યમાં ચેપ પણ નહીં લાગે, મોટું થયા પછી પણ ચેપ નહીં લાગે, અને સાજું નરવું રહેશે, લાઈફ લોંગ છે બાળકને. પહેલું રસીકરણ એટલે માનું દૂધ.
1: અચ્છા.
2: એટલે બાળક માટે તો આટલા ફાયદા છે જ, માતાને પણ ફાયદા છે. સૌથી પહેલો ફાયદો તો એ કે સુરક્ષા અનુભવે, એનું બાળક એની સાથે છે.

0: એટલે એને સુરક્ષાનો અનુભવ થાય. બાળક ઠંડુ પડી જતું પણ અટકે માની સોળમાં હોય તો. માતાને બીજો ફાયદો છે કે ભવિષ્યમાં એને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ ઘણી ઘટી જાય. બહુ બધા માતા મરણ છે આપણે ત્યાં છે, એ જે પ્રસૂતા માતા છે એનું મરણ છે એના લીધે રક્તસ્રાવના લીધે થતું હોય, વધુ પડતો રક્તસ્રાવ. પણ જે માતા છે એને બરાબર રીતે દૂધ શરૂ કરાવી દીધું બાળકને આપવાનું અને સ્તનપાન શરૂ કરાવ્યું તો એના લીધે એનું જે ગર્ભાશય છે એનું સંકોચન ખૂબ સારું થાય અને એના પરિણામે એ રક્તસ્રાવ થતો પણ અટકે. એટલે માતાનું એ રીતે કોમ્પ્લિકેશન, સમસ્યા અને મૃત્યુ બંને પણ અટકે. સમાજને શું ફાયદો? તો ભાઈ સમાજને એ ફાયદો કે આ જે બાળક માંદું નહીં પડે અને બીમાર નહીં પડે એ એકદમ સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે, એની પાછળ કોઈ ખર્ચ નહીં થાય. માનું દૂધ એવી વસ્તુ છે કે કસ્ટમાઇઝ પેકમાં જે બાળકને જેવું દૂધ જોઈએ છે એ માતાના સ્તનમાં કુદરતે કે ઈશ્વરે જે ગણો તે એવું દૂધ મૂક્યું, એને જેટલા કાર્બોહાઈડ્રેટ જોઈએ એકદમ સંતુલિત, જેટલું પ્રોટીન જોઈએ એ પ્રમાણેનું દૂધ એને માના દૂધમાંથી એને મળી જાય છે અને એ પચવામાં પણ બહુ સરળ છે. એટલે સમાજને ફાયદો ક્યાંય લેવા નથી જવાનું, કોઈ પૈસા નથી ખર્ચવાના, કોઈ ઉકાળવાનું કે કોઈ કશું ધ્યાન રાખવાનું નથી. માગો એટલે તરત મળે, એકદમ ઇઝીલી અવેલેબલ. અને આવું જે બાળક છે માનું દૂધ પીને, અમસ્તા આપણે શિવાજીના હાલરડામાં ને બધે નથી ગાતા તો આપણે માના દૂધનો દાખલો બધે પિક્ચરોના ડાયલોગમાં બધે આપે છે, કારણ કે આ બાળક ખૂબ જ ફળદ્રુપ થાય જે દેશ માટે ઉપયોગી થાય ભવિષ્યમાં, એવું સરસ મજાનું તંદુરસ્ત અને ભવિષ્યમાં બધી રીતે શારીરિક બુદ્ધિમત્તા બહુ જ સ્વસ્થ બાળક થાય જે દેશ માટે પણ ખૂબ સમાજ માટે પણ ફાયદો થાય.
1: વાહ, ખૂબ સરસ વાત કરી આપે જ્યોતિબેન. કારણ કે ઘણી વાર આપણને સાચી સમજ ન હોય ત્યારે પણ ઘણા આપણે ખોટા નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ. તો એક પ્રશ્ન એ થાય કે સ્તનપાન છે એ ક્યારે કરાવવું જોઈએ, કેટલા સમય બાદ કરાવવું જોઈએ? ઘણી વાર એ પણ ખ્યાલ નથી આવતો માતાને કે બાળકને ક્યારે આપવું અને શરૂઆતનું ઘાટું દૂધ આપણે બાળકને આપવું જોઈએ કે નહીં એ વિશે પણ ઘણી વાર સમજ હોતી નથી, તો એ વિશે પણ તમે થોડું જણાવો.
0: જે શરૂઆતનું ઘાટું ખીરું આવે ને એને કોલોસ્ટ્રમ કહીએ છીએ આપણે મેડિકલ લેંગ્વેજમાં, તો કોલોસ્ટ્રમ એટલે શરૂઆતનું ઘાટું ખીરું. હવે આમાં બધા મેક્સિમમ એન્ટીબોડીઝ હોય, મહત્તમ પ્રતિદ્રવ્ય હોય, એટલે એ બાળકને ખૂબ, જેને એવું કહીએ છીએ અમે તો કે આને પહેલું રસીકરણ કહેવાય, બાળકનું પહેલું રસીકરણ એટલે માતાનું શરૂઆતનું ઘાટું દૂધ કે ખીરું. એટલે એટલું બધું એનાથી તંદુરસ્તી આવે કે કોઈ ચેપ જ ભવિષ્યમાં લાગવાની શક્યતા. પણ ઘણી વખત ગેરસમજના લીધે શું કરતા હોય કે જન્મીને તરત શરૂ કરાવવાનું હોય વધુમાં વધુ એક કલાકની અંદર, તો આ જે શરૂ કરાવે અને એની સાથે એમ થાય કે આવું ઘાટું દૂધ તો શરૂઆતનું જવા દેવાનું, એ ગેરમાન્યતા છે કે એ ન અપાય. પણ એ ખરેખર અમૃત છે અને અમૃતનું ટીપું જવા દઈએ છીએ, એ શરૂઆતમાં ઓછું આવે પણ એ ખાસ આપવાનું છે. અને એ જો માનું દૂધ આ રીતે વ્યવસ્થિત આપ્યું હોય 6 મહિના સુધી પૂરેપૂરું, તો યુનિસેફ જેવી સંસ્થા એવું કહે છે કે 22% છે ને બાળ મૃત્યુ દર આપણો ઓછો થઈ જાય ફક્ત ને ફક્ત સ્તનપાનથી. આમાં કોઈ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી, કોઈ મોટા સુપર સ્પેશિયાલિસ્ટની જરૂર નથી. જો ઘરે બેઠા માતા વ્યવસ્થિત રીતે ધાવણ આપે તો 22% આપણો છે ને ભારતનો બાળ મૃત્યુ દર ઓછો થવા માટે આ એટલું બધું અગત્યનું છે. અમૃત જ છે, તો આ અમૃત થી શું કામ વંચિત રાખવું આપણે બાળક.
2: એટલે શરૂઆતમાં જ ધ્યાન રાખવાની વાત છે. હવે જ્યોતિબેન, દૂધ આપવું એની અગત્યતા આપણે જાણી, પણ આની કોઈ પદ્ધતિ ખરી, કોઈ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આપણે સ્તનપાન કરાવી શકીએ ખરા?
0: હા, એટલે આમાં 2005માં આપણે બાળકોના સર્વાંગી સાર સંભાળ માટે IMNCI કાર્યક્રમ આપણો આવ્યો, વિશ્વકક્ષાએ આવ્યો. અને ત્યારે એવું થયું કે આ તો આ બધું અમે MBBSમાં નહોતા પણ એવી નવી વાતો જાણી કે ભાઈ સ્તનપાન આપવા માટે કોઈ પદ્ધતિ હોય. હા, પદ્ધતિ ઓફકોર્સ છે, ઘણી બધી પદ્ધતિઓ છે, પણ અહીં અમુક મુદ્દાની વાત જો આપણે કરીએ તો સૌથી પહેલા તો 42 મુદ્દાનો એક કાર્યક્રમ છે.
2: અચ્છા,
0: કે એ 42 મુદ્દા બહુ નાના નાના મુદ્દા છે કે માતાએ કઈ રીતે બેસવું, કઈ રીતે એને હાથમાં લેવું, કઈ રીતે એને છાતીએ વળગાડવું. પણ જો મુખ્ય મુદ્દાની થોડી વાતો લઈએ તો માતા છે ને બિલકુલ શાંત અને સ્વસ્થ હોવા જોઈએ, કોઈ ચિંતા અને તાણથી મુક્ત. કારણ કે આખી જે દૂધ આવવાની પ્રક્રિયા છે ને એમાં માની માનસિક જે અવસ્થા હોય ને એનું બહુ જ અસર પડે છે. એટલે અને માતાનું પોષણ સારું હોવું જોઈએ. બીજી વસ્તુ છે કે એને વધુ વહેલું બને એટલું, આપણે કીધું કે જલ્દી શરૂ કરાવે તો દૂધ સારું આવે. એ આખી જે ન્યુરો હોર્મોનલ મિકેનિઝમ કહે છે, રસ છે હોય એની ઉપર આ બધી વસ્તુની અસર છે. અને વધુ ચૂસે એટલે દર 2-3 કલાક, એટલે આપણે કહીએ છીએ કે 24 કલાકમાં ઓછામાં ઓછું 10-12 વખત. તો આ દરેક મુદ્દો છે ને એના માટે અમે એક સૂત્ર આપતા હોય

0: છે, ભીત સૂત્રો લખાવતા હોઈએ છે કે વહેલું ચૂસે વધુ દવણ, વધુ ચૂસે તો વધુ દવણ, વહેલું ચૂસે એટલે જન્મે ને તરત શરૂ કરાવે, વધુ ચૂસે એટલે દર 2-3 કલાકે, અથવા બાળક માંગે એટલી વાર 24 કલાકમાં ઓછામાં ઓછું 10-12 વખત આપે. વધુ પોષણ વધુ ધાવણ એટલે માતાનું પોષણ સારું હોવું જોઈએ. તો માતા જો રોટલી દાળ ભાત શાક બરાબર બધું જે સુવાવડી માતાને બધું જમવાનું આપવાનું જે આપણે ખાતા હોય ને, ઘણી વખત ગેરમાન્યતાને લીધે ના આપતા હોય તો એના લીધે દૂધ ઓછું આવે. કદાચ જરૂર પડે તો ઉપરથી દૂધ માતાને અપાય, ટોપરું અપાય, આ બધું ખૂબ સારું. અને જેટલી સ્વસ્થ હોય માનસિક રીતે મા બાળકને ભેગું એકાંત આપીએ કે જેથી ભાઈ એક રૂમમાં એકબીજા સાથે સમય કાઢી શકે અને મા સ્વસ્થ હોય, હેપી હોય તો દૂધ સારું આવે. આની સાથે સાથે બીજી વાત છે કે માતાએ ધાવણ આપતા પહેલા છાતી બરાબર રીતે નવસેકા પાણીથી સહેજ સાફ કરવી, બાળકને આંખમાં આંખ પરોવીને અને પોતે જરા ટટ્ટાર વ્યવસ્થિત રીતે બેસીને ખોળામાં લેવું. હવે ખોળામાં લેવા માટે પણ પદ્ધતિ છે. હા, એ ખોળામાં કેવી રીતે લેવું તો એના માટે પણ 4 મુદ્દા છે કે સીધું સામે સમીપ સહેરો. અમે આરોગ્ય કાર્યકરોને શીખવતા હોઈએ છીએ તાલીમોમાં કે બાળક છે એનું નાક માના ડીટડી સમક્ષ હોવું જોઈએ, બંને શરીર લગોલગ હોવા જોઈએ, એનું આખું શરીર એક સીધી લીટીમાં હોય અને આખા શરીરને એક સરખો આધાર મળતો હોય. આ રીતે ખોળામાં લેવાનું છે. બેઠા કે સૂતા કોઈ પણ રીતે લઈ શકે છે, પણ આ રીતે ખોળામાં લે પછી ને માની જે નિપલ છે એ બાળકના હોઠના ખૂણા ઉપર અટકાડવાની છે ધીમેથી, એટલે બાળક ઓટોમેટિક મોફાળ પોળી કરે.
1: અચ્છા.
0: અને એ મોફાળ પોળી કરે એટલે ડીંટડીનો ભાગ નથી આપવાનો, નિપલ નથી આપવાની મોમાં, પણ એની આજુબાજુની જે કાળી ચામડી છે એ બાળકના મોમાં જવી જોઈએ. કારણ કે નસના છેડાઓ જે બધા અને દૂધની ગ્રંથિઓના છેડાઓ એ ત્યાંથી જાય છે, એ ચામડીમાંથી, આજુબાજુની એરિયોલા છે જે એમાંથી, નિપલ માંથી નહીં. તો એ રીતે જો બાળકને છાતી એ વળગાડે તો ત્યાંથી જે બધા ચેતાઓના છેડાઓ છે એ તરત જ સંદેશો આપે મગજને, અને રસ ઝરે, અને રસ ઝરે એનાથી બે પ્રક્રિયા થાય. એક તો પ્રોલેક્ટિનના લીધે દૂધનો સ્ત્રાવ વધે, અને જે પોસ્ટિરિયર પિચ્યુટરીમાંથી ઓક્સિટોસિન છે એના લીધે છાતી ઉપર દબાણ આવે અને પરિણામે દૂધની ગ્રંથિઓ ખુલીને દૂધ છે એ બહાર વધારે આવે. એટલે આ રીતે જો એને વળગાડે. અને ત્રીજી વસ્તુ છે ચૂસ, એની ચૂસ અસરકારક હોવી જોઈએ. એટલે લેવાની રીત છે, વળગાડવાની રીત છે. ચૂસ અસરકારક એટલે શું? તો કે ધીમી ઊંડી ચૂસ વચ્ચે અટકીને, એવું અમે કહીએ. એટલે શું? તો કે બાળક જ્યારે ચૂસવું હોય, એરિયોલાનો ભાગ મોમાં લે બાળક વળગે, તો વળગે ત્યારે પણ 4 મુદ્દા છે કે એરિયોલાનો ભાગ ઉપર થોડો વધારે દેખાવો જોઈએ નીચેના સાપેક્ષે, આખું મોં પોળું હોવું જોઈએ, નીચલો હોઠ બહારની તરફ વળેલો હોવો જોઈએ. તો આ બધા 4 મુદ્દાઓ એના પણ ફળીભૂત થવા જોઈએ. અને એની સાથે જો આ રીતે વળગાડેલું હોય તો પછી આવું બાળક છે ને એ ચૂસે ને જ્યારે ત્યારે ફોર્સથી દૂધ આવશે મોંમાં. હવે આપણને કોઈ ઘડો ભરીને પાણી આપે તો આપણે શું કરીએ? વચ્ચે કહીએ કે ભાઈ ઉભારો ને મને ગળે ઘૂંટડો તો ઉતારવા દો. તો આવી જ

0: સ્વસ્થ હોય, સરસ સુખી હેપી હોય, તો આ બધા મુદ્દાઓ જોવા પડે. અને 99% કિસ્સાઓમાં આટલી જ વસ્તુઓની જરૂર હોય છે. ક્યાંય બહુ મોટી કોઈ દવાઓ કે બીજું કંઈ લાંબુ કરવાની જરૂર નથી હોતી. 99% આટલું કરવાથી સોલ્યુશન આવી જ જાય છે. ફક્ત 1% પણ ઓછી માતાઓ એવી હશે કે જેને ખરેખર પછી કંઈ રસ ઝરવામાં પ્રશ્ન હોય, કોઈ હોર્મોનનો પ્રશ્ન હોય ને એને કંઈ ટ્રીટમેન્ટ આપવી પડે.
1: બરાબર. તો એવા સંજોગોમાં આપણે બાળકોને બીજા કયા વિકલ્પો આપી શકીએ?
0: આમ તો માતાનું દૂધ એ જ બેસ્ટ વિકલ્પ છે. એટલે અગર કોઈ એવું ઇમરજન્સી સિચ્યુએશન આવી ગઈ કે બદનસીબે જો માતા મૃત્યુ પામ્યા, અથવા તો એને કંઈ ઇમરજન્સીમાં એવી રીતે રાખ્યા છે કે જ્યાં એ ધાવણ ન જ આપી શકે, કોઈ એવું ઓપરેશન એની છાતી પર કરવું પડ્યું ચેપ લાગવાથી, આવા કોઈ સંજોગો હોય તો એ સંજોગોમાં જ એ બાળકને બીજી માતાનું દૂધ આપી શકાય વિકલ્પ રૂપે. સૌથી સારો વિકલ્પ તો બીજી માતાનું દૂધ, પછી કાકી હોય, માસી હોય, મામી હોય, કોઈ આજુબાજુમાં પાડોશી હોય, જે ધાત્રી માતા હોય દૂધ આવતું હોય, તો આવી માતાનું દૂધ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આવું મોટા શહેરોની અંદર મિલ્ક બેંકમાં પણ મળતું હોય છે, તો એમાંથી પણ લઈ શકાય. ગામડાઓમાં હજુ ના હોય, પણ આપણે ગાયને માતા કહીએ છીએ, તો ગાયને માતા કદાચ એટલા જ માટે કહેતા હોઈશું, કારણ કે માના દૂધનું બંધારણ હ્યુમન મિલ્ક અને કાઉ મિલ્ક ગાયના દૂધનું બંધારણ બહુ જ સામ્યતા ધરાવે છે. ખાલી જો ફેરફાર જોઈએ તો એટલો જ છે કે ગાયના દૂધમાં થોડી ખાંડ ઓછી છે. એટલે એક ગ્લાસ દૂધ હોય 200 ml નું, એમાં જો 10 g ખાંડ નાખી દઈએ તો એ માના દૂધની બરાબર થઈ જાય. પાણી નાખવાનું નથી, પાણી નાખવાથી તો ઉલટું ખાંડ ઘટી જશે, પ્રોટીન ઘટી જશે, બધું ઘટી જશે, પણ એમાં ખાંડ ઉમેરીએ એટલે માના દૂધ બરાબર થઈ ગયું. તો આવું ગાયનું દૂધ ઉકાળીને ઠંડુ પાડીને એમાં 1 ગ્લાસમાં 2 ચમચી ખાંડ નાખીને એ પણ આપી શકાય. પણ કોમર્શિયલ પ્રિપેરેશન જે છે એમાં કોઈ ફાયદો નથી, તો એ આપવાનો કોઈ મતલબ નથી. બોટલથી પણ આપવાનું નથી. ઉપરનું જો આ રીતે દૂધ ગાયનું આપે તો વાટકી ચમચીથી ચોખ્ખા વાસણમાં એ રીતે આપવાનું છે. અને બોટલથી તો ચેપ લાગે અને બીજા ઘણા બધા નુકસાન છે, એટલે એ તો આપવાનું જ નથી. તો આ રીતે કરી શકાય. પણ જો માતા કામ કરવા બહાર જાય છે, અથવા તો માની લો કે માતા જનના હોસ્પિટલમાં દાખલ છે, બાળક કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ છે, બાળકોની હોસ્પિટલમાં તો દૂર દૂર છે, પણ માતાને ધાવણ આવવામાં કોઈ તકલીફ નથી, તો માનું નીંદોવેલું દૂધ લઈ જાય કોઈ સગાવાલા, અને એ ચેપ ન લાગે એ રીતે કન્ડિશનમાં કરી નહીંથી હોસ્પિટલમાંથી કરી દેવામાં આવે, એ દૂધ છે બાળકને આપી શકાય. માતા કામ કરવા જતા હોય તો પણ રૂમ તાપમાને 6 થી 8 કલાક આ દૂધને છે આપણે પ્રિઝર્વ કરી શકીએ છીએ, સાચવી શકીએ છીએ. ફ્રીજની અંદર 24 કલાક રાખી શકીએ છીએ, અને ડીપ ફ્રીજની અંદર તો 2 અઠવાડિયા સુધી રાખી શકીએ છીએ.
1: અચ્છા.
0: પણ આવું દૂધ છે એને પાછું બહાર કાઢીને ઉકાળવાનું નથી. મિત્રો, એ ધ્યાન રાખજો કે એને ફક્ત રૂમ તાપમાનમાં જ આવવા દેવાનું છે, નહીં તો પાછા એના અંદરના ઘટકો બળી જશે. એટલે બહુ બહુ જરૂર હોય, ડીપ ફ્રીઝમાં રાખેલું હોય કે એવું કંઈ હોય, તો ગરમ પાણીની તપેલીમાં વચ્ચે વાટકો મૂકીને એમાં થોડું રાખી શકાય, પણ એને ઉકાળવાનું નથી. રૂમ તાપમાન આવે એટલે બાળકને છે દાદી કે નાની કે કોઈ પણ પીવડાવી શકે માતા દૂર હોય તો આ રીતે પણ એક વિકલ્પ છે.
1: અને આ સ્તનપાન છે એ કેટલો સમય કરાવી શકાય? ઘણાને એવી માન્યતા હોય કે 1 વર્ષ, ઘણા 2 વર્ષ કરાવતા હોય, તો એનો કોઈ ચોક્કસ સમયગાળો ખરો?
0: હા, અહીંયા પણ યુનિસેફ, WHO, ભારત સરકારની માર્ગદર્શિકા છે IYCF ની, ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગની, તો એ ગાઈડલાઇન પ્રમાણે 6 મહિના જન્મે ત્યારથી 6 મહિના તો ફક્ત ને ફક્ત ધાવણ, આપણે ઉપર કહ્યું એમ, પણ 6 મહિના પૂરા કરે પછી ધાવણ બંધ કરવાની વાત હવે નથી નવી માર્ગદર્શિકામાં. તો એ 2014 થી આપણી આ નવી ગાઈડલાઈન આવી ત્યાર પછીથી આપણે એમ કહીએ છીએ કે 2 વર્ષ સુધી તો ધાવણ આપવાનું જ છે. કદાચ પછી પણ જરૂર પડે તો આપી શકાય, ઓછું ભલે થાય, પણ 6 મહિના થી 9 મહિના વચ્ચે છે એ 70% ધાવણ ને 30% પૂરક આહાર. 9 થી 12 મહિના વચ્ચે 50-50%, અને 12 મહિના પૂરા કરે ત્યાંથી 24 મહિના સુધી, તો એમાં 30% જ પછી માનું દૂધ અને પૂરક આહાર વધારતે જવાનું, એટલે 70%. એટલે 24 મહિના સુધી આપવાનું છે, પણ 6 મહિના તો ફક્ત માનું ધાવણ, અને 6 મહિના પછી પૂરક આહારની સાથે આ રીતે આપણે માનું દૂધ આપવાનું થાય છે.
1: અચ્છા. જ્યોતિબેન, જેમ સમય બદલાય, સંજોગો બદલાય, મહિલાઓ હવે બહાર કામ કરે છે, ટ્રાવેલિંગ માટે પણ જવું પડે છે, તો એવી અનુકૂળ કેવી રીતે પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકીએ કે બાળક છે એને યોગ્ય રીતે યોગ્ય સમયે સ્તનપાન થઈ શકે?
0: બહુ જ સરસ મુદ્દો છે અટલબેન. આપણે ત્યાં સરકારશ્રી આપણે જોઈએ છે કે રેલવે સ્ટેશનોમાં જોઈએ ને સારા, તો ત્યાં સ્તનપાન માટે અલાયદો કક્ષ હોય છે, સારા મોટા

0: એરપોર્ટ પર હોય છે, તો આ જાગૃતિ વધી તો છે જ
1: જી.
0: અને ઘણા બધા પગલાં લીધા છે આપણે, પણ હજી કદાચ આની જાગૃતિ વધારે વધારવાની જરૂર છે. આપણને એક હિરકણીની વાર્તા અહીંયા યાદ આવે, કારણ કે આવો અલાયદો કક્ષ હોય ને જ્યાં માતા બાળકને પ્રાઇવસી મળે અને સ્તનપાન આપી શકાય, એનું નામ આપણે હિરકણી આપ્યું છે. હિરકણીની જે વાર્તા છે ને એ આપણી સુધરેલી ગણાતી માતાઓ અથવા તો જે લોકો પોતે દેખાદેખીમાં કે ફિગર જાળવવા કે ફેશનમાં કે પોતાના સંજોગોને આધીન એ માનું દૂધ નથી આપતા, તો એના માટે અહીંયા એક સરસ મજાની પ્રેરણા છે. હિરકણી નામની ગોવાળણ હતી, રાયપુરમાં રહેતી હતી, અને એ કિલ્લા ઉપર દૂધ વેચે, જાય ગાયનું દૂધ વેચે, ભેંસનું દૂધ વેચે. તો એ ઉપર ગઈ અને એનું બાળક હતું, ધાત્રી માતા હતી પોતે, બાળક નીચે હતું તળેટીમાં, અને ઉપર એનો સમય થયો તો કિલ્લો બંધ થઈ ગયો, દરવાજો બંધ, હવે ઉતરે કેવી રીતે, કિલ્લો તો બંધ થઈ ગયો. અને પછી એટલી બધી બાહુરી બની ગઈ, પોતાનું બાળક યાદ આવ્યું કે બાળક તો એની છાતીમાંથી દૂધ વહેવા લાગે છે, અને એ ત્યાંથી ઠેકડો મારે છે, ઝાડી ઝાંખરા વચ્ચે આમ આળોટતી આળોટતી નીચે તળેટી સુધી પહોંચે છે, અને એના બાળકને ખૂબ ચૂમી કરીને વાલ કરીને એને ધોડાવે છે ત્યારે એને સંતોષ થાય છે. તો એ માતૃત્વ એવી વસ્તુ છે, જેમ કૃપાબેને આપણને પહેલા કહ્યું એમ કે એક અમૂલ્ય લાવો છે અને બાળકને તો અમૃત મળે છે. તો આ અમૃત તત્વથી જરાય બાળકને આપણે અળગું ન રાખીએ, જ્યાં જ્યાં સારી સંસ્થાઓ હોય, સરકારી કચેરીઓ હોય, પ્રાઇવેટ ઓફિસીસ હોય, તો આપણી ભારત સરકાર, ગુજરાત સરકાર અને વિશ્વ કક્ષાએ પણ ઘણા બધા પ્રયત્નો થાય છે, તો આ પ્રયત્નોને વેગ મળે અને આવા વધુ ને વધુ હિરકણી કક્ષાનો લાભ મળે ધાત્રી માતાઓને, એવી આપણે અપેક્ષા રાખીએ. એને અલાયદી આ વ્યવસ્થા આપવી ખૂબ જરૂરી છે, એટલીસ્ટ બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી તો ખરું જ.
1: એટલે માતા જાગૃત બને, સમાજ પણ જાગૃત બને, કે સમાજ પણ એવી પરિસ્થિતિનો નિર્માણ કરે કે થોડીક પ્રાઇવેસીમાં, થોડીક શાંતિમાં જે માતા છે એના બાળકને સ્તનપાન કરાવી શકે. ડોક્ટર જ્યોતિ હાથીએ સમય કાઢી અને ખૂબ સરસ વિગતે આપણને બધું સમજાવ્યું, તો મને લાગે છે ઘણા મિત્રોને ઈચ્છા હશે કે તેમની સાથે વાત કરે અને કાંઈ વધારે માર્ગદર્શન જો જોતું હોય તો તે પણ મેળવી શકે છે.
2: તો આ માટે આપણે ડોક્ટર જ્યોતિબેનનો નંબર શ્રોતાઓને આપીએ. તેમનો નંબર છે 9480 9480 35427
1: 35427 એટલે કે 9428035427.
2: તો આવા સરસ મહત્વના મુદ્દા વિશે આટલી ખૂબ જ ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક અભિગમથી જે વાતો કરી જ્યોતિબેને અને સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ જ્યોતિબેન આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ વેરી મચ આકાશવાણી પરિવાર, અટલબેન, કૃપાબેન બધાનો હું પણ દિલથી આભાર માનું છું. થેન્ક્સ અલોટ.

0: સરસ મજાની મુલાકાત કૃપા સાંભળી, હવે મને લાગે છે થોડોક સમય છે તો એક સરસ મજાનું ગીત સાંભળી અને બહેનોને સંભળાવીએ.
1: ચોક્કસ.

0: તો આ સરસ મજાના ગીત બાદ અટલબેન સર્વે શ્રોતા મિત્રોની વિદાય લઈએ તે પહેલાં કહીએ કે કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ ઈમેઇલ અને પત્રો દ્વારા ચોક્કસ પાઠવશો. પત્ર લખવાનું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ સીતારામ પંડિત માર્ગ આકાશવાણી રાજકોટ 360001. અમારું ઈમેલ આઈડી છે rajkotsahyar@gmail.com rajkotsahyar@gmail.com. તો આ સરનામે આપના પ્રતિભાવો ચોક્કસ પાઠવશો. તો આ સાથે જ કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા. નમસ્કાર.

0: શંકર મહાદેવન અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી રમેશ પારેખની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. હિરોશિમાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાયા બાદ લોકસભામાં વિપક્ષોના હોબાળાને પગલે કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાજ્યસભાની કાર્યવાહીમાં પણ વિક્ષેપ. પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના ભારતમાં 50 લાખ ઘર સુધી પહોંચી. ઈરાન સાથેના કરાર અંતિમ તબક્કામાં પહોંચતા સામુદ્રધુની ફરી સંપૂર્ણ શરૂ થવાના અણસાર. પશ્ચિમ એશિયામાં સુધરતી સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં વધારોનું વલણ. અને વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશીષ યાદવ અને ટી ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા. વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહમાં કામગીરી થઈ શકતી નથી. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે મળ્યું ત્યારે લોકસભાએ હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ વિસ્ફોટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આજે જાપાનમાં થયેલા દુઃખદ પરમાણુ બોમ્બ વિસ્ફોટના 81 વર્ષ થયા છે. મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
2: आज से 81 वर्ष पूर्व जापान के हिरोशिमा और नागासाकी शहर पर क्रमशः 6 और 9 अगस्त 1945 को परमाणु बम गिराए गए थे. इस अभूतपूर्व त्रासदी में लाखों निर्दोष लोगों ने अपने प्राण गंवाए तथा असंख्य लोग गंभीर रूप से प्रभावित हुए. ये सभा विश्व को सामूहिक विनाश के हथियारों से मुक्त करने के लिए अपनी प्रतिबद्धता पुनः दोहरा

0: આતી હૈ.
1: જોકે ત્યારબાદ અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે ઉભા કરેલા વિક્ષેપને કારણે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી, જ્યારે રાજ્યસભામાં પણ આ જ મામલે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભાજપના સાંસદ અને સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગની માફીને ભારતના કાયદા, બંધારણ અને સંસદનો વિજય ગણાવ્યો. સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તે 140 કરોડ લોકોનું નેતૃત્વ કરનારા પ્રધાનમંત્રીની તાકાત દર્શાવે છે કે ભારતમાં વ્યવસાય કરવા માંગતા કોઈપણ વ્યક્તિએ ભારતીય કાયદાનું પાલન કરવું જોઈએ.
2: જો જીત હૈ યે ભારત કે કાનૂન કી જીત હૈ, યે જીત ભારત કે સંવિધાન કી, યે જીત ભારત કે પાર્લામેન્ટ કી હૈ, ઓર 140 કરોડ લોગો કા નેતૃત્વ કરને વાલે માન્ય પ્રધાનમંત્રી જી કી યે તાકત દિખાતા હૈ કી ભારત મેં જિસકો ભી વેપાર કરના હૈ ઉસકો ભારત કા કાનૂન માનના પડેગા.
1: કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું કે પીએમ સૂર્યઘર મુફત વીજળી યોજના ભારતમાં 50 લાખ લાભાર્થી પરિવારોને વટાવી ગઈ છે. નવી દિલ્હીમાં સીઆઈઆઈ આંતરરાષ્ટ્રીય ઉર્જા પરિષદ અને પ્રદર્શનને સંબોધતા મંત્રીએ ભાર મૂક્યો હતો કે હાલમાં 19 લાખ પરિવારને શૂન્ય વીજળી બિલ મળી રહ્યા છે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ યોજના સાથે 12 લાખથી વધુ પરિવારોએ વધારાની વીજળી વેચી 421 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બિન અશ્મીભૂત ક્ષમતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે દેશ 2030 સુધીમાં 500 ગીગાવોટના લક્ષ્યને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આસામમાં પૂરથી થયેલા વિનાશ પછી સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપિત કરવામાં સમય લાગશે. શ્રી નડ્ડાએ આસામ નાગાલેન્ડ સરહદે આવેલા શિવસાગર જિલ્લાના નેપાળી ખુટી વિસ્તારની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી સાથે નઝીરાના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત શિબિર, કૃષિ ક્ષેત્ર અને રહેણાંક વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે અસરગ્રસ્ત લોકોને કેન્દ્ર સરકાર તરફ નાણાકીય સહાય, પુનઃવસન અને વળતર સહિત તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી. આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી જતા 6 વધુ લોકોના મોત સાથે મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો અને 14 જિલ્લામાં 1 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે. તેમણે એસડીઆરએફ, એનડીઆરએફ, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય એજન્સીને નજીકના સંકલન જાળવવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
3: मुख्यमंत्री पुष्कर धामी ने संभावित आपदा की किसी भी स्थिति से प्रभावी ढंग से निपटने के लिए राज्य की सभी आपदा प्रबंधन और राहत एजेंसियों को सतर्कता के साथ काम करने के निर्देश दिए हैं. साथ ही संवेदनशील क्षेत्रों और नदी नालों की निगरानी रखने पर भी जोर दिया है. उन्होंने आपातकालीन परिचालन केंद्रों को 24 घंटे सक्रिय रखने और प्रत्येक घटने पर त्वरित कार्रवाई सुनिश्चित करने के जिलाधिकारियों को निर्देश दिए हैं. मुख्यमंत्री ने कहा है कि किसी भी परिस्थिति में जनहानि को रोकना सरकार की सर्वोच्च प्राथमिकता है. साक्षी सिंह, आकाशवाणी समाचार.
1: ઝારખંડમાં ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચાના નેતા દેવેન્દ્રનાથ મહતો, જે છેલ્લા 4 દિવસથી ભૂખ હડતાલ પર છે, તેમની સાથે 2 મહિલા સહિત 5 પ્રદર્શનકારીઓ જોડાયેલા છે. લો બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને કારણે શ્રી મહતોનું સ્વાસ્થ્ય લથડ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેને ગઈકાલે જણાવ્યું હતું કે તેમની સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાના ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે એજન્સી તપાસ કરી રહી છે અને દોષિતોને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. ઝારખંડમાં ભરતી પરીક્ષામાં સુધારાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન 25 જુલાઈથી રાજધાની રાંચી માં શરૂ થયા હતા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ 14મી ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન સિવિલ સર્વિસ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @EIRNews_ABAD ને ફોલો કરશો. સરકારે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ગંભીર સુરક્ષા પરિસ્થિતિ હોવા છતાં 60 વેપારી જહાજ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે. સંસદમાં એક પ્રશ્નના જવાબમાં સરકારે એમ પણ જણાવ્યું કે ખાડી ક્ષેત્રમાંથી 3972 ભારતીય ખલાસીઓને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે અને તેની 24 કલાકની કટોકટી વ્યવસ્થાપન પ્રણાલીને હજારો ફોન અને ઇમેઇલ મળી રહ્યા છે. ઈરાને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ

0: ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ અઠવાડિયે એક કરારની જાહેરાત થઈ શકે છે. જો આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તો તે સંભવિત રીતે વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલી શકે છે, વૈશ્વિક અર્થતંત્ર પર દબાણ ઓછું કરી શકે છે અને યુદ્ધનો અંત લાવવામાં મદદ કરી શકે છે. સાંભળીએ એક અહેવાલ.
1: संभावित समझौते से हॉर्मुज जलडमरू मध्य फिर से खुल जाएगा. वैश्विक अर्थव्यवस्था पर दबाव कम होगा और युद्ध समाप्त करने में भी मदद मिलेगी. हालांकि समझौता इस बात पर निर्भर करेगा कि अमेरिका ईरान के बंदरगाहों की नाकेबंदी हटाता है या नहीं. ईरान ने कहा कि वह हॉर्मुज जलडमरू मध्य पर एक हद तक नियंत्रण चाहता है और इस मार्ग से आवाजाही वैसी नहीं रहेगी जैसी युद्ध से पहले थी. ईरान हॉर्मुज जलडमरू मध्य के उत्तरी हिस्से को जबकि ओमान दक्षिणी हिस्से को नियंत्रण करने के लिए बातचीत कर रहे हैं. ईरान युद्ध से हुए नुकसान की भरपाई के लिए हॉर्मुज जलडमरू मध्य पर नियंत्रण चाहता है. ईरान ने आगाह किया कि अमेरिका के किसी और हमले की स्थिति में वह खाड़ी देशों को निशाना बनाएगा. समाचार कक्ष से कृष्णकांत.
0: ભારતીય શેર બજારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મિડ સ્મોલ, પ્રાઇવેટ બેંક, એનર્જી અને કેપિટલ ગુડ્સના શેરમાં તેજી જોવા મળી હતી. તેનાથી વિપરીત યુટિલિટીઝ, પાવર અને રિયલ્ટી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકામાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશિષ યાદવ અને ટી ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે. ડિસ્કસ ફેંકનાર અમાનત કંબોજ પણ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે. આશિષે પુરૂષોના ગ્રુપ એમાં શાનદાર પ્રદર્શન કર્યું. 69.87 મીટરના થ્રો સાથે યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું. 19 વર્ષીય આશિષનો વ્યક્તિગત શ્રેષ્ઠ અને સિઝનનો શ્રેષ્ઠ થ્રો 74.49 મીટર છે. ટી ધરણીધર ગ્રુપ બીમાં 68 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પાંચમા સ્થાને રહ્યો. મહિલા ડિસ્કસ ફેંકમાં અમાનત ગ્રુપ એમાં 52.58 મીટરના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે છઠ્ઠા સ્થાને રહ્યા. ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય ઉમાશંકરસિંહનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ બલિયા જિલ્લાના રસાડા મતવિસ્તારમાંથી 403 સભ્યોની ઉત્તરપ્રદેશ વિધાનસભામાં એકમાત્ર ધારાસભ્ય હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધારાસભ્યના અવસાન પર શોક વ્યક્ત કર્યો તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ શોક વ્યક્ત કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. હિરોશિમાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાયા બાદ લોકસભામાં વિપક્ષોના હોબાળાને પગલે કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાજ્યસભાની કાર્યવાહીમાં પણ વિક્ષેપ. પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના ભારતમાં 50 લાખ ઘર સુધી પહોંચી. ઈરાન સાથેના કરાર અંતિમ તબક્કામાં પહોંચતા સામુદ્રધુની ફરી સંપૂર્ણ શરૂ થવાના અણસાર. પશ્ચિમ એશિયામાં સુધરતી સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં વધારોનું વલણ. અને વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 ચેમ્પિયનશીપમાં ભારતીય ભાલા ફેંકના ખેલાડી આશિષ યાદવ અને ટી ધરણીધર ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ છે. અત્યાર સુધી પંચાયતમાં ઓડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિ અંગે કાર્યવાહીમાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો, જો કે પારદર્શકતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત બનાવવાના રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર હવે એક્ઝિટ કોન્ફરન્સથી ગંભીર ગેરરીતિ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શકાશે. જિલ્લા વિકાસ અધિકારીઓને આક્ષેપિત અધિકારી કર્મચારી વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવામાં સરળતા રહેશે. આ નિર્ણયથી પંચાયતી રાજ વ્યવસ્થામાં નાણાકીય ગેરરીતિ પર નિયંત્રણ લાગશે તથા પારદર્શકતા વધારવાની સાથે પ્રજાના નાણાંનું વધુ અસરકારક સંરક્ષણ થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુસાફરી અને પ્રવાસન મેળાનો પ્રારંભ કરાવ્યો. 8 ઓગસ્ટ સુધી યોજાનાર આ મેળામાં 900થી વધુ પ્રદર્શક અને દેશના વિવિધ રાજ્યના પ્રવાસન વિભાગ સહભાગી થશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે તથા ઉત્તરાખંડના પ્રવાસ મંત્રી સતપાલ મહારાજ પણ સહભાગી થયા હતા. આ મહાનુભાવોએ પ્રદર્શનની મુલાકાત દરમિયાન ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, ગોવા સહિતના વિવિધ રાજ્યના સ્ટોલ્સ નિહાળ્યા હતા. જામનગરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધની કડક અમલવારી શરૂ કરાઈ છે. આજે મહાનગરપાલિકાના ફૂડ શાખાએ દરોડા પાડી 12 કિલો એનાલોગ પનીરનો નાશ કર્યો. આ અંગે ફૂડ ઇન્સ્પેક્ટર એનપી જાસરોલિયાએ જણાવ્યું કે ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોના ઉપયોગ સામે આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ યથાવત રહેશે.
1: અને આજની તારીખે સવારથી જે કાંઈ કન્ઝપ્શન અથવા તો એમાં ઉપયોગમાં આવતું હોય પ્રિમાઇસિસો ખાસ કરીને તકેદારીને ભાગરૂપે ઇન્સ્પેક્શન કરવાની કામગીરી કરવામાં આવેલ છે. આમાં 14-15 પેટી અત્યાર સુધીમાં અમે ઇન્સ્પેક્શન કરી. એમાંથી 1 પેટીમાંથી એનાલોગ આશરે 12.5 કિલો મળી આવ્યો. એનું સ્થળ ઉપર ડિસ્ટ્રક્શન કરી અને કડક સૂચનાઓ આપવામાં આવી. તેમજ આ કામગીરી જ્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ અમલવારી ન થાય અને લાસ્ટ ડેઝ સુધી કન્ઝપ્શન ન થાય તેવા અમારા સતત પ્રયાસો રહેશે.
0: પાટણમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્યતેલના પેકિંગ એકમ પર આકસ્મિક દરોડા પડાયા. દરમિયાન 15 કિલોના ડબ્બામાં ખાદ્યતેલનું ફરી પેકિંગ કરતી 2 પેઢી સામે કાર્યવાહી કરી 16,14,000 રૂપિયાનું જથ્થો કબજે કરાયો. તેમજ 433 જેટલા જૂના ખાલી ડબ્બાનો સ્થળ પર જ નાશ કરાયો. સાથે જ બંને સ્થળ પરથી લેવાયેલા કુલ 5 ખાદ્ય નમૂનાને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલાયા છે.

રાજ્યની 289 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ અંદાજીત 10,000થી વધુ રોપાઓનું વાવેતર કરાયું. આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર આઈટીઆઈ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વૃક્ષારોપણ કર્યું. તેમણે તમામ નાગરિકોને માત્ર વૃક્ષારોપણ સુધી સીમિત ન રહેતા વાવેલા વૃક્ષના ઉછેર અને સંરક્ષણ માટે પણ સતત પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારી તેમજ કર્મચારીઓએ પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભાવનગર એસટી વિભાગે સ્વચ્છતાના ભંગ બદલ જુલાઈ મહિનામાં 475 કેસ નોંધ્યા છે. ભાવનગર વિભાગના વિવિધ ડેપોમાં આ કાર્યવાહી કરવાની સાથે દંડરૂપે કુલ 5,160 રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવી છે. ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા, ગારિયાધાર, બરવાડા, બોટાદ અને ગઢડા સહિત તમામ ડેપોમાં જાહેર સ્થળે પાન મસાલાની પિચકારી, ધૂમ્રપાન તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. રાતા સમુદ્રમાં યમનના હોડેયના નજીક ભારતીય જહાજ એમએસવી ફૈઝ નૂર એ ઓલિયા પર હુમલો થયાના અહેવાલ છે. વિસ્ફોટક ભરેલી હોડી દ્વારા કરાયેલા આ હુમલા બાદ આગ લાગતા દેવભૂમિ દ્વારકાના સલાયાનું આ માલવાહક જહાજ દરિયામાં ડૂબી ગયું. જોકે જહાજ પર સવાર દેવભૂમિ દ્વારકાના 13 અને યમનના એક ક્રૂ સભ્યને સલામત રીતે બચાવી યમન તટરક્ષક દ્વારા તેમને મોખા બંદર પર પહોંચાડાયા. બીજી તરફ ભારતીય ખલાસીઓને વતન પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે. તો યમન સરકારે આ હુમલો હુથી સંગઠને કર્યો હોવાનું દાવો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વિદેશમંત્રી પદ્મવિભૂષણ સ્વર્ગીય સુષ્મા સ્વરાજને આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, તેજસ્વી વક્તૃત્વ કળા, સરળ સ્વભાવ અને સંવેદનશીલ નેતૃત્વથી કરોડો ભારતીયના હૃદયમાં સ્થાન બનાવનાર દેશના પૂર્વ વિદેશમંત્રી પદ્મવિભૂષણ સુષ્મા સ્વરાજજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. વિદેશમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ભારતીય કૂટનીતિને એક નવો જ માનવીય આયામ આપ્યો હતો. સામાન્યજનની મદદ માટે તત્પર રહેવાની તેમની કાર્યશૈલી સુશાસન અને પ્રજાભિમુખ સેવાનું ઉદાહરણ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

નમસ્કાર. હવે આપ અમદાવાદનો સમાચાર પત્ર સાંભળશો. લેખક આશીષ પંચાલ. અમદાવાદ સ્થિત હવામાન વિભાગની કચેરી મુજબ રાજ્યમાં હાલ કોઈ મજબૂત હવામાનની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારો માટે આગાહી પણ જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ 3 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વરસાદ બંધ થયા બાદ શહેરની વિવિધ બાંધકામ સાઇટ્સ પર તપાસ હાથ ધરાઈ હતી. તેમાં વિવિધ 16 જેટલી બાંધકામ સાઇટ ઉપર મચ્છરના ઉત્પત્તિ સ્થાન મોટા પ્રમાણમાં મળી આવતા તેને સીલ કરવામાં આવી હતી. જ્યારે 349 બાંધકામ સાઇટને નોટિસ અપાઈ તેમજ 10 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગત 16 જુલાઈએ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવીને રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન લાખો ભક્તોએ રથયાત્રાના દર્શનનો લાહવો પણ લીધો. દેશમાં જગન્નાથપુરી બાદ અમદાવાદની રથયાત્રા બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા હોય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રથયાત્રાનું સતત મોનિટરિંગ કર્યું હતું. ગત 7 જુલાઈએ ગુજરાત વડી અદાલતે વર્ષ 2008 અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ચુકાદો આપતા અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો હતો, જેમાં 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કારાવાસની સજા યથાવત રખાઈ, તેમજ મૃતકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ પણ કરાયો. ગુજરાત વડી અદાલતમાં પોલીસ ભરતી સંદર્ભની સુનાવણીમાં સરકારી વકીલે માહિતી આપી હતી કે પોલીસ વિભાગમાં પ્રમોશનથી કુલ 13,676 ખાલી જગ્યાઓ ભરાઈ છે,

0: જ્યારે 2109 નવા કોન્સ્ટેબલના પદનું સર્જન કરાયું તો 32 પ્રોસિક્યુશન અને ક્રાઇમ સેલ માટે કરાર આધારિત ભરતી કરાશે. સાયબર ગુના અને નાર્કોટિક્સ માટે હાઈ ક્વોલિફાઈ લોકોની જરૂર હોવાથી તેમની પણ કરાર આધારિત ભરતી કરાશે. ગુજરાત વડી અદાલતમાં જાહેર હિતની અરજીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 24 જુલાઈ 2026 ઠરાવ કર્યો તે મુજબ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ભરતીમાં પૂર્વ સૈનિકોને વર્ગ 1 અને 2 માં 1%, વર્ગ 3 માં 10% અને વર્ગ 4 માં 20% અનામત અપાશે. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે શહેરમાં 6200 કેમેરાના બળ સામે બીજા 6000 કેમેરા ઉમેરવામાં આવશે. આમ 12200 કેમેરા જેમાં એઆઈ કેમેરાનો પણ ઉપયોગ કરાશે, જેનાથી પ્રથમ તબક્કામાં 19 જેટલા નિયમના ભંગ અને બીજા તબક્કામાં કુલ 32 જેટલા નિયમના ભંગને ઓળખીને દંડની કાર્યવાહી કરાશે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે 2371 ટીઆરબી જવાન કાર્યરત છે, જેમાં 2000 જવાનોનો ઉમેરો કરવાની પ્રસ્તાવના છે. રામોલ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા 4 સગીર સહિત કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રામોલ પોલીસે મુખ્ય 3 આરોપીઓ પૈકી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિકને અમદાવાદ મેટ્રો અદાલતમાં રજૂ કરીને તેમના 7 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. ત્યારબાદ આરોપીઓને જેલ ભેગા કરી દેવાયા. શહેરની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની સ્પેશિયલ કોર્ટોમાં કેસના અસાધારણ ભરાવા અને પડતર કેસનો ઉકેલ લાવવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે વહીવટી ફેરફાર કરતો ઓફિસ ઓર્ડર જાહેર કર્યો હતો. 1 ઓગસ્ટ 2026 ચેક બાઉન્સના તમામ ખાનગી કેસ સ્પેશિયલ કોર્ટોમાંથી પાછા ખેંચીને ઘીકાંટા સ્થિત સંબંધિત રેગ્યુલર ક્રિમિનલ કોર્ટોમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કરાયો છે. જોકે બેન્કો અને નાણાકીય સંસ્થાઓના કેસ યથાવત રીતે સ્પેશિયલ કોર્ટમાં ચાલશે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં કુલ 124 પાર્કિંગ ઝોન છે, તે પૈકી પે પાર્કિંગની 32 જગ્યાઓ છે, જેમાં બહુસ્તરીય પાર્કિંગ 6, અંડરબ્રિજ પાર્કિંગ 12, પાર્કિંગ પ્લોટ 4 અને સ્ટ્રીટ પાર્કિંગ 10 જગ્યાએ થાય છે. જ્યારે ફ્રી પાર્કિંગમાં 55 જગ્યા પૈકી અંડરબ્રિજ પાર્કિંગ 9, પાર્કિંગ પ્લોટ 32, સ્ટ્રીટ પાર્કિંગ 14 તથા નવા 26 પાર્કિંગની દરખાસ્ત અને મેટ્રો મથક નજીક 11 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થાનું આયોજન કરાયું છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

હેમા દેસાઈ અને આશિત દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTH નું પ્રસારણ. નમસ્કાર.

0: The finals will be played on Sunday. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. હિરોશિમાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાયા બાદ લોકસભામાં વિપક્ષોના હોબાળાના પગલે કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત રહી. ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ આજે જણાવ્યું કે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના ભારતમાં 50 લાખ લાભાર્થી પરિવારોને વટાવી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આસામમાં પૂરથી થયેલા વિનાશ પછી સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં સમય લાગશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓનો વિરોધ વધુ તીવ્ર બન્યો. સરકારે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ગંભીર સુરક્ષા પરિસ્થિતિ હોવા છતાં 60 વેપારી જહાજો હોર્મુઝ સામુદ્રી ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા. ઈરાને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાન સાથે કરાર તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. ઈરાન સાથેના કરાર અંતિમ તબક્કામાં પહોંચતા સામુદ્રી ધુની ફરી સંપૂર્ણ શરૂ થવાના અનુસાર રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુસાફરી અને પ્રવાસન મેળાનો પ્રારંભ કરાવ્યો. રાજ્યની 289 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ અંદાજે 10,000થી વધુ રોપાઓનું વાવેતર કરાયું. ભાવનગર એસટી વિભાગે સ્વચ્છતાના ભંગ બદલ જુલાઈ મહિનામાં 475 કેસ નોંધ્યા. કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળનું ભુજ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7 વાગીને 5 મિનિટે અપાશે.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુલમહોર. શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળીએ અનુ મલિકના સંગીત નિર્દેશનમાં બાદલ ફિલ્મનું ગીત, સોનુ નિગમ અને કવિતા કૃષ્ણમૂર્તિનો સ્વર.

અલકા યાજ્ઞિકના સ્વરમાં આ હતું આ અબ લોટ ચલે ફિલ્મનું ગીત. ગીત હતું સમીરનું અને સંગીત નદીમ શ્રવણનું. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુલમહોર.

કાર્યક્રમમાં હવે સાંભળીએ કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં યે હૈ જલવા ફિલ્મનું ગીત. સંગીત હિમેશ રેશમિયાનું અને ગીત રચના સુધાકર શર્માની.

આ હતું ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં કસૂર ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમની સમાપ્તિમાં સાંભળી ઉદિત નારાયણના સ્વરમાં બેવફા ફિલ્મનું ગીત, ગીત સમીરનું અને સંગીત નદીમ શ્રવણનું.

ઉદિત નારાયણના સ્વરમાં ગવાયેલ બેવફા ફિલ્મના ગીત સાથે જ આજનો ગુલમહોર કાર્યક્રમ સમાપ્ત કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આજે પ્રથમ સાંભળીએ પ્રાચીન ભજન રામપ્રસાદ અને મુગટલાલ જાદવના સ્વરે.

રઘુવીર કુંચાલાના કંઠે લોકગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. 354.6 મીટર સિરકે 846 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બરાબર 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

ઉખાડી ફેંકવા માટે પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા જીએસ મલિકના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ માફિયાઓની કાળી કમાણીથી ઊભી થયેલી મિલકતો જપ્ત કરવાની આક્રમક ઝુંબેશ શરૂ કરાઈ છે. આ અભિયાન અંતર્ગત સરહદી રેન્જ ભુજ કચ્છ આઈજીપી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બારમારની દેખરેખ હેઠળ એસઓજી ટીમે નોંધપાત્ર કામગીરી કરી છે. છેલ્લા 3 વર્ષમાં સમગ્ર રાજ્યમાં પ્રથમવાર સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ 1976 હેઠળ મિલકત જપ્ત કરાવવાની ઐતિહાસિક સફળતા પૂર્વ કચ્છ પોલીસે મેળવી છે. ગાંધીધામના કુખ્યાત આરોપી પિન્ટુ વેદાનંદ યાદવ વિરુદ્ધ મજબૂત કેસ તૈયાર કરી મુંબઈ ઓથોરિટીમાંથી આદેશ મેળવીને ડ્રગ્સના વેપારથી વસાવેલું ₹15 લાખનું મકાન અને 3 વાહનો મળીને કુલ ₹22,31,000ની મિલકત જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ડ્રગ્સના વેપારીઓમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે. ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતીય વાયુદળ દ્વારા આગામી 9 ઓગસ્ટ રવિવારના સાંજે 5 વાગે શહેરના ટાઉનહોલ ખાતે વિશેષ ઇન્ડિયન એરફોર્સ બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સૈન્ય ગરિમા સાથે ઉજવાનાર આ પ્રદર્શનમાં વાયુદળના જવાનો અદ્ભુત અનુશાસન અને દેશભક્તિના સૂરો દ્વારા દેશદાઝના દર્શન કરાવશે. નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણીના આ સાક્ષી બનવા માટે વિશેષ અનુરોધ કરાયો છે. કામધેનુ યુનિવર્સિટીના પોલિટેકનિક ઇન એનિમલ હસ્બન્ડરી ડિપ્લોમા અભ્યાસક્રમ માટેની એડમિશન કાઉન્સેલિંગ પ્રક્રિયા પ્રથમવાર ભુજની વેટરનરી કોલેજ ખાતે યોજાઈ હતી. અગાઉ વિદ્યાર્થીઓએ દાંતીવાડા કે આણંદ સુધી જવું પડતું હતું, પરંતુ હવે ભુજમાં જ હેલ્પ સેન્ટર શરૂ થવાથી સમય અને નાણાંની મોટી બચત થઈ છે. કોલેજના અનુભવી અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને કોર્સની માહિતી અને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાયું હતું. આગામી સમયમાં ડિગ્રી અભ્યાસક્રમો માટે પણ આ સુવિધા ચાલુ રહેશે, જેનાથી કચ્છ અને આસપાસના વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ પ્રવેશ પ્રક્રિયાનો સરળ લાભ મળશે. ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતેથી બેક ટુ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત રાપર ડેપોની 4 એસટી બસોનું વર્ચ્યુઅલ પ્રસ્થાન કરાવાયું હતું. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં અંતરિયાળ વિસ્તારોના બાળકોને શિક્ષણ સાથે જોડવાના અભિયાનને બિરદાવવામાં આવ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે વર્ષ 2024માં રોપાયેલું આ બીજ આજે વટવૃક્ષ બની પછાત બાળકોની શિક્ષણની ભૂખ ભાંગી રહ્યું છે. વાહન વ્યવહારની અગવડ ધરાવતા વિસ્તારોમાં એસટી નિગમના સહયોગથી બાળકોના અભ્યાસ માટે તમામ પ્રયાસો કરાશે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ભુજ જિલ્લામાં નવા પાસપોર્ટ બનાવવા અને રિન્યૂ કરાવવાની વધતી માંગ વચ્ચે અરજદારોને પડતી મુશ્કેલીઓનો અંત લાવવા અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા ભુજમાં મોબાઈલ પાસપોર્ટ વાન સેવા શરૂ કરવામાં આવી છે. કચ્છમાં સામાન્ય રીતે પાસપોર્ટ માટે 50 થી 60 દિવસ સુધીની રાહ જોવી પડતી હોવાથી વિદેશ અભ્યાસે જતા વિદ્યાર્થીઓને સમયસર દસ્તાવેજો મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આ ઉપરાંત નાના બાળકોના પાસપોર્ટ બનાવવામાં વાલીઓને પણ પરેશાની વેઠવી પડતી હતી. હવે આ મોબાઈલ વાન સેવા શરૂ થવાથી બાળકો અને વિદ્યાર્થીઓની દસ્તાવેજ ચકાસણી, ફોટોગ્રાફી તેમજ બાયોમેટ્રિક પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ છે, જેથી સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી ફેલાઈ છે. ગાંધીધામ એરિયામાં રેલવે માળખાકીય સુવિધા વધારવા માટે સામખિયાળીથી ગાંધીધામ સુધી 4 માર્ગીય ટ્રેકનું કામ હાથ ધરાયું છે. આ અંતર્ગત સામખિયાળીથી ભચાઉ સુધીની કામગીરી પૂરી થતાં સુરક્ષા આયુક્ત દ્વારા નિરીક્ષણનો આરંભ કરાયો છે. પશ્ચિમ રેલવેના સેફ્ટી કમિશનર ઈ શ્રીનિવાસ અને DRM વેદ પ્રકાશ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સામખિયાળીથી ભચાઉ વચ્ચેના 16.40 કિલોમીટર લાંબા રેલખંડનું મોટર ટ્રોલી દ્વારા સંરક્ષણ કરાયું હતું. આ દરમિયાન નવી રેલ લાઇન સિગ્નલ પ્રણાલી અને સ્ટેશનોનું સઘન પરીક્ષણ કરવામાં આવ્યું હતું તથા ફાટક અંગે નાગરિકોની રજૂઆતો સાંભળી ઉકેલ લાવવા સૂચના અપાઈ હતી. અને આ સાથે આજનું સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજનો યુવાણીનો કાર્યક્રમ આપની રેડિયો મિત્ર દીપા સાથે.

મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે સ્ક્રીન પાછળ દોડતું યુવા મન, જેના વિશે થોડી વાત હું તમને કરીશ અને ત્યારબાદ સાંભળીશું મનોચિકિત્સક ડોક્ટર કલરવ મિસ્ત્રી સાથે નેહા ભટ્ટની વાતચીત અને કાર્યક્રમના અંતમાં સુરેન્દ્રનાથ બેનર્જીની પુણ્યતિથિ નિમિત્તે તેમના વિશે થોડી જાણકારી મેળવીશું. તો મારા વહાલા મિત્રો, હું તમને વાત કરું કંટાળાની, જેને આપણે હંમેશા ટાળીએ છીએ. કોઈ પણ જગ્યાએ લાઇનમાં ઊભા હોઈએ તો કંટાળાને દૂર કરવા આપણે સતત ફોન ચેક કરતા રહીએ છીએ. ક્યાંક કોઈની રાહ જોવામાં સમય નીકળવા માટે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું પસંદ કરીએ છીએ. જમતી વખતે કે જમી લીધા બાદ શાંતિથી બેસવાને બદલે ટીવી પ્રોગ્રામ નિહાળવાનું પસંદ કરીએ છીએ. દરેક પળે આપણને કંઈક ને કંઈક નવી ઉત્તેજના જોઈએ છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આપણું મગજ સતત ઉત્તેજના માટે નથી. મોબાઈલ ફોનના સતત ચાલુ રહેતી નોટિફિકેશન, મેસેજ અને સોશિયલ મીડિયા દરેક પળે આપણું ધ્યાન આકર્ષતા રહે છે. કદાચ વ્યક્તિગત રીતે આ હાનિકારક ન હોય, પરંતુ આ કારણથી આપણું મગજ સતત સક્રિય રહે છે. મગજ સતત નવી જાણકારીમાં વ્યસ્ત હોય ત્યારે તેને આરામ તો મળતો જ નથી. સતત આવતા વિચારો આપણા મગજને સતત સક્રિય રાખે છે. વિચારો કે કોઈ પળવાર અટક્યા વિના આપણને આખો દિવસ દોડાવે તો શું હાલત થાય? સાવ થાકીને લોથપોથ થઈ જવાય ને. આપણું મગજ પણ આવી જ રીતે આખો દિવસ કામ કરે છે. આપણે તેને પણ રિકવર થવા માટે આરામ આપવાની જરૂર છે. તમને ખ્યાલ હશે કે ઘણી વાર આપણને શ્રેષ્ઠ વિચાર ત્યારે આવે છે જ્યારે આપણે સાવ ફ્રી બેઠા હોઈએ, જેમ કે સ્નાન કરતી વખતે, ચાલતી વખતે, ગાડી ચલાવતી વખતે વગેરે. કારણ કે જ્યારે આપણું મગજ બાહ્ય જાણકારીઓ પર કેન્દ્રિત હોય છે ત્યારે નવા વિચારો આવે છે. મનોવૈજ્ઞાનિકો આને મગજનો ડિફોલ્ટ મોડ કહે છે, જેની સાથે રચનાત્મકતા, પ્રતિબિંબ અને પ્રોબ્લેમ સોલ્વિંગની ક્રિયા થાય છે. મગજને મનોરંજન મળતું હોય ત્યારે નવીન વિચારો સાથે જોડાવાની તક ઓછી મળે છે. ઘણીવાર કંઈ ન કરતા હોઈએ ત્યારે મગજમાં કંઈક નોંધનીય વિચાર આવે છે. આપણે વાત કરીએ કંટાળાથી ઉત્પન્ન થતી રચનાત્મકતા વિશે, તો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બાળકો. તેમને સતત મનોરંજન ન મળવાથી તેઓ વાર્તાઓ કહે છે, શબ્દો બનાવે છે અને સમસ્યાઓનો ઉકેલ શોધે છે. વયસ્કોનું પણ આવું જ છે. કંટાળાથી ઘણી વાર કંઈક શોધાઈ જાય છે, કેમ કે મગજને કંઈક સાર્થક કરવાની પ્રેરણા મળે છે અને શ્રેષ્ઠ આઈડિયા શાંત પળોમાં જ આવે છે. સતત થતી ઉત્તેજનાઓથી માનસિક થાક અનુભવાય છે. કેટલીક વાર કંઈ જ ન કરીએ છતાં તાજગી અનુભવાય છે. મગજ સતત ઈમેલ્સ, સોશિયલ મીડિયા, વિડીયોઝ વગેરે વચ્ચે અટવાતું હોય ત્યારે માનસિક ઉર્જા વધારે વપરાય છે. પરિણામે દિવસના અંતે ઘણા ઓછું કામ છતાં થાકી જાય છે. તેથી મગજને ક્યારેક ઉત્તેજના ન અનુભવાય તો માનસિક થાકમાં ઘટાડો થાય છે અને પછી કરવામાં આવતું કામ વધારે એકાગ્રતાથી કરી શકાય છે. કંટાળાથી ધીરજ કેળવાય છે. આધુનિક ટેકનોલોજીને કારણે આપણને બધું ઇન્ટરનેટથી મળી રહે છે. મિનિટોમાં ભોજન, મૂવી પણ તરત જ જોઈ લેવાય છે. ઘણી એપ્સના કારણે જોઈતી વસ્તુ ઘરે બેઠા ઓર્ડર કરી શકાય છે. તેમજ ગણતરીની સેકન્ડોમાં આપણા સવાલોના જવાબ અતિશય સરળતાથી મળી શકે છે. આ સુવિધાના લાભ છે, પણ તે રાહ જોવાની સહનશીલતા ઘટાડે છે. કંટાળાને કારણે ધીરજ કેળવાય છે. થોડી વાર કંઈ કર્યા વિના બેસવાથી સહનશીલતા, સંતોષ અને વર્તમાનને માણવાની ક્ષમતા વધે છે અને તે ખૂબ જરૂરી છે. આપણી નર્વ સિસ્ટમને પણ શાંતિની જરૂર હોય છે. શરીર દરેક એક્સરસાઇઝ અને પોષણને પ્રતિભાવ તો આપે છે, તે સાથે શાંતિને પણ પ્રતિભાવ આપે છે. સતત ઉત્તેજનાથી નર્વ સિસ્ટમ સક્રિય રહે છે. થોડી વાર શાંતિથી બેસવાથી નર્વ સિસ્ટમ શાંત થાય છે, શરીર સેટલ થાય છે. આથી રિલેક્સેશન અને ભાવનાત્મક નિયમિતતા પ્રાપ્ત થાય છે. આજે જ્યારે સતત મનોરંજન અને ઉત્પાદકતા વધી રહી છે ત્યારે થોડો કંટાળો અનુભવવો પણ જરૂરી છે. તે આળસ કે સમયનો વેડફાટ નથી, તે કુદરતી રીતે શરીરને અટકાવે છે જેથી નર્વ સિસ્ટમ રિકવર થઈ શકે. કાર્યક્રમમાં થોડો વિરામ લઈશું અને એક સુંદર મજાના ગીતનો આનંદ માણીશું.

0: મિત્રો, કાર્યક્રમને આગળ વધારતા આપણે સાંભળીશું મનોચિકિત્સક ડોક્ટર કલરવ મિસ્ત્રી સાથે નેહા ભટ્ટની વાતચીત.
1: યુવાણી કાર્યક્રમ સાંભળતા સૌ યુવા દોસ્તોને પ્યાર ભર્યા નમસ્કાર. યુવા દોસ્તો, તમને એક સવાલ પૂછું. સવારે તમે ઉઠો ત્યારે સૌથી પહેલા દર્શન કોના થાય છે? માતા પિતાના, સૂર્યનારાયણ ભગવાનના, કે પછી પેલી 6 ઇંચની ચમકતી મોબાઈલ સ્ક્રીનના? દોસ્તો, આજે બધા જ ટેકનોલોજીની આંગળી પકડીને ચાલે છે કે ટેકનોલોજીના સંકજામાં કેદ થઈ રહ્યા છે? સોશિયલ મીડિયાની રીલ્સના 15 સેકન્ડના ક્રેઝમાં આપણી જિંદગીની અસલી રીલ આપણે ક્યાંક પાછળ છોડી રહ્યા છીએ. લાઇક્સ અને કોમેન્ટ્સના આ વમળમાં ફસાયેલું આજનું યુવાધન અંદરથી સાવ એકલું છે. બસ આજ ગંભીર અને એટલી જ સંવેદનશીલ વાત આજે આપણે કરવાની છે. એનો ખુલ્લા મને આપણે સંવાદ કરવાનો છે અને આપણું માર્ગદર્શન આ વિષય અંગેનું કરવા માટે અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા સાયકિયાટ્રિસ્ટ અને ડિએડિક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કલરવ મિસ્ત્રી સાહેબ. સાહેબ, આપનું અમારા સ્ટુડિયોમાં સરહદય સ્વાગત કરીએ છીએ.
2: નમસ્કાર.
1: આજનો યુવાન સાહેબ હાથમાં મોબાઈલ લઈને ભલે આખી દુનિયા સાથે કનેક્ટેડ દેખાય છે, પણ ક્યાંક ને ક્યાંક એ પોતાની જાતથી, પોતાના પરિવારથી ડિસકનેક્ટ થઈ રહ્યો છે. આ સ્ક્રીનની પાછળ દોડતા યુવાનો માટે આપ શું કહેશો?
2: આજકાલ આપણે જોઈએ છીએ કે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય બી એટલું જ જરૂરી થઈ ગયું છે. આજકાલની જે યુવા

0: અવસ્થા છે, મોસ્ટ ઓફ જોઈએ છે કે મોટો ટાઈમ એ સ્ક્રીન ટાઈમ પાછળ ગાળતા હોય છે અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ પાછળ ગાળતા હોય છે. WHOની ઓફિશિયલી ગાઈડલાઈન પ્રમાણે એજ એપ્રોપ્રિએટ સ્ક્રીન ટાઈમ નક્કી કરેલો છે. એની પાછળનું કારણ એવું છે કે જો વધુ પડતો ઉપયોગ એજની મર્યાદા વગર પણ આપણે જો સ્ક્રીન ટાઈમનો ઉપયોગ કરીએ તો આપણી શારીરિક માનસિક હાલત ઉપર ગંભીર અસર કરે છે. એટલે WHOએ મોબાઈલ એડિક્શન, ઇન્ટરનેટ એડિક્શન, સોશિયલ મીડિયા એડિક્શન અને ગેમિંગ ડિસઓર્ડરને એક માનસિક રોગની બીમારીની કેટેગરીમાં મૂકવામાં આવેલું છે.
1: જી, એટલે એના ઉપરથી જ આપણને સમજાય છે કે આ કેટલી ગંભીર સમસ્યા છે. સામાન્ય રીતે આપણે આલ્કોહોલ કે ડ્રગ્સને જ વ્યસન ગણતા હોઈએ છીએ, પણ આ મોબાઈલ કે સ્ક્રીન એડિક્શન અત્યારે જે બહુ જ વપરાતો શબ્દ છે, એને આપ કેવી રીતે પરિભાષિત કરો છો?
0: કોઈ પણ વસ્તુનું વ્યસન એ વ્યસનની પરિભાષામાં એવું કહેવાય છે કે યુઝ એટલે એનો ઉપયોગ. બીજી વસ્તુ આવે છે એબનોર્મલ યુઝ એટલે એબ્યુઝ કહેવાય. અને ત્રીજો શબ્દ આવે છે મિસયુઝ એટલે તેનો ઉપયોગ એ કઈ રીતે મિસબિહેવ કરવાનો છે. આ ત્રણ વસ્તુ વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. જો એનો પૂરો સમન્વય અને મેચ્યોરિટી સાથે ઉપયોગ કરવામાં આવે તો આ તે યુઝ, મિસયુઝ, એબ્યુઝ અને એડિક્શનની કેટેગરી માટે આપણે યુવા અવસ્થાને બચાવી શકીએ છીએ. WHOની ઓફિશિયલી ગાઈડલાઈન પ્રમાણે સાયન્ટિફિક ભાષાના વૈજ્ઞાનિક ભાષાના પર સંશોધન એવું કહે છે કે જેમ કે તમાકુ, બીડી, સિગરેટ, દારૂ, ચરસ, ગાંજો, ભાંગ, અફીણ, કોઈ પણ પ્રકારના નશીલા કે માદક પદાર્થના સેવન કરવાથી મગજના જે ચોક્કસ ભાગમાં, જેને અમારી ભાષામાં પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહેવાય છે, જેમાં ચોક્કસ ભાગમાં એક ડોપામિન સિરોટોનિન નામનો મૂડ હોર્મોન્સ હોય છે, એની ફેરબદલી થાય છે, જે આપણા વાણી, વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળે છે અને આગળ જતા તેનું આપણે એના વ્યસની બંધી જાય છે. જેવી જ રીતે નશીલા અને માદક પદાર્થના સેવનથી મગજ ઉપર અસર થાય છે, તેવી જ અસર જો તમારા યુવા અવસ્થા કે કોઈ પણ વયજૂથનું બાળક હોય એજ એપ્રોપ્રિએટ કરતા પણ વધારે સ્ક્રીન ટાઈમનો ઉપયોગ કરે તો તે ડોપામિન સિરોટોનિન જે મૂડ હોર્મોન્સ કહેવાય છે તેના ઉપર ગંભીર અસર કરે છે. એટલા જ માટે મોબાઈલનું વળગણ કે કોઈ પણ સોશિયલ મીડિયાનું વળગણ એક જાતની માનસિક બીમારીની કેટેગરીમાં ગણવામાં આવે છે.
1: જી, યુવા મિત્રો, ડોક્ટર સાહેબે આ ખૂબ જ મહત્વની વાત કરી છે કે સામાન્ય ઉપયોગ, તમારી કેરિયર માટેનો ઉપયોગ અને વ્યસન વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે અને આ ભેદરેખા સમજવી ખૂબ જ જરૂરી છે. ડોક્ટર સાહેબ, સતત સ્ક્રીન સામે રહેવાથી યુવાનોની ઊંઘ છે, આંખો છે અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય જ છે, પણ લાંબા ગાળે તેની મગજ પર, કેમિકલ સિસ્ટમ પર, જે આપણે ડોપામાઇનનો ઉલ્લેખ કર્યો, એમાં પણ અસર થતી જોવા મળે છે. એને આપ કેવી રીતે જુઓ છો?
0: આજકાલની યુવાવસ્થા છે, આપણે જોઈએ છીએ કે દેખાદેખીનો જમાનો છે, અધિરાયનો જમાનો છે, સેન્ટર ઓફ એટ્રેક્શન માટે હોય છે, એના માટે કોઈ પણ પ્રકારનું રિસ્ક ટેકિંગ બિહેવિયર લેતા હોય છે. કોઈ પણ પ્રકારના મોબાઈલના વળગરથી જો એનો વધારે પડતો ઉપયોગ અથવા તો મિસયુઝ થાય તો જેના લીધે શારીરિક, માનસિક અને આર્થિક તકલીફો અનુભવાય છે. શારીરિક તકલીફો આપણે જોઈએ છીએ, પણ ઘણા બધા કેસીસ રોજના રોજ આપણે જોઈએ છીએ કે નાના બાળકોને નાની ઉંમરમાં ગરદનની તકલીફ હોય છે, કમરની તકલીફ હોય છે, નાની ઉંમરમાં ચશ્મા આવે છે અથવા તો રેડનેસ ઓફ ધ આઈ થાય છે, ડિપ્લોપિયા થાય છે કે જેમાં ડબલ બ્લઝર વિઝિંગ થાય છે. એ બધાની પાછળનું એક જ કારણ હોય છે કે વધારે પડતો સ્ક્રીન ટાઈમ કે જેમાં તમારા શરીરના અવયવોને નુકસાન પહોંચે છે. ઘણા બધા કેસીસમાં હાડકાના ઉપયોગ અથવા તો કાર્પલ ટનલ સિન્ડ્રોમ, જેને રસોડી કહેવાય છે, કે વધારે પડતું વોટ્સઅપ કે ગેમ રમો છો તો જે ઇન્ડેક્સ ફિંગર છે અને અંગૂઠો છે એની વચ્ચેના ભાગમાં ઘસારો ચાલુ થઈ જાય છે અને એ લોકોને રસોડી ચાલુ થઈ જાય છે. બીજી વસ્તુ કે માનસિક બીમારી, ઘણા બધા કેસીસ એવા જોયેલા છે કે નાના બાળકોને જરાક પણ 5 મિનિટ કે 10 મિનિટ માટે પણ આપણે એના હાથમાંથી મોબાઈલ છૂટવી લઈએ અથવા તો એને ના પાડીએ તો એ છૂટી ચીજ વસ્તુઓ ફેંકે, મોબાઈલ, કાચના વાસણો, ટીવીના રિમોટ, વડીલોની સામે તોછડું વર્તન કરે, એટલી હદે પણ સુસાઇડની ધમકણ પણ આપે અને મારઝૂડ અથવા તો પોતાની જાતને નુકસાન પહોંચવાની થ્રેટનિંગ પણ કરતા હોય છે. તો આ બધી વસ્તુઓ પરથી આપણને જોઈ શકાય કે મોબાઈલનું વળગણ એ યુવાવસ્થા અથવા તો બાળકો માટે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ કથળી શકે છે.
1: ડોક્ટર સાહેબ, અત્યારે વિદ્યાર્થી મિત્રોની એક ફરિયાદ જોવા મળે છે કે જે લોકો પરીક્ષાના સમયે તૈયારી કરતા હોય ત્યારે થોડી થોડી વારે તેમને મોબાઈલ જોવાનું મન થઈ જાય છે, તો આવા સમયે લોકો એકાગ્રતા વધારે પ્રમાણમાં કેળવી શકે એને માટે આપ શું કહેશો?
0: મન હંમેશા ચંચળ હોય છે અને ચંચળ મન ઉપર આપણો કંટ્રોલ હોય એને વિલ પાવર અથવા તો મનોબળ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓને આપણે જોઈએ કે અટેન્શન, કોન્સન્ટ્રેશન એન્ડ મેમરી એક કેટેગરીમાં આવે છે. તમારો અટેન્શન સ્પાન જેટલો લાંબો હશે તો તમારી એકાગ્રતા વધશે, અને તમારી એકાગ્રતા જો પોણો કલાક, કલાક કે બે કલાકથી વધારે હશે તો તે તમારી યાદશક્તિમાં પરિવર્તન થશે. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે શોર્ટ ટર્મ ગ્રેટિફિકેશન કે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, કે લોકો જલ્દી બોર થઈ જાય છે એકની એક વસ્તુથી. તો લોકોને જે અટેન્શન અને કોન્સન્ટ્રેશનમાં જે ચંચળતા આવે છે, જેના લીધે યુવા અવસ્થા અથવા તો બાળકો અધીરા મનના થઈ રહ્યા છે.

0: અધીરા મનના લીધે એ લોકોનો અટેન્શન સ્પાન એટલો ગ્રેપ થઈ ગયો છે કે 10 કે 15 સેકન્ડ પછી તરત એ લોકો ઇઝીલી બોર્ડમ મતલબ એમને કંટાળો આવવા માંડે છે અને કશુંક નવું ડોપામિન ડ્રાઈવ જોઈએ કે જેને એક્સાઇટમેન્ટ જોઈએ જેથી તમારું જે રૂટીન છે એ ડિસ્ટ્રેક્ટ થઈ જાય અને તમને એક સેન્સ ઓફ વેલબીઈંગની ફિલિંગ આવે. તો આ જે અટેન્શન અને કોન્સન્ટ્રેશન સ્પાન એ લોકોમાં ઘટી ગયો છે જેના લીધે લોકો ADHD કે જે અટેન્શન ડેફિસિયન્ટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર જે આજકાલ આપણે બાળકોમાં પણ જોવા મળે છે અને યુવાવસ્થામાં પણ જોવા મળે છે.
1: સોશિયલ મીડિયા પર જેના હજારો ફોલોઅર્સ છે પણ એવા યુવાનો વાસ્તવિક જીવનમાં ખૂબ એકલતા અનુભવતા હોય છે. આ વર્ચ્યુઅલ લોનલીનેસ જે અત્યારે ખૂબ પ્રમાણમાં વિકસી રહી છે એમાંથી બહાર આવવા માટે યુવાનોએ શું કરવું જોઈએ?
0: એટલે રીલ્સ વર્સિસ રિયલ લાઈફનો આપણે તફાવત સમજવો પડશે. તેમજ કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર આપણે સ્ટેટસ આપણે મૂકીએ છીએ એના પહેલા આપણે રિયલ લાઈફમાં આપણું સ્ટેટસ કઈ રીતનું છે એના ઉપર વધારે પ્રાયોરિટી રાખવી જરૂરી છે. ઘણા બધા કેસીસમાં એવું જોવા મળે છે કે કેટલી લાઇક્સ આવી, કેટલી કોમેન્ટ્સ આવી, કેટલા ફોલોઅર્સ આવે એ પ્રમાણે તે લોકોની પ્રોફાઇલ સમજતી હોય છે અને દેખાદેખીના લીધે એ લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ એટલો ઓછો થઈ જતો હોય છે કે પોતાની જાતને ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ સમજતા હોય છે, તે પોતાનું મનોબળ તૂટી જતું હોય છે અને આ જ પ્રકારના જે યુવા અવસ્થા એ રિયાલિટી અથવા તો રિયલ રીલ્સના ચક્કરમાં એ પોતે પોતાના ડિપ્રેશન, એન્ઝાયટી, વિચારવાયુ અથવા તો વિવિધ પ્રકારની માનસિક બીમારીનો શિકાર બનતા હોય છે.
1: જી, તો આમાંથી એ લોકોને જો બહાર નીકળવું છે તો એ લોકોએ શું પ્રવૃત્તિ વધારે કરવી જોઈએ?
0: હા, ખૂબ જ અગત્યની વાત છે કે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે યુવા અવસ્થાએ કે કોઈ પણ બાળકોએ શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તમારી રોજિંદી દિનચર્યા તમારે બનાવવી જોઈએ. આ રોજિંદી ક્રિયાઓમાંથી 25 કે 30 મિનિટ તમે પોતાના માટે આપો કે જેમાં તમે કોઈ પણ પ્રકારની ગમતી પ્રવૃત્તિ કરી શકો, કે ન્યૂઝપેપર વાંચો અથવા તો ટીવી જુઓ, ભગવાનનું નામ લો, પ્રકૃતિ સાથે પર્યાવરણ સાથે કનેક્ટ થાઓ, મિત્રો સાથે, સગા સંબંધી સ્નેહો સાથે વાર્તાલાપ કરો. આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો પાસે ટાઈમ જ નથી હોતો, ઇમોશનલ કનેક્શન એટલા ઓછા થઈને ડિજિટલ કનેક્શન એટલા વધી ગયા છે કે લોકો ડ્રગ્સ એડિક્શન અને અથવા તો ડિજિટલ એડિક્શન તરફ વધી જાય છે. તો જે ઇમોશનલ અટેચમેન્ટ છે આપણે કહેવાય છે કે શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ. તો જે વાર્તાલાપ છે, વાત સંવાદ થવો જોઈએ જેના લીધે માનસિક ભાર છે ઓછો થાય છે અને ધીરે ધીરે તમારું જે ડિપ્રેશન કે એન્ઝાયટી છે એ પ્રોપરલી વેન્ટિલેટ થાય છે. અગત્યની વસ્તુ એ છે કે 6 કે 8 કલાકની ગહેરી સપનાવાળી ઊંઘ એ માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો મોડી રાત્રે સુધી રીલ્સ જોતા હોય છે, ડૂમ સ્ક્રોલિંગ કરતા હોય છે, સોશિયલ મીડિયા ઉપર અટેચ હોય છે, ગેમિંગ રમતા હોય છે, કે જેના લીધે જે મેલેટોનિન કે જે સિરોટોનિન કહેવાય છે, જે મૂડ હોર્મોન્સ કહેવાય છે, તેમાં ફેરબદલી થાય છે અને જેના લીધે તમારી એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, ડિસિઝન મેકિંગ પાવર અને સ્વભાવ ઉપર અસર જોવા મળે છે.
1: જી યુવા મિત્રો, ડોક્ટર સાહેબે આ ખૂબ જ મહત્વની વાત કરી છે જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે વર્ચ્યુઅલ દુનિયામાંથી બહાર આવી અને રિયલ લાઈફ સાથે તમારે કનેક્ટ થવાની જરૂર છે. બધા જ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સને તમારે બાજુ પર મૂકી દેવા અને દિવસના 1 થી 2 કલાક તમારે પોતાના માટે કાઢવા ખૂબ જ જરૂરી છે. ડોક્ટર સાહેબ, આપણને ઘણી વાર એવું જોવા મળે છે કે જયારે યુવા મિત્રોને માતા પિતા ભારપૂર્વક એવું કહે કે હવે તારે મોબાઈલ મૂકી દેવાનો છે તો ઘણા યુવાનો હિંસક બનતા જોવા મળે છે. તો આ પ્રકારના જે સ્ક્રીન ડિટેચમેન્ટથી જે મૂડ સ્વિંગ્સ એ લોકોના જોવા મળે છે એનું કારણ શું હોય છે?
0: એને અમારી પાસેમાં વિડ્રોલ સિમ્ટમ્સ કહેવામાં આવે છે. જેમ કે તમને કોઈ પણ વસ્તુની આદત પડી ગઈ હોય છે શરીરને, મગજને, તો તમારી એક પ્રકારની પેટર્ન બની જતી હોય છે જેને રિફ્લેક્સ કહેવાય છે. જ્યારે એક વસ્તુથી કોઈ પણ વ્યક્તિને દૂર કરવામાં આવે તો તેનામાં વિડ્રોલ સિમ્ટમ્સ આવે છે. સેમ મિકેનિઝમ આ રીતે સ્ક્રીન ટાઈમ કે સોશિયલ મીડિયા એડિક્શનમાં કરવામાં આવે છે. તો એના જ માટે ડિજિટલ ડિટોક્સ ક્લિનિક અમુક એડવાઇસ કરવામાં આવે કે જેમાં તમારે તમારો સ્ક્રીન ટાઈમ કેટલો ઘટાડી શકો અને સ્ક્રીન ટાઈમની ઓલ્ટરનેટિવમાં તમે કઈ કઈ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી કરી શકો અથવા તો માઇન્ડ રિલેક્સેશન થેરાપી કરી શકો જેના તમારી કોપિંગ મિકેનિઝમ ડેવલપ થાય. અને આ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે, ઘણા બધા કેસીસને માતા પિતા પણ કહેવાય છે જ્યારે બી બાળકોને 1 કલાક કે 2 કલાક માટે બી જ્યારે એને સોશિયલ મીડિયાથી દૂર કરવામાં આવે તો તેનામાં વિડ્રોલ સિમ્ટમ્સ આવે છે. મતલબ સ્વભાવમાં ચીડચીડાપણું આવે છે, રડવું આવે, એકલપણું લાગે, પેનિક એટેક્સ આવે, ડિપ્રેશનના શિકાર આવે અને સુસાઇડના પણ વિચારો આવતા હોય છે. તો એના માટે ગ્રેજ્યુઅલી પ્રોફેશનલી સાયકોલોજીસ્ટ અથવા તો સાયકેટ્રિસ્ટની હેલ્પ લઈને, જેમ કે આપણે વ્યસન મુક્તિની સારવાર કરાવતા હોય છે, તેવી જ રીતે ડિજિટલ ડિટોક્સ ક્લિનિક અથવા તો સોશિયલ મીડિયાનું જે એડિક્શન હોય એનું સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રેટેજી પૂર્વક એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને જરૂર પડે તો મેડિસિનથી પણ એનાથી છુટકારો મેળવી શકાય છે.
1: જી ડોક્ટર સાહેબ, આપણે યુવા દોસ્તો સાથે વાત કરી રહ્યા છીએ પણ મને એક પ્રશ્ન એવો પૂછવો છે કે અત્યારે ઘણી બધી વાર આપણે એવું જોઈએ છે કે ઘણા માતા પિતા ખૂબ નાનપણથી જ બાળકોને જમાડતી વખતે, બાળકોને સુવાડતી વખતે મોબાઈલ પોતે જ બાળકના હાથમાં આપી દે છે. કદાચ બાળપણથી જ આ એડિક્શન થવાનું શરૂ થઈ રહ્યું છે એવું કહી શકીએ આપણે. એ અંગે આપ શું કહેશો?
0: આ એક તલવારની બેધાર જેવું હોય છે. જેમ કે આપણે જોઈએ છીએ કે રોટી કપડાઓ મકાન એ બેઝિક ઇન્સ્ટિક્ટ્સ ઓફ બોડી અને માઇન્ડ સર્વાઈવલ માટેનો સ્ટ્રેટેજી હતો. પણ જેમ જેમ જમાનો બદલાઈ જાય છે, ટેકનોલોજી એડવાન્સ થતી જાય છે, આપણે સોશિયલ મીડિયા અથવા તો કોઈ પણ પ્રકારની ટેકનોલોજી સાથે સમન્વય ગાળતા જવું પડે. તો રોટી કપડા મકાનની સાથે સોશિયલ મીડિયા પણ એક મૂળભૂત પાયો બની ગયું છે કે જે માનવ જીવનની રોજિંદી ક્રિયાઓમાં એક મહત્વનો ભાગ ભજવે છે. પણ આપણે જોઈએ છીએ કે ફેમિલી સ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે, પેરેન્ટિંગ સ્ટાઇલ બદલાઈ રહ્યું છે. તો આમાં પેરેન્ટ્સનો વાંક છે કે બાળકોનો વાંક છે, એના સિવાય આપણે સાથે મળીને એક સહિયારો પ્રયત્ન કરવો જોઈએ જેમાં એટલા જ માટે એજ એપ્રોપ્રિએટ સ્ક્રીન ટાઈમ, કે તમારે બાળકોની એજ પ્રમાણે કેટલો સ્ક્રીન ટાઈમ જરૂરી છે અને પેરેન્ટિંગ સ્ટાઇલ તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો, એ જો એપ્લાય સમન્વય કરવામાં આવે તો આપણે બાળકોને અથવા તો કોઈ પણ પ્રકારના યુવાવસ્થાને સોશિયલ મીડિયાના એડિક્શનથી આપણે દૂર રાખી શકીએ છીએ.
1: જી યુવા મિત્રો, આ ખૂબ સમજવાની વાત છે કે સોશિયલ મીડિયાથી, મોબાઈલ એડિક્શનથી તમારે બિલકુલ ડિટેચ નથી થવાનું, પરંતુ એનો સંયમપૂર્વકનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. આકાશવાણીના માધ્યમથી અત્યારે સ્ક્રીનની પાછળ દોડી રહેલા અને પોતાના કિંમતી વર્ષો ગુમાવી રહેલા યુવાનોને એક સાયકિયાટ્રિસ્ટ તરીકે આપનો શું સંદેશ હોય?
0: વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન ઇઝ ધેર, કે દુનિયા આપણા પ્રમાણે નથી ચાલતી, આપણે એમાં એક્સેપ્ટ અને એડજસ્ટ કરતા શીખવું પડશે. જેવી રીતે સારી રીતે માનસિક રૂપે સ્વાસ્થ્ય રહેવું હોય, ચેલન માટે તમારી રોજિંદી ક્રિયાઓમાંથી ઇન્ટરનેટ કે કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયાથી દૂર રહીને તમે પોતાના સેલ્ફ એનાલિસિસ કરો કે તમારી વીકનેસ કઈ છે અને તમારી સ્ટ્રેન્થ કઈ છે. અને શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ, દેર શુડ બી ઓલવેઝ વન પર્સન ઇન અવર લાઈફ ટુ વુમ વી કેન શેર કમ્પ્લીટલી અવર સેલ્ફ. તો મોબાઈલની સિવાય એવા પણ તમારા પર્સનલી જે નજીકના સ્નેહીજનો, મિત્રો, પરિવારજનો કે સગાવાલાના હોય, તેમાં રોજમાં તમે વાર્તાલાપ કરો, સુખ દુઃખની વાતો કરો કે જેનાથી તમારું મન હળવું થશે અને જે સબકોન્શિયસ માઇન્ડમાં જે હેવીનેસ છે ઓછો થઈ જશે, તો તમે આગળ જતા માનસિક બીમારીથી દૂર રહી શકો છો.
1: જી ડોક્ટર સાહેબનો આ ખૂબ જ મહત્વનો સંદેશ યુવા મિત્રોએ અને સાથે સાથે તેમના માતા પિતાએ પણ ધ્યાનમાં રાખવા જેવો છે. ડોક્ટર સાહેબ, આપે જે રીતે યુવા મનની ગૂંચવણોને ઉકેલીને માર્ગદર્શન આપ્યું છે તે ખરેખર ખૂબ જ મહત્વનું બની રહ્યું છે. મોબાઈલ આપણી સુવિધા માટે છે, આપણી જિંદગીની કિંમત માટે નહીં. આ વાત આજે દરેક યુવા શ્રોતા સુધી પહોંચી હશે. તો યુવા દોસ્તો, ચલો આજે આપણે એક સંકલ્પ કરીએ, થોડો સમય નોટિફિકેશનની દુનિયા બંધ કરીએ અને જિંદગીના સાચા સંબંધોને લાઈક આપીએ. ડોક્ટર કલરવ મિસ્ત્રી સાહેબ, આપ આજ અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને યુવાનોને આટલું સચોટ માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: કાર્યક્રમને આગળ વધારતા સાંભળીશું એક સુમધુર ગીત.

મિત્રો, આજે છે સર સુરેન્દ્રનાથ બેનર્જીની પુણ્યતિથિ. સુરેન્દ્રનાથ બેનર્જી, જેમને રાષ્ટ્રગુરુ એટલે કે રાષ્ટ્રના શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે, તેમનો જન્મ બંગાળ પ્રાંતના કલકત્તામાં સરહી કુલીન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા દુર્ગાચરણ બેનર્જી એક ડોક્ટર હતા. તેમના પર ઉદાર અને

પ્રગતિશીલ વિચારસરણીનો ઊંડો પ્રભાવ હતો. કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી તેઓ 1868માં રમેશચંદ્ર દત્ત અને બિહારીલાલ ગુપ્તા સાથે ભારતીય સિવિલ સર્વિસીસ પરીક્ષાઓમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે 1869માં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી, પરંતુ તેમણે પોતાની ઉંમર ખોટી રીતે રજૂ કરી હોવાના દાવાને કારણે તેમને રોકવામાં આવ્યા. કોર્ટમાં દલીલ કરીને કેસ ક્લિયર કર્યા પછી કે તેમણે પોતાની ઉંમર જન્મના બદલે ગર્ભધારણની તારીખથી ગણવાના હિન્દુ રિવાજ અનુસાર ગણી હતી. બેનર્જીએ 1871માં ફરીથી પરીક્ષા પાસ કરી અને સિલહટમાં સહાયક મેજિસ્ટ્રેટ તરીકે પોસ્ટ કરવામાં આવ્યા. બેનર્જીએ યુનિવર્સિટી કોલેજ લંડનમાં પણ અભ્યાસ કર્યો હતો. તેમણે 1871માં તેમની અંતિમ પરીક્ષા આપી અને ઓગસ્ટ 1871માં ભારત પાછા ફર્યા. 1874માં બેનર્જી લંડન પાછા ફર્યા અને મિડલ ટેમ્પલમાં વિદ્યાર્થી બન્યા. ગંભીર ન્યાયિક ભૂલ કરવા બદલ બેનર્જીને ટૂંક સમયમાં બરતરફ કરવામાં આવ્યા. તેઓ પોતાની મુક્તિની અપીલ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા, પરંતુ તેમને જાતિગત ભેદભાવનો અનુભવ થયો હોવાથી તેઓ સફળ ન થયા. તેઓએ ઇંગ્લેન્ડમાં તેમના રોકાણ દરમિયાન એડમંડ બર્ક અને અન્ય ઉદારવાદી ફિલોસોફી કાર્યનો અભ્યાસ કર્યો. આ કાર્યોએ તેમને અંગ્રેજો સામેના તેમના વિરોધમાં માર્ગદર્શન આપ્યું. તેઓ ભારતીય બર્ક તરીકે જાણીતા હતા. સુરેન્દ્રનાથ ઇટાલિયન રાષ્ટ્રવાદી ગિયુસેપ મેઝિનીના લખાણોથી પ્રભાવિત હતા. આનંદ મોહનના સૂચન પર તેમણે ઇંગ્લેન્ડમાં તેમના રોકાણ દરમિયાન મેઝિનીના લખાણોનો અભ્યાસ કર્યો. તે બ્રિટિશ રાજ દરમિયાન એક ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમણે હિન્દુઓ અને મુસ્લિમોને રાજકીય કાર્યવાહી માટે એક સાથે લાવવા ભારતીય રાષ્ટ્રીય સંગઠનની સ્થાપના કરી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક પણ હતા. જો કે કોંગ્રેસથી વિપરીત, સુરેન્દ્રનાથે મોટાંગુ ચેમ્સફોર્ડ સુધારાઓને ટેકો આપ્યો અને ઘણા ઉદારવાદી નેતાઓ સાથે તેમણે કોંગ્રેસ છોડી દીધી અને 1919માં એક નવી સંસ્થા ભારતીય રાષ્ટ્રીય મુક્તિ ફેડરેશનની સ્થાપના કરી. બેનર્જી મહાત્મા ગાંધી દ્વારા હિમાયત કરેલ નાગરિક અસહકારની પ્રસ્તાવિત પદ્ધતિના ટીકાકાર હોવા છતાં તેમણે ઉમેર્યું કે તેઓ હિન્દુ મુસ્લિમ એકતાને સુરક્ષિત કરવા માટે શ્રી ગાંધીના સર્વોચ્ચ સંયમ અને ખંતપૂર્વકના પ્રયાસોની પ્રશંસા કરે છે. કોંગ્રેસના ઉદારવાદી અને અનુભવી નેતા સુરેન્દ્રનાથ બેનર્જી મોટાંગુ ચેમ્સફોર્ડ સુધારાઓને સ્વીકારવાના પક્ષમાં હતા. તેઓએ કોંગ્રેસ છોડી દીધી અને ભારતીય મુક્તિ સંઘની સ્થાપના કરી. તેમને ઉદારવાદી કહેવામાં આવ્યા અને ત્યારબાદ તેઓએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં તેમની સુસંગતતા ગુમાવી દીધી. બંગાળ સરકારમાં મંત્રી પદ સ્વીકારવાથી તેમણે રાષ્ટ્રવાદીઓ માટે મોટાભાગની જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો અને તેઓ 1923માં સ્વરાજ્ય પાર્ટીના ઉમેદવાર બિધાનચંદ્ર રોય સામે બંગાળ વિધાનસભાની ચૂંટણી હારી ગયા, જેના કારણે તેમની રાજકીય કારકિર્દીનો વ્યવહારિક રીતે અંત આવ્યો. ભારતીય રાજકારણના પ્રણેતા તરીકે આજે તેમને યાદ કરવામાં આવે છે અને વ્યાપકપણે આદર આપવામાં આવે છે. તેમણે 1925માં પ્રકાશિત થયેલ અ નેશન ઇન મેકિંગ પુસ્તક લખ્યું. 6 ઓગસ્ટ 1925ના રોજ બરાકપુર ખાતે તેમનું અવસાન થયું. મિત્રો, આજના યુવાણીના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ફરી મળીશું નવી વાતો અને નવા વિષય સાથે. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર કાર્યક્રમ યુવાણી, આપની રેડિયો મિત્ર દીપા સાથે. ધન્યવાદ.

ગુજરાતમાંથી નશાના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલે બનાવવામાં આવી. કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપીની મિલકતો જપ્ત કરવામાં આવી. કામધેનુ યુનિવર્સિટીના પોલિટેકનિક ઇન એનિમલ હસ્બન્ડરી

આવવા અને રિન્યૂ કરાવવાની વધતી માંગ વચ્ચે અરજદારોને પડતી મુશ્કેલીઓનો અંત લાવવા અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા ભુજમાં મોબાઈલ પાસપોર્ટ વાન સેવા શરૂ કરવામાં આવી. ગાંધીધામ એરિયામાં રેલવે માળખાકીય સુવિધા વધારવા માટે સામખિયાળીથી ગાંધીધામ સુધી ચાર માર્ગીય ટ્રેકનું કામ હાથ ધરાયું. નખત્રાણા પ્રાંત કચેરીના સભાખંડમાં ભુજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે વેલફેર અવેરનેસ કેમ્પ યોજાયો. ભુજની સૈનિક કલ્યાણ કચેરી દ્વારા અવેરનેસ કેમ્પ યોજાયો. નખત્રાણામાં પૂર્વ સૈનિકો પરિવારોને ડિજિટલ સુરક્ષા સહિતના મુદ્દાઓની જાણકારી અપાઈ. મુખ્ય સમાચાર પૂરા થયા.

0: કમાલ ખાનના સ્વરમાં ગવાયેલ આ ગીત સાથે જ આજનો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, બરાબર સાંજના 7:10 થઈ છે. થોડી જ વારમાં સાંભળીશું પ્રાદેશિક સમાચાર.
1: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોબરધનને મંજૂરી આપી. રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ. સરકારની યોજનાઓની સંતૃપ્તિ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. એનાલોગ પનીર સહિત ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા વિશેષ કાર્યદળની રચના કરાશે. રાજ્યમાં 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી અને 13મી વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભાઈ બહેને 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોબરધનને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગોબરધન યોજના ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. યોજના અંતર્ગત દેશના વિપુલ પ્રમાણમાં કૃષિ અવશેષ, પશુ ગોબર, શેરડીનો કચરો, નગરપાલિકા જૈવિક કચરો અને અન્ય જૈવ સંસાધનોને સ્વચ્છ ઇંધણ, જૈવિક ખાદ્યમાં ફેરવીને ગ્રામીણ આવક અને રાષ્ટ્રીય આર્થિક મૂલ્યમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક છે.
1: કમ્પ્રેસ્ડ બાયોગેસ સીબીજી ઇસકા પ્રોડક્શન એક ડેકેડ કે અંદર 10 ગુના બઢાને કા ટાર્ગેટ કરીબ 5 MMSCMD પ્રોડક્શન કે લેવલ તક પહોંચાને કા ઇસમે ટાર્ગેટ લિયા ગયા હૈ. અગર ઇસકો હમ એન્વાયરમેન્ટલ પોઈન્ટ સે દેખે તો દિસ વિલ સેવ અબાઉટ 40 મિલિયન ટન્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એમિશન. કરીબ 75,000 કરોડ રૂપીઝ નેશનલ જીડીપી કો એડ હોગા ઓર અબાઉટ 1.5 લાખ જોબ્સ વિલ બી ક્રિએટેડ બાય દિસ પ્રોગ્રામ.
0: રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ છે. અત્યાર સુધી પંચાયતોમાં ઓડિટ દરમિયાન સામે આવતી ગંભીર ગેરરીતિઓ અંગે કાર્યવાહીમાં પ્રક્રિયાગત વિલંબ થતો હતો. જો કે હવે આ એક્ઝિટ કોન્ફરન્સથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શકાશે. સાંભળીએ એક અહેવાલ.
2: નવી વ્યવસ્થા મુજબ હવે દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું ઓડિટ પૂર્ણ થતાં જ નિર્ધારિત દિવસે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ફરજિયાતપણે એક્ઝિટ કોન્ફરન્સ યોજાશે. તેમાં સ્થાનિક ભંડોળ હિસાબ વિભાગના વરિષ્ઠ ઓડિટ અધિકારીઓ ઓડિટ દરમિયાન સામે આવેલી ગંભીર ગેરરીતિઓ રજૂ કરશે. આ કોન્ફરન્સમાં ઉચાપત, નિયમો વિરુદ્ધ થયેલી ખરીદી, ગેરકાયદેસર ભરતી, નાણાકીય અનિયમિતતા અથવા અન્ય ગંભીર વહીવટી ક્ષતિઓ અંગે સીધી ચર્ચા થશે અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક શિસ્તભંગ, નિવારક અથવા કાનૂની કાર્યવાહી શરૂ કરી શકાશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: સરકારની યોજનાઓની સંતૃપ્તિ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. સામાન્ય વહીવટ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવા અંગે 2 અલગ અલગ ઠરાવો કર્યા છે. આ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ 2.1 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 6 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. બીજો તબક્કો 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન યોજાશે, કે જેમાં ગામોના ક્લસ્ટર સ્તરે શિબિરો યોજીને નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં પાત્ર લાભાર્થીઓની યાદી તૈયાર કરીને તબક્કામાં તેમને તરત જ યોજનાઓનો લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં 21 સપ્ટેમ્બરથી સેવા સેતુનો 12મો તબક્કો શરૂ કરાશે. આ અંગે વિભાગ દ્વારા તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. રાજ્યમાં આજે 1053 કિલોગ્રામ બિનપ્રમાણભૂત ડેરી ઉત્પાદનોનો નાશ કરાયો. એનાલોગ પનીર અને અન્ય બિનપ્રમાણભૂત ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ ખોરાક અને ઔષધ તંત્રએ વિવિધ જિલ્લાઓમાં હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી અને ફૂડ બિઝનેસ ઓપરેટરોની સઘન તપાસ હાથ ધરી. આજે સાંજે 5 વાગ્યા સુધી રાજ્યભરમાં કુલ 134 વેપારી એકમોની તપાસ કરી છે. આ દરમિયાન 28 નમૂનાઓ લઈ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. નાશ કરેલા જથ્થાની અંદાજિત કિંમત 2,84,540 હોવાનું જણાયું છે. એનાલોગ પનીર સહિત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવા વિશેષ કાર્યદળની રચના કરાશે. આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષસિંહે જણાવ્યું કે સરકારે નાગરિકોના આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
3: એનાલોગ પનીર હોય કે પછી કોઈ બી ખાવાની સામગ્રી હોય, તેમાં કોઈ બી પ્રકારે ભેળસેળ ચલાવી ના લેવાય તે માટે કડક સૂચના કેબિનેટમાં આપવામાં આવી. સરકારના આ પ્રકારના પરિપત્રને જે લોકો માને નહીં અને લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે. અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્કફોર્સ બી બનાવીએ છીએ જેમાં તમામ વિભાગો બી સામેલ હશે.
0: માદક પદાર્થોની હેરાફેરના આરોપીની 22 લાખ રૂપિયાની મિલકત કચ્છ પોલીસે જપ્ત કરી છે. અગાઉ 3-4 વાર માદક પદાર્થોની હેરાફેરીમાં પકડાયેલા પિન્ટુ યાદવની મિલકતો અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

0: તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીએ પોતે અને પોતાની પત્નીના નામે માદક પદાર્થના કારોબારમાંથી મિલકતો વસાવી હતી, ત્યારે પોલીસે એક મકાન અને ત્રણ વાહન સહિતની મિલકત જપ્ત કરી હોવાનું પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું.
1: એક વ્યક્તિ છે જેમનું નામ છે પિન્ટુ યાદવ, મૂળ બિહારનો છે પણ અહીંયા કચ્છમાં અંજાર વિસ્તારના વસામેડીમાં એમનો રહેવાસ હતો. એમના વિરુદ્ધ ટોટલ 4 એનડીપીએસ ના ગુના દાખલ થયેલા છે, જેના હેઠળ ઓલરેડી આ વ્યક્તિ અત્યારે જેલમાં છે. સેક્શન 68I અને સેક્શન 68U હેઠળ આ આરોપીની જે ડ્રગ્સના બદીથી મિલકતો વસાવેલ હોય એના હેઠળ એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંગે આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 9:15 એક વિશેષ ચર્ચા કાર્યક્રમ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમમાં ભાગ લેશે માય ભારત ગુજરાત રાજ્યના નિયામક સચિન શર્મા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. આ વિશેષ કાર્યક્રમ યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકાશે. જાહેરાત પૂરી થઈ. હરઘર તિરંગા અભિયાન હેઠળ રાજ્યભરમાં 9-17 ઓગસ્ટ સુધી રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા યોજાશે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં 1200થી વધુ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. હરઘર તિરંગા અભિયાન હેઠળ 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાશે. આ ઉપરાંત 11 ઓગસ્ટે અમદાવાદ, 12 ઓગસ્ટે રાજકોટ અને 14 ઓગસ્ટે વડોદરા ખાતે તિરંગા યાત્રા યોજાશે. 14 ઓગસ્ટે સવારે તમામ જિલ્લા મથકો પર વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસનો ખાસ કાર્યક્રમ પણ યોજાશે તેમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સેવા સમાધાન પોર્ટલનો શુભારંભ કરાવ્યો. આ પહેલથી રાજ્યભરના 3 લાખથી વધુ શિક્ષકોના સેવાકીય પ્રશ્નોનો ઓનલાઈન ઉકેલ આવશે. આ તકે ડોક્ટર વાજાએ જણાવ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ ક્લાસરૂમ ફર્સ્ટનો છે. તમામ વહીવટી કામગીરી પોર્ટલ મારફતે ઓનલાઈન થવાથી શિક્ષકો પરનો વહીવટી બોજ ઘટશે અને શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાભાઇ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં વાવથરા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે મોનસૂન ટ્રફ અને પશ્ચિમી વિક્ષોભ સક્રિય હોવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે.
2: अगले 3 दिन के लिए 5-6-7 का दुखका स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में. उसके आगे 7 से 8 तारीख से अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में. सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा.
0: 13મી વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ભાઈ બહેને 2 ચંદ્રક જીત્યા છે. મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દસાડાના યુવા શૂટર જીશાન ખાન ખોખરે 50માંથી 41 પોઈન્ટ મેળવ્યા અને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો. જીશાન ખાનની બહેન ઝુવેરિયા બાનુ ખોખરે પણ આ સ્પર્ધામાં 50માંથી 30 પોઈન્ટ મેળવી કાંસ્ય ચંદ્રક જીત્યો. જીશાન ખાનની આ સિદ્ધિના આધારે તેઓની હવે રાષ્ટ્રીય કક્ષાની શૂટિંગ સ્પર્ધામાં પસંદગી થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોબરધનને મંજૂરી આપી. રાજ્યની તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત બનાવાઈ. સરકારની યોજનાઓની સંતૃપ્તિ માટે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. એનાલોગ પનીર સહિત ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા વિશેષ કાર્યદળની રચના કરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ આહવા તથા ગોધરા રજૂ કરે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો, રમેશભાઈ તમને રામ રામ।
1: એ રામ રામ ગીતાબેન। હો,
7: અરે ગીતાબેન, આ વર્ષે તો વરસાદે બહુ રાહ જોડાવી નહીં।
6: હા રમેશભાઈ, જુઓ ને, આ વર્ષે વરસાદે બહુ ખેંચાયો, અમારે ખેતી અને પશુપાલનમાં પાણીની અછત વર્તાઈ રહી છે।
7: હા, વિશ્વમાં, ભારતમાં તેમજ ગુજરાતમાં વૈશ્વિક ઉષ્ણતામાન પણ ઘણું વધી ગયું છે, જેના કારણે પર્યાવરણ, ખેતી, પશુપાલન કે પછી ડેરી ઉદ્યોગ કે પછી આપણા જેવા સામાન્ય જનજીવનને પણ ખૂબ જ અસર થઈ રહી છે।
6: શું વાત કરો છો રમેશભાઈ, મને તો બહુ ચિંતા થાય છે, મારા પશુઓનું શું થશે? અમારા સંપૂર્ણ જીવન અમારા પશુઓ પર આધાર રાખીને બેઠા છીએ, અમે તો પશુઓનું દૂધ ડેરીમાં આપીને અમારું જીવન ગુજારીએ છીએ।
7: હું તમારી તકલીફને જાણું છું, એક તો આંગળીના વેડે ગણાય એટલા લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અને ઉપરથી આવી અચાનક કુદરતી આફત આવે તો પશુપાલન તેમજ દૂધ ઉત્પાદન કરવું કપરું પડી જાય।
6: તો રમેશભાઈ, આ આવેલી કુદરતી આફતમાં મારા જેવા સામાન્ય માણસો શું કરી શકે?
7: ગીતાબેન, આ માત્ર કુદરતી આફત નથી, પરંતુ માનવ સર્જિત આફત પણ છે। આપણે જ આપણા પર્યાવરણને આપણા હાથે નુકસાન પહોંચાડેલું છે, તો હવે સુધારવું પણ આપણે જ પડશે ને।
6: એટલે હું કઈ સમજી નહીં રમેશભાઈ।
7: તો ચાલો ગીતાબેન, આજે એક નિષ્ણાત પાસેથી આપણે સમજીએ। તો શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો, આપણે સાંભળીશું શ્રી પ્રકાશ બિલવાલ અને ડોક્ટર આર એસ ધાસુરા સાહેબ સાથેનો સંવાદ।
8: નમસ્કાર ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો। મિત્રો, કૃષિ અને પશુપાલનનો આધાર જે તે ભૌગોલિક વિસ્તાર, વરસાદ અને હવામાન ઉપર આધાર રાખે છે। મિત્રો, આજના આ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું અલ નીનો અને ડેરી પશુપાલન પડકારો, અસર અને નિવારણના ઉપાયો, અને મિત્રો આ વિષય ઉપર આપણને માહિતી આપશે ડૉક્ટર આર એસ ઘાસુરા સાહેબ, કે જેઓ પશુ વિજ્ઞાન કેન્દ્ર લીમખેડા ખાતે એસોસિએટ પ્રોફેસર અને વડા તરીકે પોતાની સેવાઓ આપે છે। ઘાસુરા સાહેબ, આ સ્ટુડિયોમાં ઉપસ્થિત થવા બદલ અમારા આકાશવાણી પરિવાર અને ખેડૂત મિત્રો વતી આપનું હાર્દિક સ્વાગત છે, નમસ્કાર।
9: નમસ્કાર બધા મારા વાલા પશુપાલક મિત્રો અને આકાશવાણી કેન્દ્ર, જેમણે મને આ પ્રોગ્રામમાં બોલાવ્યા બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું।
8: ખેડૂત મિત્રો, આપણે ઘણીવાર જે વરસાદની આગાહી કરતા હોય, હવામાનની આગાહી કરતા હોય, એમના મુખે ઘણીવાર આપણે અલ નીલનો શબ્દ સાંભળવા મળે છે, તો આ અલ નીલનો શું છે અને એની આપણા ખેતીવાડી ઉપર, ખાસ કરીને આજના આ વિષયને અનુસંધાને વાત કરીએ તે તો પશુપાલન અને ડેરી અને દૂધ ઉત્પાદન પર શું અસર થાય છે એ વિશે આપણે માહિતી મેળવીશું, પણ પ્રથમ સાંભળીએ અલ નીનો એટલે શું, અલ નીનો વિશે આપણને માહિતી આપશે ડૉક્ટર ઘાસુરા સાહેબ।
9: હાલમાં આપણે જોઈએ છીએ કે વરસાદ લંબાતો જાય છે અને વરસાદ ખેંચાતો જાય છે, તો આવી પરિસ્થિતિ જે ઉદ્ભવી છે એના માટે મોટાભાગના આપણા હવામાન વિભાગ અથવા મોટાભાગની જે સંસ્થાઓ છે જે હવામાન સાથે

0: કામગીરી કરી રહી છે. એમનો એવો કહેવો છે કે અલ નિનો જેવી ઘટના પ્રકાશિત થાય છે અને એના લીધે વરસાદ વિલંબિત થઈ રહ્યો છે. તો પહેલાં તો આ શબ્દ ઘણા ખેડૂતો પશુપાલક મિત્રો માટે અજાણ હશે અને રોજ પેપરમાં અથવા ન્યૂઝ પેપર છે અથવા ઘણા તમે આકાશવાણી કેન્દ્ર ખાતે અથવા ઘણા તમને વૈજ્ઞાનિકો કહેતા હશે કે ભાઈ અલ નિનોના હિસાબે આપણો વરસાદ લંબાઈ રહ્યો છે. તો પહેલાં તો સમજીએ કે અલ નિનો શું છે. તો અલ નિનો એક તો પહેલી વસ્તુ છે કે આપણે જે હવામાનમાં મોટા પાયે પરિવર્તન થઈ રહ્યું છે, ક્યારેક તો અસહ્ય ગરમી પડે, ક્યારેક અસહ્ય ઠંડી પડે, ક્યારેક વરસાદ લંબાઈ જાય, ક્યારેક અછત સર્જાય, ક્યારેક અનાવૃષ્ટિ સર્જાય, ક્યારેક આપણને અતિવૃષ્ટિ જેવો જોવા મળે છે. તો આ બધી પરિસ્થિતિઓ માટેનો એક મહત્વનો અને મૂળભૂત કરીને આપણા ઉપખંડમાં એટલે કે ભારતીય ઉપખંડમાં જે જોવા મળે છે એ અલ નિનોની અસર જોવા મળી રહી છે. તો અલ નિનો એક સમજીએ તો પહેલી તો વસ્તુ કે અલ નિનો એક સ્પેનિશ વર્ડ છે અને એક કુદરતી ઘટના સાથે સંકળાય છે, કોઈ માનવસર્જિત ઘટના નથી. જ્યારે પણ પ્રશાંત મહાસાગરમાં એના પોતાનું તાપમાન, પાણીનું તાપમાન વધી જાય તો એમાં શું થાય છે કે સપાટીનું તાપમાન વધારે ગરમ થાય અને એના લીધે અલ નિનો જેવી પરિસ્થિતિ સર્જાય છે. તો અલ નિનો એટલે કે ગરમ પાણીનું તાપમાનમાં વધારો અને એના જ વિરોધાર્થી શબ્દ લા નિનો છે, એટલે કે પાણીના તાપમાનમાં ઘટાડો થવો એટલે કે લા નિનો કહેવામાં આવે છે. તો આ બે શબ્દોના હિસાબે, આ ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે આબોહવા પણ પરિવર્તન થતી રહે છે અને એના હિસાબે આપણે કહીએ છીએ કે વરસાદ વિશ્વના વિવિધ દેશોમાં વરસાદ હોય, તાપમાન હોય અથવા હવામાનની પેટર્નમાં ઘણો મોટો ફેરફાર સર્જાય છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક અનાવૃષ્ટિ જેવું સર્જાય અને આ ઘટનાનો મુખ્ય પરિબળ છે અલ નિનો છે. તો સૌપ્રથમ તો આપણે 17મી સદીમાં દક્ષિણ અમેરિકાના માછીમારો દ્વારા કરવામાં આવ્યો આ શબ્દનો ઉપયોગ અને એને સ્પેનિશ ભાષામાં તેનો અર્થ થાય છે કે નાનો બાળક અથવા લિટલ ક્રાઇસ્ટ ચાઇલ્ડ તેવો થાય છે. એટલે કે દર ક્રિસમસ, એટલે કે દર ક્રિસમસના સમયગાળા દરમિયાન તેની ટોચ પર પહોંચે છે અને 2-7 વર્ષે એક વખત આપણા આવી ઘટનાઓ સર્જાય છે અને જેનાથી 12-18 મહિના સુધી એનો પ્રભાવ જોવા મળે છે. તો આ વસ્તુ અલ નિનો કહી શકાય. એક જ વસ્તુ છે, પ્રશાંત મહાસાગરના તાપ, પાણીના તાપમાનમાં વધારો થવો, એના જ હિસાબે જે ઘટના સર્જાય છે એને આપણે અલ નિનો નામ આપવામાં આવેલું છે.
1: આ જે ઘટના છે સાહેબ અલ નિનોની, એના થવાના કારણો શું હોઈ શકે?
0: એના ઘણા બધા કારણો હોઈ શકે છે. આ એક તો ભૌગોલિક ઘટના છે, ઘણી ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે ઉદ્ભવે છે અને હાલમાં જોઈએ છીએ તો આપણે હવામાનમાં ફેરફાર થવો, ક્લાઇમેટ ચેન્જની અસરો આપણા વિશ્વમાં જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ વરસાદ ઓછો થવો, ઘણી જગ્યાએ આપણે ભૌગોલિક વરસાદ ઓછો થવો, ઘણી જગ્યાએ તમને જોવા મળશે કે જંગલોનો કપાવવા કે જંગલો ઓછા થઈ જવા. તો આ બધી ઘટનાઓને જોઈએ તો અલ નિનો એક સમુદ્ર તાપમાન અને હવામાન સ્થિતિના વચ્ચેના મનમેળાપ કહી શકાય એવી ઘટના છે અને તેને આપણે સમજી શકીએ છીએ કે એક દબાણ વધે અને દબાણથી ગરમ પાણી થાય અને ગરમ પાણીથી આ આપણા ઉપખંડમાં આ વસ્તુને જોવા મળે છે. તો આ ઘટનાને આપણે અલ નિનો કહી શકાય છે.
1: તો આ અલ નિનોની ઘટનાને કારણે ભારત અને ગુજરાત માટે કેમ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે?
0: કારણ કે આપણા ભારત દેશ છે એ ચોમાસા આધારિત ખેતી કરનાર ખેડૂત મિત્રો વધારે છે અને મોટાભાગની આપણા ખેડૂત મિત્રો ચોમાસા ઉપર વધુ આધાર રાખીને બેસેલા હોય છે. જો ચોમાસું લંબાય અથવા ચોમાસુમાં જો વધઘટ થાય, ચોમાસા આવવાની સિઝન જો વધઘટ થાય તો એના હિસાબે ઘણા લોકો પોતાની પાકની વાવણી કરવા માટે અથવા પોતે કરી ના શકે અને એના હિસાબે આપણા ભારત દેશનો જે મોટાભાગનો અર્થતંત્ર છે, ખેતી આધારિત અર્થતંત્ર છે, એ પડી ભાગે. તો આ માટે આ ઘટના ખૂબ જ મહત્વની છે કે જેમાં નાના મધ્યમ વર્ગના ખેડૂતો, જે લોકો ચોમાસા આધારિત ખેતી કરતા હોય, જો આવી સિચ્યુએશન એટલે કે આવી ઘટનાઓ કારણભૂત થાય તો એને પોતે ખેતીના માટેના જે આયોજન કરેલા હોય એ આયોજન પડી ભાગે અને આયોજન પડી ભાગે તો આપણે ફૂડ સિક્યોરિટી, જેના પર ખાદ્ય સુરક્ષા ડિપેન્ડ છે, એ ડિપેન્ડ ખાદ્ય સુરક્ષામાં થોડો ઘણો ઘટાડો થાય. તો એના હિસાબે એક આખા એક અર્થતંત્રમાં ક્યારેક જોઈ શકે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી આપણે ઇફેક્ટ આવવાની શક્યતા રહેલી છે. તો કૃષિ, જળ સંસાધનો અને ગ્રામીણ અર્થતંત્ર પર વધુ ઉપર તો વધારે નિર્ભર છીએ અને એનામાં કોઈ પણ અવકાશ અથવા કોઈ પણ આવી ઘટના સર્જાય તો એનાથી આપણા દેશના અર્થતંત્રને નુકસાન થવાની શક્યતા વધુ રહેલી છે. તો આ હિસાબે ભારત માટે અલ નિનો ખૂબ જ મહત્વનું છે અને આવી સિચ્યુએશન ના થાય એના માટે ઘણા બધા પ્રોગ્રામ્સ અથવા ઘણા બધા મેનેજમેન્ટ અથવા ઘણા બધા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો એના કામગીરી કરતા હોય છે અને એના માટે સંસાધનો અથવા એના માટે કઈ રીતે આ ઘટના સામે લડી શકાય એના માટેના આયોજન પણ થતા હોય છે. એટલા માટે જ કહેવા કહેવામાં આવે છે કે અલ નીનો ભારત જેવા દેશો માટે ખૂબ જ મહત્વનું છે અને એના પર ભારત દેશને હવામાન વિભાગ દ્વારા ખૂબ જ ચોકસાઈથી અને બારીકાઈથી નજર પણ રાખવામાં આવે છે, જેનાથી આપણી ખાદ્ય સુરક્ષા અથવા કૃષિ જળ સંસાધનોમાં વિક્ષેપ ના થાય.
1: આ અલ નીનોની ઘટનાને લીધે ડેરી અને પશુપાલનમાં કયા પડકારો રહેલા છે?
0: ડેરી અને પશુપાલનમાં પડકાર રહેલા છે, કારણ કે ડેરી અને પશુપાલન ક્ષેત્ર જો જોવા જોઈએ તો ખેતી સાથે સંકળાયેલો છે. પહેલું જ કે આપણા ડેરી પશુપાલકો જે લોકો દૂધ ઉત્પાદન કરી રહ્યા છે, જે પશુપાલન

0: સાથે સંકળાઈ દે. એમને પહેલા જ જોઈ છે કે ચારો, હવે ચારોમાં જો વધઘટ થાય અથવા ચારાનો જો ચારો પૂરતો પ્રમાણમાં મળે નહીં અથવા એની સાથે પાણી આપણને પૂરતા પ્રમાણમાં મળે નહીં તો એ એના પોતાના વિકાસમાં અથવા પશુઓના પાલનના વિકાસમાં આ ઘટના ખૂબ જ મહત્ત્વની રહે છે. કારણ કે પશુપાલનના વિકાસમાં જેવી રીતે ચારો અને પાણી એ ખૂબ જ જરૂરી છે. જો વરસાદ ઓછો પડે તો પાણીની અછત ઊભી થાય, પાણીની અછત ઊભી થાય, ગરમી વધે, હીટ સ્ટ્રેસ વધે અને ચારોની અછત સાથે એને પોતાને ચારો ના ખાઈ શકે તો પોતે પોતાના દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલી ક્રિયામાં પણ વિક્ષેપ થાય અને દૂધ ઉત્પાદન ઓછું થાય તો પશુપાલકોને પોતાની જે આર્થિક જીવન નિર્વાહ છે એ વ્યવસાયમાં થોડો વિક્ષેપ થાય અને એના પોતાના જે જીવન નિર્વાહ છે એ ક્યાંક ને ક્યાંક મતલબ એને પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે એમ છે. તો એટલે માટે કે ડેરી અને પશુપાલન ક્ષેત્રે પણ અલીનો ખૂબ જ પડકારરૂપ છે. કારણ કે ચારો પાણી અને ખૂબ જ મહત્વનો છે. જો એમાં વિક્ષેપ થશે તો આખું જે અર્થતંત્રનું સાયકલ છે એ સાયકલમાં વિક્ષેપ થશે અને સાયકલ વિક્ષેપ થશે તો ડેરી પશુપાલકોને નુકસાન થવાની સંભાવના વધી જાય છે.
1: એટલે કે અલનીનોની ઘટનાને લીધે વરસાદ ખેંચાય, વરસાદ મોડો આવે અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પશુપાલનો માટે ખૂબ મોટો પડકાર રહેલો છે. કારણ કે પશુપાલન માટે ઘાસચારો ખૂબ જ અગત્યની ભાગ ભજવે છે. તો આ જે અલનીનોની ઘટનાને લીધે ઘાસચારાની જે અછત ઊભી થાય તો એના માટે વરસાદની શરૂઆત મોડી થાય ત્યારે આપણા જે પશુપાલકો છે એમણે એના માટે શું ઉપાય કરવા જોઈએ?
0: તો જે રીતે પશુપાલકો આગોતરી તૈયાર કેવી રીતે કરી શકાય એના માટે એ છે કે આપણે સૂકા ઘાસચારાના ગોડાઉન ભરવા જોઈએ, સાયલેજ જે લીલું અથાણું કહે છે એ આપણે બનાવી શકીએ, ચારા બીજનો સંગ્રહ કરવો જોઈએ અને દુષ્કાળની સહનશીલતા ચારા પાકોનું વાવેતર કરવું જોઈએ અને વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય એટલે ખેત તલાવડી જેવા આપણે ઉપયોગમાં લઈએ તો આપણે આગોતરી તૈયારી કે ચારો અને પાણી જે મુખ્ય પશુપાલન માટે મુખ્ય વસ્તુ છે એનું આપણે નિકાલ કરી શકીએ છીએ. તો આપણે આ રીતે આગોતરું આયોજન કરીએ તો તેના હિસાબે આપણને અલનીનો જેવી ઘટના સાથે આપણે ફાઇટ કરવા માટે રેડી રહી શકાય એમ છે.
1: સાહેબ, તમે સાયલેજની અને ઘાસચારાની સ્ટોરેજની વાત કરી તો આ સાયલેજ અને ઘાસચારા સ્ટોરેજની વાત પણ વિસ્તૃત અમારા ખેડૂત મિત્રોને કહેશો.
0: સાયલેજ એટલે કે આપણે લીલું અથાણું કહેવામાં આવે છે અને મોટાભાગે આપણા પશુપાલક મિત્રોને એની આખી બનાવવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને ખાસ કરીને મકાયર અને જુવારના સાયલેજ બનાવી અને લાંબા સમય સુધી ગુણવત્તાયુક્ત અને ખાદ માટે જરૂરી એવો ચારો ઉપલબ્ધ રાખી શકીએ છીએ અને તે ચારા સંકટના સમયમાં તે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે. ઘણા એવા આ ઘટના નોંધાય અને આપણા લીલો ઘાસ ચારો આપણને પૂરતા પ્રમાણમાં ના મળે તો આપણી પાસે જે સાયલેજ બનાવેલું હોય તેમાંથી આપણે થોડું થોડું કરી અને આપણે જ્યારે જરૂરી હોય એ પશુઓને આપી શકીએ તો પશુને એ વસ્તુને પોષણક્ષમ ચારો મળે અને પશુને પોતાનું જે દૈનિક જીવન છે ચાલુ રાખી શકાય અને એનાથી આપણા દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો ના નોંધાઈ શકે છે. તો ચારા માટે સાયલેજ બનાવવાની ખૂબ જ પ્રક્રિયા છે અને ખૂબ જ મહત્વની છે. મોટાભાગના કૃષિ સંશોધન કેન્દ્રો હોય અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો હોય ત્યાં જઈને પણ આપણા પશુપાલક મિત્રો પૂછે કે અમારે સાયલેજ બનાવવું છે તો એના માટેની આખી જે પ્રોસિજર છે એના ડેમોન્સ્ટ્રેશન છે એ પણ ત્યાં કરવામાં આવે છે. એટલે સાયલેજ એક ખૂબ જ ઉપયોગી પશુ પોષણ માટે સારી એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે પશુપાલનને સર્વાઈવ કરવા માટે જરૂરી છે.
1: ડૉક્ટર ઘસુરે સાહેબ, તમે જેમ વાત કરી એમ કે જ્યારે વરસાદ ખેંચાય, મોડો આવે અથવા અછતની પરિસ્થિતિ સર્જાય ત્યારે ઘાસ ચારો સ્ટોરેજ કરેલો હોય અથવા સાયલેજ સ્ટોરેજ કરેલો હોય તો એ આપણા પશુને આપી શકાય. તો આ ઘાસ ચારાને સાયલેજ સિવાય બીજા કયા એવા ઘટકો કે જે આપણા પશુઓ માટે ભવિષ્યમાં સ્ટોરેજ કરી રાખીને આવી પરિસ્થિતિ અલનીનોની સર્જાય ત્યારે આપી શકાય એ વિશે પણ વાત કરશો?
0: પશુના પોષણ માટે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ લીલા ચારા સાથે આપણે ખનિજ મિશ્રણ છે, મીઠું છે, ઇલેક્ટ્રોલાઇટ્સ આપવાથી પણ પશુઓની ઉત્પાદક અને રોગ પ્રતિકારક શક્તિ પણ જળવાઈ શકે છે. બીજું એ છે કે પશુઓને આપણે યુરિયા જે સૂકો ચારો હોય તો એને યુરિયા ટ્રીટમેન્ટ પણ આપી શકાય. યુરિયા ટ્રીટમેન્ટ કરીને પણ તમારા જે ગોડાઉન ઘાસચારાના ગોડાઉન હોય એમાં સૂકો ચારો પર યુરિયા ટ્રીટમેન્ટ કરવાથી તમે એ વસ્તુને એક સ્ટોરેજ કરી રાખો છો અને સ્ટોરેજ કરી રાખવાથી ભવિષ્યમાં જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણા પશુઓને પણ આપી શકીએ છીએ અને પશુ એ વસ્તુને ખાય અને પશુની દૂધ ઉત્પાદકમાં ઘટાડો નથી નોંધાતો અને પશુઓને જે જરૂરી પોષણક્ષમ છે એ પણ મળતું રહે છે. તો આવી બધી વસ્તુઓને તમે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘાસચારાનું મેનેજમેન્ટ અથવા આગોતરું આયોજન કરવામાં આવે તો પશુપાલકોને ઘણો ફાયદો થઈ શકે એમ છે.
1: હવે આ અલનીનોની ઘટનાને લીધે જો અતિવૃષ્ટિ થાય, ખૂબ વરસાદ પડે અને લીલો દુષ્કાળ સર્જાય ત્યારે આપણા પશુપાલકોએ શું કરવું જોઈએ?
0: લીલો દુકાળ સર્જાય ત્યારે પહેલી જ વસ્તુ કે જે આપણે પશુ આવું જ્યારે પણ વરસાદ આવવાની હોય અથવા વરસાદની શરૂઆત હોય ત્યારે આપણે કહેવામાં આવે છે કે રસીકરણ એટલે કે પ્રથમ પગથિયું આપણા પશુ માટે છે. રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવી જરૂરી છે તો પશુઓના આરોગ્ય પર પણ તેની અસર પડે છે. તો ઘણી વખતે પશુની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય તો ગળસૂંઢો છે, ખરવામો વાસા છે અથવા બીજા એવા અન્ય રોગો છે કે જેના સામે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી શકાય તો પહેલાં તો રસી

0: રોકાવી જોઈએ. બીજું એવું કે જોઈએ કે જ્યાં અતિવૃષ્ટિ થઈ ગયું હોય ત્યાં આપણે ડીવર્મિંગ કરવું જોઈએ, અને ડીવર્મિંગ કરવાથી ઘણા બધા જે એના અંદરના કૃમિઓ છે એ કૃમિઓની સામે પણ રક્ષણ મળી શકે છે. તો રસીકરણ અને ડીવર્મિંગ ઉપર ખાસ પશુપાલકોએ ધ્યાન રાખવું જોઈએ. અને બીજું એવું છે કે આવું ઘટના સર્જાય તો તમારા નજીકના પશુ ચિકિત્સા અધિકારી હોય તો એનો સંપર્ક કરવો જોઈએ, અને તમારા જે વિસ્તારો હોય એનું અવલોકન કરી અને તે અનુકૂળ સાધી શકે એવી તમારે આયોજન કરતા રહેવું જોઈએ.
1: સાહેબ, અલનિનોની ઘટના ઘટી અને વરસાદ પડ્યો અને લીલો ઘાસચારો એકદમ મોટો થઈ ગયો, અને પછી જે સૂકો ઘાસચારો છે એ કદાચ પશુપાલકો પાસે ના હોય, તો આ લીલો ઘાસચારો એકદમ જે ચોમાસામાં ઉગેલો હોય એકદમ લીલો, તો એ લીલો ઘાસચારો આપી શકાય?
0: લીલો ઘાસચારો આપી શકાય, પણ ઘાસચારામાં બી ઘણા બધા પ્રકાર હોય છે, અને ઘણા બધા ઘાસચારા આપણા પશુઓ માટે સારા હોય છે. ઘણા બધા ઘાસચારા જે કુમળા જુવાર હોય અથવા જેમાં સાયનાઇડ પોઈઝનિંગ થવાના ચાન્સીસ હોય તો એ પણ જોવું પડે છે. પણ ઘાસચારા સાથે આપણે કોન્સન્ટ્રેટ પણ આપવું જોઈએ કે જે ખાણદાન છે, ઘણી દૂધ ઉત્પાદક સંઘ પોતાના પશુપાલકોને ખાણદાન આપે છે જે કોન્સન્ટ્રેટ મિક્સર કહીએ અથવા મિનરલ મિક્સર જોઈએ તો એ પણ સાથે સાથે આપવું છે. તો ઘાસચારો તો આપી શકાય, પણ ઘાસચારામાં જોવો જોઈએ કે એ ઘાસચારો આપણા પશુ માટે અનુકૂલન છે અથવા આ પશુને ખાઈ શકે એવી પરિસ્થિતિમાં છે. એટલે ઘણી વખતે ના જાણી અને અથવા કંઈક એવું ઘટના બની જાય તો ઘણી વખતે સાયનાઇડ પોઈઝનિંગના કેસો જોવા મળે, અથવા ઘણા એવા બધા કિસ્સામાં જોવા મળે છે કે ભાઈ આ ઘાસચારો આ પશુના શારીરિક ક્રિયા માટે જરૂરી નહોતો. તો આ બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને કયો ઘાસચારો ખવડાવે છે, ખાસ કરીને મકાઈ અને જુવારનું જે તે આગળ વાત કરી મતલબ ઘાસચારા માટે, તો એ વધારે સારું છે. લીલો ઘાસચારો પણ સારો છે, પણ આપણે રચકો છે આ બધા જે ઘાસચારાના જે પ્રકાર છે અથવા ઘાસ માટે ખાઈ શકે એવા પશુઓ માટે જરૂરી છે એના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું નહીં કે કોઈ પણ વસ્તુ છે ખવડાવી દેવું છે, પણ પહેલા વસ્તુ જો કે આ પશુ માટે પોષણક્ષમ છે અને પશુ આ ખાઈ શકે છે એ વસ્તુને પહેલા જોવું જોઈએ.
1: હવે સાહેબ, અલનિનોની ઘટના લીધે વરસાદ ખેંચાય કાં તો ઊંચો પડે ત્યારે અમુક જે વૃક્ષો હોય તો એના પૂરક ઘાસચારા તરીકે એમનો પાલો અથવા એના પાંદડા આપી શકાય?
0: હા, આપી શકાય છે. એમાં ઘણી વખતે અનાવૃષ્ટિના કિસ્સા જોવા મળે છે, તો તેમ તો આવા જે મતલબ આપણા ઘર આંગણે ઉગતા હોય જે ઘાસચારો હોય અથવા ઘર આંગણે ઉગાડેલા આપણા છોડો હોય તેમાંથી આપી શકાય. થઈ શકે કે એમાં થોડા પોષણક્ષમ તત્વો ઓછા હોઈ શકે, પણ પશુને સર્વાઈવ માટે પશુને જીવડવા માટે એ બધું કામ આવી શકે છે. તો આપણા જે આજુબાજુના રહેણાંકમાં જે પણ ઘાસચારો અથવા એના અન્ય વૃક્ષો ઉગેલા હોય તેનો આપણે તપાસ કરી અને એને પણ આપણે આપી શકીએ છીએ, પણ એ જોવું જોઈએ કે એ ખાવા માટે સારા છે અથવા એમાં કોઈ ઝેરી તત્વો તો નથી ને એ પહેલાં ચકાસી અને આપણા પશુઓને આપવા જોઈએ, જેથી પશુઓને કોઈ પણ આવી ઘટના દુર્ઘટના ના ઘટે એના માટે સારું છે. પણ આપી શકાય એ ચોક્કસ છે.
1: હવે અલનિનોની ઘટનાને લીધે પશુઓના આરોગ્ય પર શું અસર થાય?
0: પશુઓની રોગ પ્રતિકારક ક્યારેક શક્તિ ઘટી જાય, કારણ કે આરોગ્ય એટલે કે ગરમીનો જેવી રીતે અનાવૃષ્ટિ થાય તો અને ગરમી વધી જાય તો એનો તાણ વધી જાય, તેને જેને આપણે ફિઝિયોલોજીની ભાષામાં કહીએ છીએ હીટ સ્ટ્રેસ આવે તો એનાથી એની જે ઉત્પાદન ક્ષમતા છે અથવા શારીરિક ક્રિયા છે એમાં પણ વિક્ષેપ પડે અને દૂધ ઉત્પાદન ક્ષમતા પણ ઘટી જાય છે. તો આવા માટે આપણે આવી રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન નવી ઊભી કરવી જોઈએ, એના માટે વેક્સિનેશન કીધું છે અથવા ડીવર્મિંગ કીધું છે, અથવા તમે ચેપજન્ય રોગો હોય તો એને સંવેદનશીલ હોય તો એના કાર્યક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. તો આવા બધા જે પહેલું પગથિયું એ છે કે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવા માટે આપણે વેક્સિનેશન ઉપર વધારે ફોકસ કરવો જોઈએ, જેનાથી આપણે પશુઓ આવા કોઈ પણ ઘટના થાય તો એના સામે લડી શકે.
1: ડૉક્ટર ઘાસુરા સાહેબ, અંતમાં ડેરી પશુપાલકો માટે આપનો શું સંદેશ?
0: અંતમાં ડેરી પશુપાલકો માટે એક જ સંદેશ છે કે જેમાં પહેલાં જ વાક્યમાં કહીએ કે બદલતા હવામાનને સમજો, સમયસર તૈયારી કરો અને વૈજ્ઞાનિક અભિગમને અપનાવી અને આપણા કૃષિ અને પશુપાલનને સુરક્ષિત બનાવો. એક નાના આપણે સુવિચાર તરીકે જો આપણે ગાંઠ બાંધી લઈએ તો આપણા ડેરી પશુપાલકોને આવી કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે જે ઘટના સર્જાવાની છે અથવા જે સર્જાઈ રહી છે અથવા ભવિષ્યમાં સર્જાશે તેના માટે આપણે એક આગોતરું આયોજન પણ કરી શકીએ છીએ. બીજું એ છે કે સમયસર જાગૃતિ હોય છે, આગોતરું આયોજન હોય છે, પાણી અને ચારા સંરક્ષણ માટેની આપણું વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિ અથવા વૈજ્ઞાનિક અભિગમ કરવો જોઈએ અને યોગ્ય તૈયારી કરી અને આપણે નુકસાન પણ ઘટાડી શકીએ છીએ અને ખૂબ જ ડેરી વ્યવસાયને ખૂબ જ ટકાઉ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ ઉપર પણ કામ કરી શકીએ છીએ. તો હાલમાં જે ભૌગોલિક પરિસ્થિતિ અને બદલતા હવામાનના હિસાબે પશુપાલકોએ આગોતરા આયોજન કરવું જોઈએ અને જેનાથી આપણા વ્યવસાયને નુકસાન ના થાય અને આપણે જે જીવિકા છે એ જીવિકા પર પણ કોઈ મોટો વિક્ષેપ ના આવે તેના માટે આપણે આ બધું આગોતરું આયોજન અથવા આ બધા મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે હવે અલનિનો જેવી કોઈ પણ ઘટના સર્જાશે તો એનાથી સામે આપણે એક ફાઇટ કરી શકીશું, એની સામે લડી શકીશું અને આપણા વ્યવસાયને ટકાવી રાખીશું અને સક્ષમ અને ટકાઉ વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે અને ભારત દેશના પશુપાલકો માટે ખાસ

0: કરીને ચોમાસા આધારિત ખેતી કરતા હોય અથવા જે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેમને આવું આગોતરું આયોજન કરીને અથવા આવી કોઈ ઘટના બનવાની હોય તેના પહેલાં આવું આયોજન કરવામાં આવે ગ્રામ્ય સ્તરે અથવા એમના ખેતર લેવલે, તો આવી ઘટનાને આપણે દૂર કરી શકીએ છીએ અને એની સામે આપણે લડી શકીએ એવી પરિસ્થિતિમાં ઊભા રહી શકીએ એમ છે.
1: ડૉક્ટર ઘાસુરા સાહેબ, અલ નીનો અને ડેરી પશુપાલન પડકારો, અસર અને નિવારણના ઉપાયો એ વિષય પર ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ અમારા ખેડૂત મિત્રો અને આકાશવાણી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર.
0: ખૂબ ખૂબ આભાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. તમે મને આ આકાશવાણી તરફથી સાંભળવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.
2: અરે વાહ રમેશભાઈ, આ સંવાદમાં ડોક્ટર ઘાસુરા સાહેબે ઘણી સારી વિસ્તૃત માહિતી આપી. દરેક પશુપાલક સમય સૂચકતા અને પોતાની સૂઝબૂઝ વાપરીને આ વ્યવસાય કરે તો પશુપાલન અને ડેરીના વ્યવસાયમાંથી નફો મેળવી શકે છે અને આવનારી કુદરતી તેમજ માનવ સર્જિત મુશ્કેલી આફતોનો સામનો કરી શકે છે.
1: તો ખેડૂત મિત્રો, શ્રોતા મિત્રો, ગીતાબેન, હવે આપણે છૂટા પડીએ. અંતમાં હવે આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ.

0: देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जनसेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
3: श्रोता मित्रों, હવે સાંભળીએ હવામાન સમાચાર। હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના છૂટાછવાયા સ્થળોએ હળવેથી અને મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગેરી, નગર હવેલીના થોડા સ્થળોએ વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે। માછીમારો માટે અગત્યની કોઈ સૂચના નથી। આ સાથે જ હવામાન સમાચાર અહીં પૂરા થાય છે।

આપ સાંભળી રહ્યા હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી, જેનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, આહવા તથા ગોધરા કેન્દ્ર પરથી.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે મુખ્ય સમાચાર. 23,731 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ગોવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. આસામમાં 8,970 કરોડ રૂપિયાના ખર્ચે ચારિયાલીથી તેજપુર સુધી રાજમાર્ગ બનાવાશે, કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. સંસદે વિનિયોગ સંખ્યા 3 વિધેયક 2026 પસાર કર્યું. લોકસભામાં કરવેરા અને અન્ય સુધારા વિધેયક 2026 પસાર. યુક્રેને રશિયાના તેલ ભંડારને નિશાન બનાવતા ડ્રોન હુમલા કર્યા. ચીનમાં યોજાનારી જુનિયર એશિયા કપ માટે 18 ખેલાડી સાથેની ભારતીય હોકી મહિલા ટીમની જાહેરાત. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે 23,731 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય ચક્રીય જૈવ ઉર્જા યોજના ગોવર્ધનને મંજૂરી આપી. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગોવર્ધન યોજના ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. આ યોજના અંતર્ગત દેશના વિપુલ પ્રમાણમાં કૃષિ અવશેષ, પશુ ગોબર, શેરડીનો કચરો, નગરપાલિકા જૈવિક કચરો અને અન્ય જૈવ સંસાધનો

0: નો સ્વચ્છ ઈંધણ જૈવ ખાદ્યમાં ફેરવીને ગ્રામીણ આવક અને રાષ્ટ્રીય આર્થિક મૂલ્યમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક છે.
1: कंप्रेस्ड बायोगैस सीबीजी इसका प्रोडक्शन एक डेकेड के अंदर 10 गुना बढ़ाने का टारगेट, करीब 5 एमएमएससीएमडी प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन. करीब 75,000 करोड़ रुपीज नेशनल जीडीपी को एड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम.
0: આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ આસામમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 15ની સાથે ગુવાહાટી પાસે બૈહારા ચારિયાલીથી તેજપુર સુધી 135 કિલોમીટરથી વધુ લાંબા ચારમાર્ગીય રાજમાર્ગના નિર્માણને પણ મંજૂરી આપી. આ માટે 8,970 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
1: आज का दूसरा बड़ा फैसला है, आसाम में एक हाईवे पे बहुत इंपॉर्टेंट प्रोजेक्ट है, ये है बायता चेरियाली यानी गुवाहाटी से जस्ट बाहर निकलने के बाद में वहां से लेके तेजपुर तक. ये 4-लेन हाईवे 135 किलोमीटर का है और करीब 8,970 करोड़ रुपीज का इसमें इन्वेस्टमेंट आएगा. आगे जाके ब्रह्मपुत्र टनल को भी ये जोड़ेगा.
0: સંસદે આજે વિનિયોગ સંખ્યા 3 વિધેયક 2026 પસાર કર્યું. રાજ્યસભામાં ચર્ચા બાદ વિધેયકને લોકસભામાં પરત મોકલાયું છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કરી દીધું હતું. વિધેયકમાં 31 માર્ચ 2023 પૂર્ણ થતા નાણાકીય વર્ષ દરમિયાન કેટલીક સેવાઓ પર મંજૂર રકમથી વધુ ખર્ચ કરાયેલી રકમ પૂર્ણ કરવા ભારતના એકત્રિત ભંડોળમાંથી નાણાં ફાળવવાની જોગવાઈ છે. સરકારે કેટલાક વધારાના ખર્ચને પહોંચી વળવા 54,000 કરોડ રૂપિયાથી વધુની રકમની માંગ કરી છે, જે દેવું ચૂકવવા માટે ખર્ચાશે. વિધેયક પર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું હતું કે સરકારે નાણાકીય વર્ષ 2023 વધારાના ખર્ચ માટે અનુદાન માંગ્યું છે. તેમણે કહ્યું વધારાના અનુદાનની માંગ જાહેર હિસાબ સમિતિના 39મા અહેવાલમાં ઓળખાયેલી 2 ચોક્કસ બાબતો સાથે સંબંધિત છે. લોકસભાએ કરવેરા અને અન્ય સુધારા વિધેયક 2026 પસાર કર્યું. આ વિધેયક ચૂકવણી અને નિવારણ પ્રણાલી અધિનિયમ 2007, આવકવેરા અધિનિયમ 2025 અને નાણાં અધિનિયમ 2026 સુધારો કરે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે રજૂ કરેલું આ વિધેયક આવકવેરા સુધારા વટહુકમ 2026 સ્થાન લેશે, જેને આ વર્ષે 5 જૂને જાહેર કરાયું હતું. આ વટહુકમ બાહ્ય આર્થિક ખાધની અસર ઘટાડવા, સ્થાનિક અર્થતંત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા અને કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરીને પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓથી પ્રભાવિત મુખ્ય ક્ષેત્રોને ટેકો આપવાના ઉદ્દેશથી બહાર પડાયો હતો. વિધેયક વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય સમાધાન માટે બેંકને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ પર મળેલા વ્યાજ પર આવકવેરામાં મુક્તિ આપે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ખોટા આંકડા રજૂ કરનારા અરજદારો પર પ્રતિબંધ લગાવવા કડક દવા નિયમો જાહેર કર્યા. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિયમ ડ્રગ્સ રૂલ્સ 1945ની વિવિધ જોગવાઈ હેઠળ દાખલ કરાયેલી તમામ અરજીઓને લાગુ થશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ખોટા આંકડા આપવા, અરજીઓને રદ કરવા અને પરવાનગી રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ સુધારા બાદ અરજદારોને એક નિશ્ચિત સમયગાળા માટે અરજી કરવાથી રોકી શકાશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સુધારાનો ઉદ્દેશ આવી ગેરરીતિઓને રોકવા, અરજદારોમાં જવાબદારી મજબૂત બનાવવા અને એ ખાતરી કરવાનો છે કે દવાઓની મંજૂરી વિશ્વાસપાત્ર અને વૈજ્ઞાનિક રીતે માન્ય પુરાવા આધારિત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABID ફોલો કરશો. બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે દરિયાઈ સુરક્ષાનો માહોલ ઝડપથી બદલાઈ રહ્યો છે. તેમણે કહ્યું સાયબર જોખમ, ડ્રોન હુમલા, પુરવઠા શૃંખલામાં વિક્ષેપ, ડિજિટલ નેટવર્ક, માહિતી પ્રણાલીઓ અને મહત્વની પાયાના માળખા સામેના જોખમમાં દરિયાઈ સુરક્ષામાં નવા પરિમાણ ઉમેર્યા છે. નવી દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય જહાજ સુરક્ષા સંમેલનને સંબોધતા શ્રી સોનોવાલે બંદરોની સુરક્ષાને એક સામૂહિક રાષ્ટ્રીય જવાબદારી ગણાવી. તેમણે કહ્યું ભારતને એવી સુરક્ષા પ્રણાલીની જરૂર છે જે જોખમનો અંદાજ લગાવી શકે અને સંકલિત રીતે પ્રતિભાવ આપી શકે. લોકસભામાં નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે માર્ચ 1994માં ઉડ્ડયન નિગમ અધિનિયમ રદ થયા બાદ હવાઈ ભાડા સરકારના નિયંત્રણ હેઠળ નથી. લોકસભામાં લેખિત જવાબમાં શ્રી મોહોલે કહ્યું ઉડ્ડયન નિયમ 1937ના નિયમ 135 અંતર્ગત એરલાઇન્સે પોતાની આર્થિક ક્ષમતા મુજબ વિમાનનું ભાડું નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. શ્રી મોહોલે વધુમાં કહ્યું કે સરકાર એરલાઇન્સના ભાડા પર સીધું નિયમન નથી કરતી, જોકે તે સતર્ક દેખરેખની ભૂમિકા ભજવે છે. તેમજ કોવિડ મહામારી, મહાકુંભ, પહલગામ ઘટના અને ઇન્ડિગો ઉડાન વિક્ષેપ જેવી અન્ય ઘટનાઓ જેવી અપવાદરૂપ પરિસ્થિતિઓમાં કામચલાઉ ભાડા મર્યાદા લગાવીને હસ્તક્ષેપ કરે છે. યુક્રેને રશિયાના તેલ ભંડારને નિશાન બનાવતા ડ્રોન હુમલા કર્યા છે. રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે સેનાએ રશિયાના બશ્કોરતોસ્તાન અને યારોસ્લાવ ક્ષેત્રમાં તેલ રિફાઇનરો પર હુમલા કર્યા હતા. પ્રાંતીય ગવર્નરે તેને પ્રદેશ પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણાવ્યો, જ્યારે નાશ પામેલા ડ્રોનમાંથી પડેલા કાટમાળથી તેલ સંગ્રહ ટાંકીને નુકસાન થયું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે વાયુ સંરક્ષણ પ્રણાલીએ યુક્રેનના 605 ડ્રોનને રોકી તોડી પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં 3 લોકોના મોત થયા છે. ભારતીય હોકીએ ચીનમાં યોજાનારી AFH જુનિયર એશિયા કપ 2026 માટે 18 ખેલાડી સાથેની જુનિયર મહિલા ટીમની જાહેરાત કરી. આગામી 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી યોજાનારી આ સ્પર્ધા માટે ટીમમાં 2 ખેલાડીને વિકલ્પ તરીકે રખાયા છે. મિડફિલ્ડર ખૈદમ શેલેમા ચાનુને ટીમના સુકાની હશે. મુખ્ય કોચ ટીમ વ્હાઇટના માર્ગદર્શન હેઠળ ટીમે સ્પર્ધાની તૈયારી શરૂ કરી. જાપાનમાં ભારતના રાજદૂત નગમા મલિકે આજે હિરોશિમા શાંતિ સ્મારક પાર્કમાં પરમાણુ બોમ્બ વિસ્ફોટની 81મી વર્ષગાંઠ નિમિત્તે પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા પાર્કમાં 50,000 જેટલા લોકો એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે 6 ઓગસ્ટ 1945 રોજ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં અમેરિકન બોમ્બર વિમાન એનોલા ગે પર લઈ જવાયેલા યુરેનિયમ બોમ્બ હિરોશિમા પર ફેંકાયો હતો, જેમાં 1,40,000 જેટલા લોકોના મોત થયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ₹23,731 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ગોવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. આસામમાં 8,970 કરોડ રૂપિયાના ખર્ચે ચારિયાલીથી તેજપુર સુધી રાજમાર્ગ બનાવાશે, કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. સંસદે વિનિયોગ સંખ્યા 3 વિધેયક 2026 પસાર કર્યું. લોકસભામાં કરવેરા અને અન્ય સુધારા વિધેયક 2026 પસાર. યુક્રેને રશિયાના તેલ ભંડારને નિશાન બનાવતા ડ્રોન હુમલા કર્યા. ચીનમાં યોજાનારી જુનિયર એશિયા કપ માટે 18 ખેલાડી સાથેની ભારતીય હોકી મહિલા ટીમની જાહેરાત. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 9:15 થઈ છે. રજૂ કરીએ છીએ સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ નશામુક્ત ભારત.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત ગુરુવારના આજના આપણા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે બધા ગર્વથી કહીએ છીએ કે ભારત આજે યુવાઓનો દેશ છે અને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાઓની સંખ્યા જો કોઈ દેશમાં હોય તો એ ભારત દેશમાં છે. તો વિકસિત ભારતનું આજે આપણે જે સ્વપ્ન છે એને સાકાર કરવામાં પણ આપણી આજે યુવા શક્તિ છે એ સૌથી મોટો અને મહત્વનો આધારસ્તંભ છે. ત્યારે દેશના યુવાનો સશક્ત, સ્વસ્થ અને સક્ષમ બને તે માટે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં નશામુક્ત યુવા માટે વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. તો આ રાષ્ટ્રવ્યાપી આંદોલન શું છે અને તેનો ઉદ્દેશ્ય શું છે તે અંગે વિગતવાર ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે માય ભારત ગુજરાત રાજ્યના નિયામક શ્રી સચિન શર્માજી. સચિનજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું.
1: ધન્યવાદ.
0: શ્રોતા મિત્રો, આજના આપણા જે ખાસ મહેમાન છે એ હિન્દી ભાષી હોવાના કારણે હવે પછીનું જે વાતચીત છે એ આપણે હિન્દીમાં કરીશું અને મને આશા છે કે આપ સૌ એને આવકારશો. તો સચિનજી, આપકા બહોત બહોત સ્વાગત હૈ અમારે સ્ટુડિયો મેં.
1: ધન્યવાદ.
0: સબસે પહેલે તો હમ યે સમજના ચાહેંગે કે હાલ હી મેં જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને 100 સપ્તાહ કે નશામુક્ત યુવા કે લિયે વિકસિત ભારત સંકલ્પ અભિયાન કી જો શરૂઆત કી હૈ ઉસકી પૃષ્ઠભૂમિ ક્યા રહી હૈ ઓર ક્યા ઇસ ઉદ્દેશ્ય હૈ ઇસ અભિયાન કા.
1: देखिए, जब हम प्रधानमंत्री जी की बात करते हैं तो उनका जो पहला स्वप्न है वो है विकसित भारत 2047
0: जी.
1: तो अगर हम विकसित भारत 2047 की बात करते हैं तो हमारे प्रधानमंत्री जी इस बात को बहुत अच्छी तरह समझते हैं कि युवाओं के सशक्त हुए बिना विकसित भारत 2047 की जो बात है उसकी संकल्पना थोड़ी मुश्किल है. तो युवाओं की जो भूमिका है उसके अंदर वो बहुत ज्यादा महत्वपूर्ण है और युवाओं को सशक्त करना बहुत ज्यादा महत्वपूर्ण है. तो जो नशा मुक्त भारत की हम बात कर रहे हैं वो कार्यक्रम इसीलिए सबसे ज्यादा महत्वपूर्ण है क्योंकि युवा इस दीमक से दूर रहेंगे समाज के अंदर तभी वो अपने राष्ट्र के लिए निर्माण के लिए कुछ योगदान दे सकते हैं.
0: जी, इस भारत के अंदर जैसे आपने बताया कि 100 सप्ताह का एक लक्ष्य दिया गया है तो इस अभियान के तहत जो आने वाले 100 रविवार है उसके लिए क्या विशेष कार्य योजना तैयार की गई है उसके बारे में हमें विस्तार से बताइए और उसमें खास करके माय भारत की अगर हम बात करें तो उसकी कैसी भागीदारी है और कैसे युवा है, वॉलंटियर्स है, वो इस प्लेटफॉर्म के जरिए इस अभियान में सहभागी हो रहे हैं.
1: देखिए, जो